નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન્ડ બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહારની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુરની સાથે 90.4 FM.

પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર. હું છું આરજે એઆર. ઈશ્વરે બનાવેલા બધા જીવોમાંથી ફક્ત માનવી એકલો જ પૈસા કમાય છે, પણ બીજો એક પણ જીવ ભૂખ્યો રહેતો નથી અને માનવી ક્યારે ધરાતો નથી. મિત્રો, આ વિચાર એટલા માટે ઉત્તમ છે કારણ કે આપણે સૌ પેટીઓ રળવા માટે કમાઈએ છીએ અને એ ધન કમાવવા માટે આપણે બધા જ નિયમોને નેવે મૂકીએ છીએ. પણ એ વિચાર આપણે કરતા જ નથી કે આપણા સિવાયના આ ધરાના અન્ય જીવો પણ જીવવા માટે પેટમાં કંઈક ને કંઈક નાખે છે અને એ માટે એમને કમાવવું જરૂરી નથી. આપણે માણસ છીએ, સુખ સાહેબી જે દુન્યવી છે એના માટે કમાઈએ છીએ અને એ વાત સાહજિક છે કે કમાવવું પડે, કર્મ કરવું પડે, પણ કર્મમાં ક્યારેય સિદ્ધાંતોને વે ન મૂકવા જોઈએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

એક વાતચીત દરમિયાન બહુ સમય થયો હતો એ મિત્ર સાથે વાતચીત થઈ રહી હતી. વિદેશમાં વસવાટ કરે છે અને એ મિત્રએ મને બહુ સુંદર વાત કરી એની અને એક બીજા મિત્ર સાથેની. એને એમ કહ્યું કે રૂપ અને રૂપિયાનો ઘમંડ ક્યારેય ન કરવો જોઈએ. રૂપ એટલે કે સુંદરતા અને રૂપિયા એટલે કે આપણી આર્થિક પરિસ્થિતિ, એનો ઘમંડ ક્યારેય ના કરવો જોઈએ. થાય ને તો આ વાત યાદ કરી લેવી જોઈએ, કેમ કે ગરીબી અને બીમારી એ ક્યારેય કોઈને પૂછીને નથી આવતી અને એનો કોઈ સમય નક્કી નથી આવતો. આવવાનો કોઈ માર્ગ કે પછી કોઈ રસ્તો કે કોઈ દિશા કે કોઈ સંકેત પણ નથી આવતો. બહુ ઉમદા વાત છે મિત્રો, આપણે સૌએ પણ ધ્યાન રાખવી જોઈએ. અમીર હોવ અને અમીર બનવું એ વાત અલગ છે, પણ એ અમીરીનો અહેસાસ તમે કરો ત્યાં સુધી ઓકે, બીજાને કરાવો ત્યારે એ ઘમંડ ન થવો જોઈએ. અને એવી જ રીતે સુંદરતાની વાત છે, તમારી સુંદરતા તમને લાગે ને તમારા પ્રિય પાત્ર બીજા માટે તે સુંદર છે કે નહીં એ વિચાર કરીને આપણે એ સુંદરતાનું અભિમાન પણ ન કરવું જોઈએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: એક 10-12 વર્ષનો બાળક શાળાએ જતો હતો અને એને લાલ રંગની પેન્સિલ બહુ જ ગમતી. એટલો બધો લગાવ એના માટે. હવે એ પેન્સિલ છે ખોવાઈ ગઈ. એને રડાકૂડ કરી નાખી, માં મારી પેન્સિલ ખોવાઈ ગઈ, માં મારી પેન્સિલ ખોવાઈ ગઈ. એમ કરતા એ થોડો 15-16 વર્ષનો થયો. પછી એને સમજાયું કે પેન્સિલ એટલી મહત્વની નહોતી, હવે એને પેન ગમવા માંડી હતી, અમુક બ્રાન્ડની જ પેન. હવે પેન પણ ખોવાઈ ગઈ. ફરી પાછી રડારો, માં મારી પેન ખોવાઈ ગઈ, માં મારી પેન ખોવાઈ ગઈ. હવે પાછો થોડો મોટો થાય છે અને હવે એને સમજાયું કે આ પેનથી જે લખાય છે એ પુસ્તક વધારે મહત્વના છે. અને એ પુસ્તકો માટે થઈને ખૂબ લગાવ થયો, ખૂબ વાંચ્યું, ખૂબ વાંચ્યું, ખૂબ વાંચ્યું. પણ એની દ્રષ્ટિ નબળી પડી ગઈ. હવે એની મા પાસે રડે છે કે મારી જુવાની ચાલી ગઈ, મારી જુવાની ચાલી ગઈ. એમ એમ કરતા થોડા સમયમાં એની મા પણ ચાલી જાય છે અને હવે એને સંબંધોનું મૂલ્ય સમજાય છે અને હવે આખા ગામમાં ફરતો રડે છે, મારી મા ચાલી ગઈ, મારી મા ચાલી ગઈ, મારી મા ચાલી ગઈ. વાર્તા તો નાની છે પણ એનું હાર્દ એ બહુ મોટું છે. ડિટેચમેન્ટ ઇઝ ધ ડેસ્ટિનેશન. શ્રી કૃષ્ણનો અનાસક્તિ યોગ પણ આ જ કહે છે. કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, સંબંધ એની એક્સપાયરી ડેટ હોય જ છે અને એટલે જ એને કહેવાય છે ઋણાનું બંધ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, જિંદગી વિશે બહુ સુંદર પંક્તિઓ મારી પાસે આવી છે, મારે તમારી સાથે વહેંચવી છે. જીવી લો કંઈક એવી રીતે, જીવી લો કંઈક એવી રીતે કે લાગે જિંદગી આપણને નહીં પણ જિંદગીને આપણે મળી ગયા હોઈએ. અદ્ભુત આ પંક્તિઓને સમર્થન આપે છે આ બીજી પંક્તિઓ. જ્યારે આખી દુનિયા કહે કે હાર માની લે, જ્યારે આખી દુનિયા કહે કે હાર માની લે અને તમારી અંદરથી અવાજ આવે કે હજુ એક પ્રયાસ તો કર, તો સમજી લેવાનું છે કે આ વખતે તમારી જીત પાક્કી છે. જીવનમાં આમ થતું જ હોય છે કે જિંદગીને આપણે જીવવાની છે એવા વિચાર સાથે આપણે જીવતા હોઈએ, પણ જો એમ લાગવા માંડે અથવા એવા પ્રયાસો કરીએ કે આ જીવન છે કે આપણને જીવી જાય, જેમ વહે છે સમય તેમ વહેતા રહીએ, સુખ હોય કે દુઃખ આપણે માણસ બનીને દયા કરુણા અને આપણી સાથે આપણા પરિવાર અને સમાજ અને બીજાનો પણ વિચાર કરતા રહીએ તો જીવન આપણને સ્વીકારી લે છે. અને એવી જ વાત છે કે નાસીપાસ થવાનું નથી જીવનમાં, ક્યારે જ્યારે તમારું હૈયું એમ બોલી ઉઠે છે એક થઈ જાય, એક વાર ફરી થઈ જાય, તો સમજી લો કે તમે જીવનને પણ જીતી ગયા છો. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

પંથે પંથે સંગ બદલાશે, પંથે પંથે સંગ બદલાશે, અવિરત ચાલવું એ આદત તું રાખ, ગરજ પતે ને રંગ બદલાશે, ગરજ પતે ને રંગ બદલાશે, હકીકત પચાવતું એ કાળજું તું રાખ. આપણા સૌના સંસારમાં આ ક્રમ તો રહેવાનો જ છે, પણ સતત ચાલતા રહેવું જીવન સાથે અને આપણા કાળજાને મજબૂત રાખવું એ તો આપણા હાથની વાત છે. કહે છે ને કે વ્યક્તિએ વ્યક્તિએ બદલાતા વ્યક્તિત્વમાં અમુક વ્યક્તિઓ એવા પણ આપણે મળી જાય અથવા તો શોધી નાખવા પડે કે જેની પરિભાષા જીવનભર આપણા માટે ક્યારેય બદલાય નહીં, અને એવા ન બદલાતા પરિભાષિત વ્યક્તિઓનો સંબંધ સાચવી રાખવો જોઈએ. ત્યાં ઝૂકવું પડે તો ઝૂકી જવું જોઈએ, ત્યાં તમારું ઝૂકેલું પણ તમને ઉન્નત શિખર પર પહોંચાડે છે. સબમિશન ને શરણાગતિનો સ્વીકાર ભાવ આપે છે, અને એવા જ વ્યક્તિઓ તમારા જીવનનું મૂલ્ય તમને અપાવે છે, તમને મોક્ષ જેટલો જ આનંદ અને પરિતૃપ્તિ કરાવે છે. યાદ રાખો, આપણે એ વ્યક્તિઓને શોધવાના છે અથવા મળે ત્યારે ઓળખી લેવાના છે. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

એક વખત સોક્રેટિસ પાસે એક યુવાન આવે છે અને એક પ્રશ્ન પૂછે છે કે હું ગમે એટલો પ્રયત્ન કરું છું પણ છતાં હું સફળ કેમ નથી થતો. અને ત્યારે સોક્રેટિસ છે એ એમને કહે છે કે તું કાલે સવારે આવજે મારી પાસે. અને બીજે દિવસે પેલો યુવાન છે એની પાસે આવી જાય છે. તો સોક્રેટિસ તો એથેન્સની ગલીઓમાં આમ ઓટલા ઉપર બેઠા હોય છે, એ જીવતી જાગતી હાલતી ચાલતી યુનિવર્સિટી જેવા હતા. અને એ ઓટલા ઉપર પેલો યુવાન આવ્યો એટલે ઉભા થઈને ચાલવા માંડ્યા અને યુવાનને પોતાની સાથે ચાલવાનું કહ્યું. ચાલતા ચાલતા ચાલતા ચાલતા ગામ ગયું, બજાર ગઈ, પાદર આવ્યું. તો યુવાનને આશ્ચર્ય થાય કે આ સોક્રેટિસ કેમ અટકતા નથી ને કેમ મારા પ્રશ્નનો જવાબ આપતા નથી. એમ એમ કરતા કરતા તો સામે નદી આવી ગઈ. યુવાનને થયું હવે તો મારા પ્રશ્નનો જવાબ આપશે. તો સોક્રેટિસ તો નદીની અંદર ચાલવા લાગ્યા. તો યુવાન પણ એની સાથે ચાલવા લાગ્યો. હવે બરાબર કેળ સમાણા પાણી આવ્યા, છાતી સમાણા પાણી આવ્યા. અને સોક્રેટિસે અચાનક જ પેલા યુવાનનું માથું છે ને લઈને પાણીમાં ડૂબાડી દીધું. હવે પેલો યુવાન એકદમ ગભરાઈ ગયો. એ આવા હુમલા માટે તૈયાર નહોતો અને એકદમ તરફડિયા મારવા માંડ્યો અને પોતાનું માથું બળપૂર્વક સોક્રેટિસના હાથ પરથી છોડાવવા માટે તેને પ્રયત્ન કરવા લાગ્યો. અને જેમ તેમ મહા પ્રયાણે પ્રયત્ન કરીને પોતાનું માથું છોડાવી શક્યો. અને બહાર આવીને સોક્રેટિસને કે તમે તો કોઈ માણસ છો, તમારે મને જવાબ ન આપવો હોય તો ના પાડો, પણ આ રીતે મારા જીવન સાથે રમવાનું, તમે મારા પ્રશ્નનો જવાબ ક્યાં આપ્યો? ત્યારે સોક્રેટિસ કહે છે કે મેં તો મારા તમારા પ્રશ્નનો જવાબ આપી દીધો છે. યુવાન કે ક્યારે? તો કે ચાલ હવે હું તને પ્રશ્ન પૂછું. જ્યારે મેં તારું

માથું પાણીમાં ડૂબાડ્યું ત્યારે તારે સૌથી વધારે કોની જરૂર હતી? શ્વાસની. અચ્છા, તો એના માટે તે શું કર્યું? અરે, મેં મારા જીવ ઉપર આવીને આ પ્રયત્ન કર્યો ત્યારે માંડમાંડ મારો જીવ બચાવી શક્યો છું. આ તો જવાબ છે. તે તારો પ્રયત્ન 100% કર્યો માટે તું સફળ થયો. બસ.

0: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभळता रहो रेडियो पालनपुर 90.4 FM।
1: માનવ જીવનમાં વ્યક્તિ જે કંઈ વિચારે છે તેવું તેના જીવનમાં બનતું હોય છે। જેવા જેના વિચારો અને કલ્પનાઓ તેવા તેના કાર્યોને પરિણામો હોય છે। નેપોલિયન બોનાપાર્ટની અનેક વાતો તમે સાંભળી હશે, વાંચી હશે। તે કેવું વ્યક્તિત્વ હતું કે જેમનામાં નિર્ભયતા, અડગતા, આત્મવિશ્વાસ, ત્વરિત નિર્ણય શક્તિ, નેતૃત્વ જેવા અનેક સદગુણોનો ખજાનો હતો। તેમણે કહેલું કે અશક્ય જેવો શબ્દ મારા શબ્દકોશમાં નથી। અને આ વાત પરથી આપણે પણ એ જ શીખ મેળવવી જોઈએ કે કોઈ પણ કાર્ય અઘરું નથી હોતું, એ કાર્ય કરવા માટેની ધગશ આપણામાં હોવી જોઈએ। તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર, મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર

हेलो पालनपुर 90.4 मेगाहर्ट्ज पर हूँ छु आरजे एआर। ईश्वरे बनावेला बधा जीवो माथी फक्त मानवी एकलो ज पैसा कमाए छे, पण बीजा एक पण जीव भूख्या रहता नथी अने मानवी क्यारे धरातो नथी। आ उत्तम सुविचार छे, कारण के आपणे सौ कारण आपीए छीए के पेटियो रड़वा અમારે કમાવવું પડે અને દુનિયાવી સુખ પાછળ આપણે ભોગ વિલાસ પાછળ એ નાણાં ખર્ચીએ છીએ અને એના માટે જ સાચી રીતે કમાઈએ છીએ એવું કહેવાય। પણ વાત એ છે કે એ કમાવવા માટે આપણે બધા જ નિયમોને નેવે મૂકીએ છીએ। તો મિત્રો, કર્મ કરવાનું છે, પૈસા તો કમાવાના છે, પરંતુ સિદ્ધાંત અને સામાજિક જે દુનિયાવી નિયમો છે જેનાથી બીજા જીવનું કલ્યાણ થાય એને ક્યારેય નેવે મૂકીને ધન દોલત ન કમાવી જોઈએ, કારણ કે ઉપરવાળાએ જન્મ આપ્યો છે તો અન્ન માટેનું કર્મ પણ આપ્યું છે। મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ।

હવે લગ્ન એ ઈશ્વરીય કલ્યાણકારી એવું બંધન છે કે જેમાં બે આત્માઓ છે એ એકરૂપ થાય છે. હવે આપણને એમ થાય કે આ બધા લગ્નની વિધિઓ, આ મંગલ ફેરા અને આ બધું કેવી રીતે આવ્યું હશે? તો એનો સૌથી પ્રાચીન ઉલ્લેખ ઋગ્વેદમાં મળી આવે છે. ઋગ્વેદના 10મા મંડલમાં 85મા સ્તોત્રની અંદર આ વિવાહ સૂક્તમ નામનું સ્તોત્ર મળી આવે છે, જેની રચના સૂર્યપુત્રી સૂર્યાએ કરેલી છે. હવે સૂર્ય ભગવાન છે એ પોતાની પુત્રી સૂર્યાના લગ્ન અશ્વિની કુમાર સાથે કરાવવા માગતા હતા, પણ સૂર્યા છે એ સોમદેવ સાથે પરણવા માગતા હતા. તો ખુશી ખુશી સૂર્ય ભગવાને તેના લગ્ન સોમદેવ સાથે કરાવી દીધા અને અશ્વિની કુમારો છે એ સોમદેવના બેસ્ટ મેન બન્યા, એટલે કે અણવર બન્યા. અને એટલે આ સ્તોત્રને સૂર્યા સ્તોત્ર કે સૂર્યા સોમ સ્તોત્ર પણ કહેવામાં આવે છે. આજના અત્યારના સંદર્ભમાં જોઈએ તો આપણા જે હિન્દુ લગ્ન સંસ્કાર છે એમાં પણ એ જ શ્લોકો વડે આ સંસ્કાર સંપન્ન કરાવવામાં આવે છે, અને જેમાં આ નવદંપતી છે એના માટે એક સમૃદ્ધ જીવન જીવવા માટે થઈ અને પ્રાર્થનાને કામના કરવામાં આવે છે. તો આપણે અત્યારે પણ આ લગ્નની અંદર જે ઉજવણીને જેટલું મહત્ત્વ આપીએ છીએ ને, એટલું જ મહત્ત્વ આ પ્રાચીન વિધિ વિધાનોને પણ આપવું જોઈએ. અને અગ્નિદેવની સાક્ષીએ આ

આજુબાજુ જ્યારે સંસારમાં જોતા હોઈએ ને કે પછી આપણા જીવનના ઘટનાક્રમમાં ભૂતકાળને, ત્યારે એ વાત સમજાય છે કે વ્યક્તિ અમસ્તું જ નિખરતું નથી, વ્યક્તિ અમસ્તું જ નથી નિખરતું. સમય, સંજોગ અને સમાજ એને ખૂબ તબિયતથી ઘા કર્યા હોય છે, એની પરીક્ષાઓ લીધી હોય છે, અને એ કસોટીમાંથી એ સફળ થયો એવું પણ જરૂરી નથી, પણ ચોક્કસથી એ કસોટીઓ એને પાર તો કરી જ હોય છે. અને એટલે જ પછી જ્યારે એ વ્યક્તિત્વને આપણે જોઈએ, આપણે એ વ્યક્તિનો સહવાસ માણતા હોઈએ, ત્યારે આપણને એવું લાગે છે કે તે પોતાની મસ્તીમાં જ જીવે છે. અને હું તો કહીશ કે પોતાની મસ્તીમાં જીવતા વ્યક્તિને કોઈની પણ વાહવાહની જરૂર પડતી નથી, પછી એને કોઈ પણ પ્રકારની પ્રશંસાની જરૂર પડતી નથી. આ સુંદર મજાના શબ્દો જાણે શબદ હોય ને એવો અહેસાસ કરાવે છે. ચાલો આપણા જીવનને પણ શબ્દો થકી વર્ણવાની જગ્યાએ શબ્દના ઉદાહરણ બનાવીએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: कनाडा देश तो आप जानते ही होंगे। कनाडा की टोटल पॉपुलेशन जितनी पक्की छत बांधी है हमारे देश ने अपने गरीबों के सिर पर। 12 साल में 4 करोड़ से अधिक पीएम आवासों का निर्माण हुआ, करोड़ों परिवारों का कल्याण।
1: जब एक परिवार को अपना घर मिलता है तो उसका आत्मसम्मान बढ़ जाता है, वो अपना वर्तमान सुधारने के साथ ही बेहतर भविष्य के बारे में सोचने लगता।
0: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
2: સુંદર મજાનો સંદેશો મને મળ્યો, એમાં લખ્યું હતું કે કિંમત અથવા જીવનમાં સંબંધો, માણસ અને કામનું મૂલ્યાંકન કોઈ કરતું નથી, અને કરવું પડે તો કેવી રીતે કરવું તે સમજાતું નથી। મેં એમને જવાબ આપ્યો કે કિંમત એ પાણીની નથી, તરસની છે। કિંમત મૃત્યુની નથી, શ્વાસની છે। સંબંધ તો ઘણા છે જીવનમાં, તમારા અને મારા, પણ કિંમત સંબંધોની નથી, તેના ઉપર મૂકેલા વિશ્વાસની છે। શ્રોતા મિત્રો, તમે પણ વિચાર કરી લેજો, મૂલ્યાંકન અને કિંમત આંકવા જતા આપણે સાચી વસ્તુની સાચી કિંમત આંકીએ છીએ એ કરતા આપણે કોની કિંમત આંકવા બેઠા છીએ એ વિચાર કરી લેવો જોઈએ। અમૂલ્ય કે પછી જેનું કંઈ પણ મૂલ્ય નથી, આ બંને શબ્દ વચ્ચે કોઈ ભેદ છે ખરો? વિચાર તો કરી જુઓ। મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત સમુદાયિક રેડિયો સ્ટેશન।

0: સર્વ કાર્યોનો જનક વિચાર છે. વિચારશૂન્ય માણસ વિનાશ નોતરે છે અને વિચારશીલ માણસ વિકાસ. આવી વિચારશીલ વ્યક્તિઓ જ દુનિયા પર રાજ કરતી હોય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
2: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપણી ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.

గీతామృతమ్మ భగవద్గీతాના છઠ્ઠા અધ્યાયના 19મા શ્લોક સુધી આપણે યાત્રા કરી છે. યોગ, યોગી, યોગાભ્યાસ એનું ક્રમિક ચિંતન અહીંયા થયું છે. આરંભ કરનાર યોગનો અભ્યાસ કરવા માટે ઈચ્છુક, યોગ તરફનો જે જિજ્ઞાસુ છે એણે યોગને સિદ્ધ કરવા માટે શું કરવું જોઈએ, એકાગ્રતા સિદ્ધ કરવી પડે, અને એકાગ્રતા સિદ્ધ કરવા માટે શું કરવું જોઈએ એની વાત આગળ કરી. પવિત્ર સ્થાનમાં એક સરસ મજાનું આસન લઈને, ત્યાં બેસીને, પોતાના શરીરને ટટ્ટાર બનાવીને, આંખોને નાસિકા ઉપર સ્થિર કરીને, ટૂંકમાં એકદમ એકાગ્ર બનીને ઇન્દ્રિયોને જેમ કાચબો પોતાના અંગોને બાહ્ય પેલામાંથી ખેંચી લે એમ ખેંચી લઈને સ્થિર થવું. યોગીના ચિત્તની સ્થિતિને 19મા શ્લોકમાં સરસ રીતે કહીતી, આપણે એને ફરી એક વખત જોઈ લઈએ ને પછી આગળ વધીએ. એ કહે છે કે એને જો ઉપમા આપવી હોય તો કોની અપાય, યથા દીપો નિવાતસ્થો નેંગતે સોપમા સ્મૃતા, એમ વાત કરી હતી. એનું ચિત્ત કેવું થઈ ગયું હોય તો કે જેવી રીતે નિર્વાત પ્રદેશની અંદર બિલકુલ પવન વિનાની જગ્યાએ કોઈ દીવો સળગાવીને રાખેલો હોય તેમ. દીવાની જ્યોત એવી છે કે જે સાધારણ પવનથી પણ હાલવા માંડે, અત્યંત અસ્થિર હોય. સહેજ પવન પણ, સાધારણ પવન પણ એને હલાવી નાખે, પણ જો એ જ્યોત, એ દીવો નિર્વાત પ્રદેશની અંદર રાખવામાં આવ્યો હોય, નિર્વાત એટલે જ્યાં વાયુની નાની સરખી લહેરખી પણ જતી નથી, એવા સ્થાને જો હોય તો એ સ્થિર રહે, તો એ ઉર્ધ્વ રહે, નહીં તો હાલવા મળે. યોગીનું ચિત્ત આવું નિર્વાત પ્રદેશની અંદર રહેલા દીવા જેવું હોવું જોઈએ, દીવાની જ્યોત જેવું, દીવા જેવું નહીં, દીવાની જ્યોત જેવું હોવું જોઈએ, સંપૂર્ણપણે સ્થિર. ક્યાંયથી કોઈ પવનની લહેરખી આવતી નથી, બધી ઇન્દ્રિયોના બારણા બંધ થઈ ગયા છે, મન સ્થિર થઈ ગયું છે, ચિત્ત સ્થિર થઈ ગયું છે, અને સંપૂર્ણપણે એકાગ્રતા કહેવાય. આપણે કઈ વખતે જોતી વખતે કહ્યું હતું કે અધ્યાત્મની વાતો અને મોટી ઈશ્વરને પ્રાપ્ત કરવાની અને પરમાત્માને પ્રાપ્ત કરવાની અને એવી બધી વાતો ન કરીએ તો સામાન્ય માણસે પોતાના સામાન્ય જીવનમાં પણ પોતે જે કામ કરવું છે એ કામ માટે આવા એકાગ્ર ચિત્ત થવું પડે. જે કામ કરીએ છીએ ચિત્રને, ચિત્તને, મનને ત્યાં જ સ્થિર કરી દેવાનું, પછી આજુબાજુની કોઈ વાતો સ્પર્શે નહીં, અડકે નહીં. આજુબાજુ જે થતું હોય તે ભલે થયા કરે, એની અસર અહીંયા ના થાય. જેમ આપણે ગઈકાલે વાત કરી હતી કે દીવો પ્રજ્વલિત કર્યા પછી એના ઉપર એક ગોળો મૂકી દઈએ આપણે કાચનો, પછી આજુબાજુ અહીંયા થોડું ઘણું આવન જાવન થતી હોય તો પેલા દીપને અસર ના થાય, તો સ્થિર, એવું સ્થિર ચિત્ત થવું જોઈએ. કોઈ પણ કાર્યની અંદર, એ અભ્યાસ કરવો હોય તો અભ્યાસમાં, એ ગાડીનું ડ્રાઇવિંગ કરવું હોય તો ગાડીના ડ્રાઇવિંગમાં, એ કોઈ કામ કરવા બેઠા હોઈએ તો તે કામમાં, ઉદ્યોગ હોય તો ઉદ્યોગમાં, વ્યાપાર હોય તો વ્યાપારમાં, કંઈ પણ જ્યાં જવું છે ત્યાં ચિત્તને તે તરફ એકાગ્ર બનાવવું પડે. અહીંયા યોગીની વાત છે, માટે યોગીએ પોતાના ચિત્તને એટલું એકાગ્ર બનાવવું જોઈએ કે એને બીજા કોઈ વિષયો સ્પર્શે નહીં. અને આ તો અભ્યાસ છે, પાછો આ સહજ બની જવું જોઈએ. એક આસન ઉપર બેસીને મનને ખેંચી લીધું, જોકે એ પણ શક્ય બનતું નથી. જ્યાં પ્રયત્ન કરીએ ત્યાં મન કે ઇન્દ્રિયો તો બહાર દોડી જ જાય છે. આપણે બેઠા હોઈએ એકાગ્ર થઈને અને પછી બાજુમાંથી કોઈ અવાજ આવે તો આપણને સંભળાય છે, આ ન સંભળાવવો જોઈએ, એવી સ્થિતિ હોવી જોઈએ. તો ત્યાંથી આપણે આગળ ચાલીએ છીએ. શું કહે છે 20મા શ્લોકમાં,

નું સેવન, યોગનો અભ્યાસ. એક દિવસે બેઠા ચિત્ત એકાગ્ર ના થાય, બીજા દિવસે, ત્રીજા દિવસે, ક્રમિક ધીરે ધીરે ધીરે ધીરે થઈને ઇન્દ્રિયોને વશમાં લઈને મનને એકાગ્ર કરતા શીખી ગયા પછી એની સ્થિતિ જે ચિત્તની થાય એ એવી થાય. યોગ સેવયા નિરુદ્ધમ ચિત્રમ, ચિત્તમ નિરુદ્ધ થયેલું ચિત્ત, મન નિરુદ્ધ થઈ ગયેલું હોય, ચિત્ત નિરુદ્ધ થઈ ગયેલું હોય એટલે ચારે બાજુથી એને ભટકવાની વૃત્તિમાંથી આપણે ખેંચી લીધેલું હોય તે નિરુદ્ધ થયેલું કહેવાય. તો યોગના સેવનને કારણે નિરુદ્ધ ચિત્ત થઈ ગયું હોય તો એ યત્ર ઉપરમતે, જ્યાં ઉપરતીને પામે છે, યત્ર ઉપરમતે ત્યાં ઉપરતી પામે છે, ત્યાં એનું ધીમે ધીમે ધીમે થઈને બધા જે વમળો હોય ને વમળો શાંત થઈ જાય એ ઉપરતી કહેવાય. ઉપરતીને પામે છે. યત્ર જૈવાત્માનાત્માનમ પશ્યન આત્મનિ તુષ્યતિ, આત્મના આત્માનમ પશ્યન, આત્માના આત્માથી જ, પોતાનાથી જ, અંતઃકરણથી જ આત્માનમ આત્મની પશ્યન, આત્મામાં આત્માને જુએ છે, બીજું કંઈ છે જ નહીં. આત્મ સિવાય, આત્મતત્વ સિવાય બીજું કંઈ છે જ નહીં. આત્મામાં આત્મા વડે આત્માનું દર્શન કરે એ પરિસ્થિતિ પહોંચી જાય તો તુષ્યતિ, આત્માની તુષ્યતિ, એ પોતાના જ આત્માની અંદર, એટલે અંદર રહેલા સચ્ચિદાનંદ ઘન પરમાત્માની તત્વની અંદર એ સ્થિર થઈ જાય છે, સંતુષ્ટ થઈ જાય છે. એટલે થયું શું? યોગના અભ્યાસથી ચિત્ત નિરુદ્ધ થયું. આ નિરુદ્ધ થયેલું જે ચિત્ત છે, સ્વસ્થ થયેલું ચિત્ત છે, આપણે સરસ મજાનો શબ્દ શોધી કાઢેલો છે, સ્વસ્થ, પોતાની અંદર સ્થિર. આ ચિત્ત જે અવસ્થાની અંદર ઉપરથી પામે અને જે અવસ્થાની અંદર પરમાત્માનું ધ્યાન છે એને કારણે એની શુદ્ધ થયેલી જે સૂક્ષ્મ બુદ્ધિ છે તે બુદ્ધિ પરમાત્માને જુએ, પશ્યન, ત્યાં પરમાત્માનું દર્શન કરે. પરમાત્માનું દર્શન એટલે આત્માનું દર્શન, પોતાનું દર્શન, પરબ્રહ્મનું દર્શન ક્યાં કરે? બહાર જવાની જરૂર નથી, આત્માની, પોતાની અંદર જ. કોના વડે? આત્માના, પોતાના વડે. કારણ કે ત્યાં ઇન્દ્રિયો જોવાનું કામ કરનારી ઇન્દ્રિય આ જોઈ ના શકે. જોવાનું કામ કરનારી ઇન્દ્રિય બાહ્ય સ્થૂળ પદાર્થોને જુએ. આ તો કોઈ સ્થૂળ પદાર્થ છે નહીં, એટલે અભ્યંતર ચક્ષુ આપણે કેવું હોય તો કહીએ. અંદરનું કોઈ નેત્ર, અંદરનું કોઈ નેત્ર એટલે ત્યાં ઇન્દ્રિયોનો ભેદ જ નથી, બધું એક સ્વરૂપ છે. તો જોવાનું કામ કરનારી ઇન્દ્રિય જુદી ને સાંભળનારું કામ કરનારી ઇન્દ્રિય જુદી, એવા ભેદ પ્રભેદ રહ્યા નથી. અને રહ્યા નથી માટે થઈને પોતે જ પોતાને જુએ, આંખ વડે નહીં પોતાના વડે, પોતે જ પોતાના વડે પોતાનું દર્શન કરે. તો એ પરમાત્મા દર્શન કરતા બીજું શું થયું? આજ પરમાત્માનું દર્શન છે, અને તો એ સંતોષ પણ એને શમા છે, આમાં જ સંતોષ છે. આત્માની તુષ્યતિ સુખમ આત્યંતિકમ યત્તત બુદ્ધિગ્રાહ્યમ અતિન્દ્રિયમ વેત્તિ યત્ર ન ચૈવાયમ સ્થિતિશ્ચલતિ તત્વતઃ. એને શું મળે છે? આત્યંતિકમ સુખમ. આપણે આગળ પણ આ વાતને ઘણી સરસ રીતે કરવાનો પ્રયત્ન કરેલો છે. સુખ અને આનંદમાં ફેર છે, તફાવત છે. સુખ તે આનંદ નથી. આપણને સુવા માટે સરસ મજાની

સવામંડુ ની તળાઈ મળી, સુખ મળ્યું, આનંદ મળ્યો છે. કારણ કે સુખ છે એ સાપેક્ષ છે, કશાકની અપેક્ષા રાખે છે. આની અપેક્ષાએ સુખ મળે છે, તેની અપેક્ષાએ સુખ મળે છે. સુખ સાપેક્ષ હોય છે, સુખ ઇન્દ્રિય સુધી મર્યાદિત હોય છે. મને ગળી વસ્તુ ભાવે છે અને હું ગળ્યું ખાઉં તો એના માટે ઇન્દ્રિય સુધી એ મર્યાદિત છે અને એ ચિરસ્થાયી નથી. એ તો અત્યારે જે ક્ષણ છે અનુભવની, તે ક્ષણ પૂરતું મર્યાદિત હોય છે. એટલે અહીંયા જે આત્યંતિકમ સુખમ એમ શબ્દ વાપર્યો છે, આત્યંતિક સુખ, આત્યંતિક એટલે જ અનંત, કાયમી, આત્યંતિક સુખ, એના જ માટે આપણે શબ્દ વાપરવાનો થશે આનંદ. પરમાનંદની પ્રાપ્તિ, આખરે જે પરમાત્મા છે એ આનંદ સ્વરૂપ જ છે, સત્ય સ્વરૂપ છે અને આનંદ સ્વરૂપ છે. એટલે આપણે સચ્ચિત આનંદ એવો શબ્દ વાપરીએ છીએ. તો આ આત્યંતિકમ સુખમ વેત્તિ, આત્યંતિક સુખનો એટલે કે પરમાનંદનો અનુભવ કરે છે. આ પરમ આનંદ કેવો છે? અતિઇન્દ્રિયમ, અતિઇન્દ્રિય છે, ઇન્દ્રિયોથી અતીત છે, ઇન્દ્રિયોથી પર છે, જેનું ગ્રહણ ઇન્દ્રિયો કરી ન શકે એટલું સૂક્ષ્મ છે. ઇન્દ્રિય આનું ગ્રહણ કરી ના શકે, ઇન્દ્રિય ગ્રહણ કરે મન નક્કી કરે કે આ સુખ છે કે આ દુઃખ છે, એનાથી પર એવું આ પરમાનંદ છે. કારણ મેં તમને કહ્યું કે ઇન્દ્રિયોથી થનારું સુખ કે ઇન્દ્રિયોથી થનારો આનંદ એ આત્યંતિક નથી, એ તો ક્ષણિક છે, એ ચિરંતન નથી, એ સમયથી મર્યાદિત છે અને સમય સિવાય પણ ઘણી બાબતોથી મર્યાદિત છે, સીમિત છે. પેલા પરમાનંદને કોઈ સીમા નથી, એને કોઈ બંધન નથી. આ પરમાનંદ તો કોણ પ્રાપ્ત કરે? ક્યાંથી આપણને ખબર પડે? તો જે અંતઃકરણોની અંદર આપણું જે બુદ્ધિ તત્વ છે, આ બુદ્ધિ હંમેશા સત્વ પ્રધાન હોય છે, સત્વ પ્રધાન હોય અને પેલા યોગના પ્રયત્નોને કારણે, યોગના અભ્યાસને કારણે, યોગની અંદર જે અપેક્ષિત સંસાર સાથેના નિર્બંધ થવાને કારણે, સંસાર સાથેના પોતાના જોડાણની સાથે અલિપ્ત થઈ જવાને કારણે બુદ્ધિ પરિશુદ્ધ થઈ છે. આવી જે પરિશુદ્ધ થયેલી બુદ્ધિ, સૂક્ષ્મ બુદ્ધિ, એ આ આનંદની અનુભૂતિ કરી શકે. ઇન્દ્રિયો નહીં, ઇન્દ્રિયો તો સ્થૂળ વિષયોને, બાહ્ય વિષયોને, સ્થૂળ વસ્તીઓને ગ્રહણ કરે અને મન નક્કી કરે છે કે ગમે છે કે નથી ગમતું. પણ ગમા અણગમાથી તો દૂર થઈ ગયા છે, બધા દ્વંદુઓથી અતીત થઈ ગયા છે, એટલે પરમાનંદની પ્રાપ્તિ થાય છે. ત્યાં કોઈ કોઈ બીજી ભાવનાને જગ્યા જ નથી. પણ એના પહેલા પેલો પ્રયત્ન થયો હોય ત્યારે તો અત્યંતિકમ સુખમ વેત્તિ, યત્ર, જ્યાં જે અવસ્થાની અંદર ન ચૈવાયમ સ્થિતશ્ચલતિ તત્વતઃ, તત્વતઃ એ કદી ચલતી ન, એ ચલાયમાન થતો નથી, એની અંદર ચંચળતા આવતી નથી. સુખ છે કે દુઃખ છે એવા ભાવની અંદર તફાવત પડતો નથી, એક જ માત્ર આનંદની સ્થિતિને પ્રાપ્ત કરે છે અને કેવળ આનંદ જ આનંદ છે, તે સિવાય કશું નથી. વેત્તિ યત્ર ન ચૈવાયમ સ્થિતિશ્ચલતિ તત્વતઃ, તત્વતઃ એની જે સ્થિતિ છે, એની જે હોવાપણું છે, એ જરાય ચલાયમાન થતું નથી, એ નિશ્ચલ છે. પછી પેલા

નિવાતસ્થ દીપની વાત કરી હતી એમ. આનંદની અંદર, પરમાનંદની અંદર કેવળ એ સ્થિર થઈ જાય છે એટલે પરમાનંદની પ્રાપ્તિ થાય છે. આપણે આજ પહેલાં ઘણી વખત વાત કરતી વખતે જોયું છે કે મોક્ષની બધી વાતો આપણે કરવાની હોય તો એ જે સ્વરૂપ છે, એ સ્વરૂપ, એ જે સ્થિતિ છે, એ કેવી સ્થિતિ છે? પરમાનંદની અનુભૂતિની સ્થિતિ છે. પરમાનંદ, કેવળ આનંદ જ આનંદ. પછી શરીર છે નથી, ઇન્દ્રિયો છે નથી, આજુબાજુના પદાર્થો એનું અસ્તિત્વ છે નથી, આ બધાથી પર થઈ જઈને કેવળ આનંદની અંદર એ રમમાણ થઈ ગયો હોય છે. યમ લબ્ધવા ચાપરમ લાભમ મન્યતે નાધિકમ તતઃ યસ્મિન સ્થિતો ન દુઃખેન ગુરુણાપિ વિચાલ્યતે. બીજું ચરણ આપણને સીધું સમજાઈ જાય એવું છે આ શ્લોકનું. બીજું ચરણ શું કહે છે કે યસ્મિન સ્થિતો ન ગુરુણાપિ દુઃખેન વિચાલ્યતે. પછી ગમે એવડું મોટું દુઃખ આવે તો એ માણસ વિચલિત થતો નથી, દુઃખ એને વિચલિત કરી શકતું નથી. સામાન્ય માણસને શું થાય છે કે થોડું દુઃખ આવ્યું અને વિચલિત થઈ જાય, નાનું દુઃખ આવ્યું ને વિચલિત થઈ જાય, સાવ નાનું દુઃખ. દુઃખને કંઈ બહુ મોટા દુઃખની વાત નથી કરવી, જમવા બેઠા ને દાળમાં મીઠું વધારે પડ્યું છે તો પણ દુઃખી થઈ જાય, ગુસ્સો કરે ને પછી બધું. અને આ તો કહે છે કે ગુરુણાપી દુઃખે ન, મોટામાં મોટું દુઃખ એના માટે જે હોય તે એવડું મોટું દુઃખ આવે તો આપણે વિચલિત ન થાય. જેમ છે એમને એમ રે, એને દુઃખ વિચલિત કરવા શક્તિમાન બનતું નથી. દુઃખની શું તાકાત કે એને અડકે, લગાવ તાકાત દુઃખને કહેવાનું. એટલે અહીંયા જે દુઃખ શબ્દ વાપર્યો છે ને, તો માત્ર દુઃખ નહીં, કોઈ પણ પ્રકારનો ભાવ, કોઈ પણ પ્રકારનો ભાવ એને વિચલિત કરી શકે નહીં. એને કામ વિચલિત કરી શકે નહીં, એને ક્રોધ વિચલિત કરી શકે નહીં, એને લોભ વિચલિત કરી શકે નહીં, એને મોહ વિચલિત કરી શકે નહીં, વિચલિત કરી શકે નહીં. જો એ સ્થિતિ પ્રાપ્ત થઈ હોય તો યસ્મિન સ્થિત, આ સ્થિતિની અંદર એક વખત જો માણસ પહોંચી ગયો, ઈશ્વરની સાથેના તાદાત્મ્યની તલ્લીનતાની ભાવના સુધી જો પહોંચી ગયો, જો પોતાની જાતને ઈશ્વરથી અભિન્ન સમજવાની એનામાં યોગ્યતા આવી ગઈ, સમજવા માટે કોઈ બીજું તત્વ જે બુદ્ધિ છે તે સમજે એમ નહીં, કારણ કે બેની વચ્ચે તાદાત્મ્ય થઈ ગયું એટલે સમજવાનો પણ સવાલ પેદા થતો નથી, એવી સ્થિતિને એક વખતે એણે પ્રાપ્ત કરી લીધી. હું યોગની વાત કરતી વખતે પતંજલિ મુનિ એમ કહે છે કે યોગશ ચિત્ત વૃત્તિ નિરોધ, બધી ચિત્ત વૃત્તિઓનો નિરોધ થઈ ગયેલો હોવો જોઈએ. આગળના શ્લોકમાં નિરુદ્ધમ ચિત્ત એમ કહ્યું હતું, ચિત્તનો નિરોધ થાય, વૃત્તિઓનો નિરોધ થાય. આપણે પહેલા વાત કરી હતી કે જ્ઞાન પણ ચિત્તની વૃત્તિ છે, એનો પણ નિરોધ, કશું જ નહીં. આવી જે અવસ્થાને પ્રાપ્ત થઈ જા, યસ્મિન સ્થિતો ન દુઃખે ન ગુરુણાપી વિચાર્યો તે, ગુણા આપી દુઃખે ને, મોટામાં મોટા દુઃખો આવે કે આજે ભાવનાઓના પૂર છે, ગમે એટલા મોટા હોય કોઈ પણ ભાવનાના, તો એને વિચલિત કરી શકે નહીં. અને કેમ ના વિચલિત કરી શકે, તો એણે જે પેલો પરમાનંદ પ્રાપ્ત કર્યો છે એણે હવે બીજું કંઈ પ્રાપ્ત કરવાનું રહેતું જ નથી. યમ લબ્ધવા ચાપરમ લાભમ, કોઈ અપર લાભ આના કરતા બીજો હોઈ શકે, આના કરતા પણ વધારે કંઈક મળી શકે એવું હોતું જ નથી, એવું રહેતું જ નથી. યમ લબ્ધવા, જેને પ્રાપ્ત કરીને, એટલે જે આપણે પરમાનંદની સ્થિતિ કહી, એ સ્થિતિને જો એક વખતે પ્રાપ્ત કરી લીધી તો યમ લબ્ધવા અપરમ લાભમ ન અધિકમ મન્યતે તતઃ, પછી એ બીજા કોઈ પણ લાભને, લાભ એટલે ઉપલબ્ધિ, લાભ એટલે મેળવવું, પામવું, હવે એને પામવાનું શેષ રહ્યું જ નથી, કશું એનાથી વધારે શું છે, એનાથી વધારે કશું

પામવાનું શેષ રહેતું જ નથી. એટલે બધી બાબતોથી એનું મન છે એ એકદમ નિશ્ચલ થઈ ગયું છે. એ કોઈ પણ બાજુ ભટકવાનું નથી, એને કશી અપેક્ષાઓ રહી નથી. એ એવી એક પરમ સ્થિતિને પ્રાપ્ત કરી, એવી એક ચરમ સ્થિતિને પ્રાપ્ત કરી. આ સ્થિતિ યોગના અભ્યાસને કારણે મેળવી શકાય. તમ વિદ્યાત દુઃખ સંયોગ વિયોગમ યોગ સંગનિતમ સનિશ્ચયેન યોગતવ્યો યોગો નિર્વિણ્ન ચેતસા. આજે સંસાર છે ને એ દુઃખમય છે, એમ આપણે કહીએ છીએ કે સંસારની અંદર અનેક પ્રકારના દુઃખોથી માણસ લેપાતો જાય છે. પણ દુઃખ સંયોગ વિયોગમ, સંસાર આવ્યો એટલે દુઃખ આવ્યું, દુઃખ આવ્યું એટલે દુઃખરૂપી દુઃખમય સંસારનો સંયોગ અથવા વિયોગ, આ બંનેથી એ માણસ પર થઈ ગયો છે. તમ વિદ્યાત તેને કેવો જાણવો? તો કહે છે કે દુઃખ સંયોગ વિયોગમ યોગ સંગનિતમ તમ વિદ્યાત. જન્મ મરણ રૂપી કે અન્ય કોઈ પણ પ્રકારના દુઃખ એ સંસારની સાથે જોડાયેલા છે. સંસાર આવ્યો એટલે સુખ કે દુઃખ આવ્યું, માત્ર દુઃખ આવ્યું નહીં, એની સાથે બાકીના બધા ભાવ આવી ગયા. એનો સંયોગ કે એનો વિયોગ, સંયોગ વિયોગમ, એનો સંયોગ કે વિયોગ, એનાથી પર એનાથી રહિત થઈ જાય માણસ, એટલે સંસારના બંધનોથી પર થઈ ગયો. આજ બધા સંસારના બંધનો છે, સંસાર એના વડે જ છે. હકીકતમાં તો જે અભેદ છે એ છે જ. તો આ બધા જે એને પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે એનાથી પર થઈ ગયો. દુઃખ સંયોગ વિયોગમ, આ દુઃખના સંયોગથી મુક્ત હવે નથી, દુઃખ નથી, સુખ નથી, કંઈ પણ નથી. બસ એ જ એક સ્વરૂપ છે, એ પ્રકારે પહોંચી ગયો યોગ સંગનિતમ. એને યોગ નામ આપવામાં આવે એને વિદ્યાત, એને જાણી લેવો જોઈએ. તો સનિશ્ચયેન યોગતવ્યો યોગઃ અનિર્વિણ્ન ચેતસા. અને અનિર્વિણ્ન ચેતસા સેજ પણ નિર્વેદ લાવ્યા સિવાય, કંટાળો લાવ્યા સિવાય આવે જ નહીં. પરમાનંદની પ્રાપ્તિ હોય ત્યાં કંટાળો કેવો, કંટાળો આવે ત્યાં દુઃખ તો આવે જ આવે. એના સિવાય અનિર્વિણ્ન ચિત્તને નિર્વેદ મુક્ત, હું તો એમ કહીશ કે આળસ મુક્ત થઈને ચેતસા અનિર્વિણ્ન ચિત્ત બનાવી દેવાનું. આ અનિર્વિણ્ન ચેતસા યોગઃ યોક્તવ્યઃ નિશ્ચયેન, નિશ્ચયપૂર્વક ચોકસાઈથી ચોક્કસ. આ જ એક છે ને, બીજું કાંઈ નથી. આવી ગયું એટલે બીજું કશું રહે જ નહીં, પછી શેષ રહેવાની વાત જ નથી ખરેખર. તો નિશ્ચય અનિર્વિણ્ન ચેતસા નિર્વેદ ન પામે એવા ચિત્તથી, એટલે કંટાળા સિવાય ધૈર્યથી શાંતિથી ઉત્સાહથી નિશ્ચયપૂર્વક આ યોગનું આચરણ કરવું જોઈએ. સંકલ્પ પ્રભવાન કામાન ત્યક્ત્વા સર્વાન અશેષતઃ મનસૈવેન્દ્રિયગ્રામમ વિનિયમ્ય સમંતતઃ. સંકલ્પ અને વિકલ્પથી કામનાઓ ઊભી થાય છે. આ સંકલ્પ અને વિકલ્પોથી મુક્ત, આપણે સંકલ્પોથી મુક્ત થવાની વાત આગળના અધ્યાયથી કરતા આવ્યા છીએ. મન છે એને સંકલ્પ વિકલ્પો હોય, મન છે એને પામવું ના પામવું હોય, કામનાઓ બધી જે છે, ઈચ્છાઓ બધી જે છે, એ ઈચ્છાઓ એ કામનાઓ એ સંકલ્પથી આવે છે. એટલે સંકલ્પ પ્રભવાન કામાન, સંકલ્પને કારણે ઉત્પન્ન થતી કામના.

0: સંકલ્પ મનનો ધર્મ છે. કેટલી સર્વાન અશેષતઃ સંપૂર્ણ બધી કામનાઓને મૂળમાંથી ઉખેડી નાખવાની, ત્યક્ત્વા એને છોડી દઈને, ઇન્દ્રિય ગ્રામમ સમંતતઃ વિનિયમ્ય. ઇન્દ્રિય ગ્રામ, ઇન્દ્રિયોનો સમૂહ, આપણું શરીર છે ને ઇન્દ્રિયોનો સમૂહ છે, ઇન્દ્રિયોનો ગ્રામ છે, એને સંયમ્ય, એને સર્વથા સંયમમાં લઈ લીધું છે એવા બનીને. આ વાત પણ આપણે આગળ જોતા આવ્યા છે કે ઇન્દ્રિયોનો સંયમ એ જ અગત્યની વસ્તુ છે. ઇન્દ્રિય ગ્રામમ સમંતતઃ, બધી જ બાજુથી વિનિયમ્ય, સંયમમાં લાવીને બાકી બધા જે કામનાઓ છે એ બધી કામનાઓનો ત્યાગ કરીને સ્થિર થઈને રહેવું જોઈએ. આ પરમાત્માની સાથે અભેદત્વ સિદ્ધ થાય ત્યારે બને, અને એટલા માટે એની આ વિધિ આપેલી છે. આપણે સાતમા અધ્યાયનો 25મો શ્લોક જોવાના છીએ, હવે 24મા શ્લોક સુધી ચાલ્યા છીએ, અને હવે આગળ 25મા શ્લોકથી હવે પછીના અંકની અંદર, હવે પછીના આપણા પ્રસારણની અંદર જોઈશું.
1: રેડિયો બાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર આમ આપણે માનતા રહીશું ગીતા અમૃત, સિમ્પલ અને સરળ ભાષામાં ગીતાનું રસપાન. આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અચૂકપણે અમારા ફેસબુક પેજ 90.4 FM રેડિયો બાલનપુર પર પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં. આવી જ રીતે મળતા રહીશું. તમે સાંભળતા રહો 90.4 FM રેડિયો બાલનપુર.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્ય ઘર .gov.in પર।

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજના થી તમારું ઘર સાચા અર્થમાં સૂર્ય ઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાહ શેની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: विकास ने समर्पित यशस्वी वड़ा प्रधान श्री नरेंद्र भाई मोदी ना नेतृत्व ने बार वर्ष विश्वास ना विकास ना जन कल्याण ना असफर छे मां नर्मदा थी जल समृद्ध थती धरानी स्मार्ट सिटीज थी दुनिया मां चमकती आधुनिकतानी बुलेट ट्रेन अने वंदे भारत नी गतिशीलता थी लखाता एक नवा भविष्य नी अने गगनामता भारत ना आत्मविश्वास नी बार वर्षनी आ यात्रा छे गुजरात मां अंत्योदय अने गरीब कल्याण नी सेवा अने सुशासन नी पीएम आवास हर घर जल किसान सम्मान अने आयुष्मान कवच थी मजबूत थता जन जन ना आत्मविश्वास नी અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવરહાઉસ આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ બાર વર્ષ વિશ્વાસના વિકાસના જનકલ્યાણના
1: હેલો હાય નમસ્કાર તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર રૂપ એટલે કે તત્વમસી આપણે આવી ગયા છીએ 25મા એપિસોડમાં શરૂ કરીએ છીએ અહીં ડાયરીના બે પાના કોરા છોડાયા છે માનવીના મનોજગતનું પાર પામવું તે સ્વયં બ્રહ્માજી માટે પણ કઠિન ગણાતું હોય તો મારું તો શું ગજું તેણે કોરા છોડેલા આ બે પાના ઉપર તેણે શું લખવા ઈચ્છ્યું હશે તે મને ખબર નથી હા ચારેક પ્રસંગો વિશે હું જાણું છું તે તમને જણાવું કદાચ કોઈને કંઈક અર્થ મળી પણ આવે પહેલો પ્રસંગ તો લ્યુસી વિદાય થવાની હતી તે પહેલાં સુપ્રિયા લ્યુસી અને તે શાસ્ત્રીને મળવા ગયેલા ત્યારનો છે લ્યુસી શાસ્ત્રી પાસે બેસીને વાતો કરતી હતી સુપ્રિયા અને હું રેલિંગ પાસે ઊભા ઊભા નીચે વહેતી નદીનું કલરવ સાંભળી રહ્યા હતા હું વનિતાને મળ્યો હતો તે સુપ્રિયાને કહું કે ન કહું તે વિચારે મૂંઝાતો હતો ત્યાં અચાનક સુપ્રિયાએ મને પૂછ્યું કેમ હતી મારી માં મોં તો ઢાંકેલું જ રાખે છે તમે ઓળખી એને હું ઘડીક ભર અવાક બની ગયો પછી મહાન બોલતો હોઉં તેમ કહ્યું સુપ્રિયા મેં તેમના પ્રત્યક્ષ દર્શન કર્યા મેં કહ્યું પણ માં કેમ હતી તે પ્રશ્નનો ઉત્તર હું આપી ન શક્યો એ જ ક્ષણે મંદિરમાં આરતીનો ઘંટ વાગ્યો અમે બંને રેલિંગ પાસેથી દૂર મંદિર સામે જઈ હાથ જોડીને ઊભા રહ્યા રાત્રે એ લ્યુસી પોતાનો લેખ તૈયાર કરતી હતી શાસ્ત્રીજી પાઠ કરતા હતા હું ચાંદની રાતે લટાર મારવાના ઈરાદે નદી કાંઠે જવા ઉતર્યો સુપ્રિયા પગથિયે બેઠી હતી તે પણ સાથે ચાલી ચાંદની રાત્રે સુમસાન નદી તટે અમે બંને દૂર દૂરથી વહી આવતા આદિવાસીઓના ભજનો અને ઢોલકનો આછો અવાજ સાંભળતા ચાલ્યા જતા હતા સુપ્રિયાએ કહ્યું લ્યુસી ઈચ્છે છે કે તમે યુનિવર્સિટીમાં પાછા જાઓ મેં સુપ્રિયાની વાતનો કોઈ જવાબ ન આપ્યો સુપ્રિયાએ મારી સામે જોયું ચાંદનીનું પ્રતિબિંબ તેની આંખોમાં ચમક્યું સુપ્રિયાએ આગળ કહ્યું કેન્દ્ર પર એક ટેકનિકલ તાલીમ શાળા પણ થાય તો કેવું સારું મેં ઉપર છેલ્લો જવાબ આપ્યો તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી

0: અહીં જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.
1: ઓ ડિયર કમ નિયર સી હુઝ હી લુક એટ માય ડ્રીમ આઈ વોન્ટ ટુ બી લાઈક હિમ.

0: મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.
1: હરે ગ

છેલ્લો જવાબ આપ્યો. સુપ્રિયાએ કહ્યું, એમ નહીં, તમને કેમ લાગે છે તે પૂછું છું. હું એકલી હાથે બધે પહોંચી ન શકું. તમે અને થોમસ બંને તમારો નિર્ણય ગણીને આ કામ ઉપાડી લો તો તેવું થઈ શકે? આમ તો કશી મુશ્કેલી નથી, મેં ચાલતા જ જવાબ આપ્યો, પણ હું કંઈક બીજું વિચારું છું. લુસીનો આગ્રહ છે કે હવે હું પાછો જઉં, પરંતુ એને પણ મેં હજી હા નથી પાડી. થોડી વારે મેં સુપ્રિયા તરફ ફરીને પૂછ્યું, તમને લાગે છે કે હું લુસીને સાચવી શકીશ? આ અણધાર્યા પ્રશ્નથી સુપ્રિયા નવાઈ પામી હોય તે મારા સામે જોઈને ઊભી રહી. પછી સ્પષ્ટ શબ્દોમાં બોલી, તમે અને લુસી સાથે રહી શકો એટલી મને ખબર પડે છે. કોઈને પણ સાચવવું તે તો ઘણી મોટી વાત છે, એથી આગળ હું ન કહી શકું. આમાં હું તમારી કે લુસીની ટીકા નથી કરતી, મને લાગ્યું તે કહ્યું. સુપ્રિયાના આ જવાબથી મને નવાઈ ન લાગી. તે સ્પષ્ટ વિચારી શકે છે અને સ્પષ્ટ કહી પણ શકે છે. મને થયું કે તેને પોતાના જીવન અંગે તેણે શું વિચાર્યું છે તે પૂછું, પણ હું કંઈ પૂછું તે પહેલાં જ તે બોલી, હું તમને અહીં રોકાઈ જવાનો આગ્રહ નહીં કરું. તમે અહીં રહેવાનું નક્કી કરો તો પણ તમારી ઈચ્છાથી તેમ થવું જોઈએ. તેની આ વાત સાંભળ્યા પછી કંઈ પણ ન બોલવું મને યોગ્ય લાગ્યું. પાછા ફરીશું? મેં પૂછ્યું, અને અમે બંને મંદિર તરફ જવા નીકળ્યા. બીજે પ્રસંગે મેં તેને અને લ્યુસીને સાગર સંગમ પર પાણીમાં હાથ ઝબોળતા જોયા. તેઓને

સાગર સંગમ બિંદુ પર લઈ જતી હોડીનું સઢ પવનથી ફૂલીને હોડીને વેગ આપતું હતું. લુસીના ભૂખરા વાળ હવામાં ફરફર ઉડતા હતા. બંને જણ પોતાનો હાથ પાણીમાં જબોળીને હોડીની સામસામી કિનારા પર બેઠા હતા. અચાનક લુસીએ કહ્યું, તમે એકવાર પૂછેલું કે હું પુનર્જન્મમાં માનું છું કે નહીં. હા, મેં કહ્યું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ એટલે કે તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર.

અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબુ જ પડશે. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: अचानक लूसीए कहा, तमे एक बार पूछी लो कि हूँ पुनर्जन्म मानू छू कि नहीं।
1: हाँ मैं कहूँ,
0: पर हवे मने जवाब नी राह नथी।
1: लूसी खड़खड़ाट हसी पछी स्वस्थ थईने बैठी अने एक एक शब्द छूटो पाड़ता बोली, छतां सांभळो,
0: पुनर्जन्म थतो होत तो मारो जन्म फरी लूसी स्वरूपे ज थाओ। मैं लूसी सामे जोया कर्यो। रातनी गाड़ी में लूसी ने वळावीने हूँ भोपालनी ट्रेन पकड़वानो हतो। लूसी बारी पासे आवी અને તેણે આટલું બધું ફરવામાં સાથ આપવા બદલ મારો આભાર માન્યો। મેં તેનો હાથ હાથમાં લઈને થપથપાવ્યો અને કહ્યું, તું અહીં આવી તે જ મને ખૂબ ગમ્યું અને તારી સાથે તો હું હોઉં જ છું ને। તમને રિઝર્વેશન મળ્યું?
1: લુસીએ પૂછ્યું।
0: હજી નથી મળ્યું, મારી ફ્રેન્ડને હજી વાર છે। ટીસીએ મને રાતે 1 વાગે બોલાવ્યું છે, કંઈ ગોઠવણ થશે તો તે કરી આપશે તેમ કહેતો હતો। ગાડી ચાલી, મારી સૂટકેસ પ્લેટફોર્મ પર રહેવા દઈને ચાલતી ગાડી સાથે હું થોડું આગળ ગયો। ગાડીએ ગતિ પકડી, મેં ઊભા રહીને લૂસી દેખાય ત્યાં સુધી હાથ ફરકાવ્યા કર્યો। પાછો ફરીને જોઉં છું તો એક કાળો જંત્રીયાળો માણસ મારી બેગ લઈને વેગથી જતી ટ્રેનના છેલ્લા ડબ્બામાં ચડી ગયો હતો। મેં બૂમ પાડી પણ વ્યર્થ, સદભાગ્યે મારો ખભા થેલો મારી પાસે જ હતો। મેં જોયું તો થેલામાં ડાયરી પત્રો અને થોડા ફોટોગ્રાફ સિવાય કંઈ હતું નહીં। પૈસા વગર હું શું કરીશ તે વિચારતા જ હું સ્ટેશનની બહાર આવી। સામે જ ટેલિફોન બૂથ જોઈને મને રાહત થઈ। ત્યાં જઈને મેં કહ્યું, મારે ફોન કરીને પૈસા મંગાવવા પડે તેમ છે, તમે મને એક ફોન કરવા દો, પૈસા આવશે કે તરત આપી જઈશ, જાણે હું ભિક્ષા માંગતો હોઉં એટલો ક્ષોભ મને થયો। બૂથ પર બેઠેલા માણસે હકારમાં માથું હલાવ્યું। 3-1 માણસો ફોનની લાઇનમાં હતા, તેમાંના એક જણે મને પૂછ્યું, પરકમમાં લીધી છે? સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી, ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે।

0: લિક્વિડ મ્યુઝિક વિથ મેહલ.
1: ગીતના ઘેઘોર ગરમાળામાં ચૂમી છે તને, ને બે ગઝલની વચ્ચેના ગાળામાં ચૂમી છે તને.

મારા વેશ તરફ જોયું. ગઈકાલથી બદલાયા વગર પહેરી રાખેલો જબ્બો, કદાચ વાળ પણ સવારથી ઓળ્યા નહીં હોય, કેન્દ્રથી નીકળ્યા પછી દાઢી પણ કરી નથી. મેં થોથવાઈને કહ્યું, જી, ફોનમાં પૈસા ન બગાડશો, ચાલો હું તમને સગવડ કરી આપું છું. કહી તેણે પોતાના સાથીદારને કહ્યું, આમને જડેશ્વર મૂકતા આવીએ અને આપણું કામ પણ રૂબરૂ જ પતાવતા આવીએ. ફોન કરતા તે આગળ પડશે. તે બેઉ જણે મને કહ્યું, ચાલો. રાત રોકાઈ જવાની જેટલી વ્યવસ્થા થઈ જાય તે વધુ અગત્યનું લાગતા હું તેમની સાથે સ્કૂટર પર બેસી ગયું. રાતભર મને ઊંઘ ન આવી. મેં પરિક્રમા નથી લીધી એવું મારે કહી જ દેવું જોઈતું હતું. રાતે પ્લેટફોર્મ પર પણ પડી રહેવા સવારે ઉઠીને હું નર્મદા તટે ગયો. તે ક્ષણે મને ગંડુના શબ્દો યાદ આવ્યા. મેં ફકીર હું, અપને આપસે ધોકા નહીં કરી શકતા. હું ફકીર તો નથી જ, પણ જાતને છેતરિયાનું કોઈ પાપ હોય તો તેનું પ્રાશ્ચિત મારે કરવું જ રહ્યું. મેં નિર્ણય કર્યો કે હવે કેન્દ્ર પર જવા માટે અહીંથી નર્મદા તટે પગ પાળા જ ચાલતો જઈશ. આ ત્રીજા પ્રસંગે પણ મેં તેને જોયું. તે ભરૂચ પાસે જડેશ્વરના કિનારેથી ઉતરીને નદીમાં એકલું ઊભો હતો. નદીના જળમાંથી અંજલી ભરીને તે બોલ્યું, હું મારા નામનો ત્યાગ કરું છું, મારા પરિચયનો ત્યાગ કરું છું, મારા જ્ઞાનનો ત્યાગ કરું છું, તમામ માન્યતાઓનો ત્યાગ કરું છું. પછી ઢોળાવ ચડીને મંદિર તરફ ચાલતો ગયેલો. પરેકમમાં લીધી છે? અનસુયાજીમાં મળેલો સંન્યાસી ઘણી વાતો કરતો હતો. ના, અમે ઉપરવાસ નર્મદા કિનારે જ રહીએ છીએ, ત્યાં સુધી નદી કિનારે ચાલતો જઈશ, અર્ધ પરિક્રમા પણ નહીં થાય. મેં કહ્યું, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

પછી અહીંથી ચાલતા શા માટે જાઉં છું? નદી કાંઠે ચાલવું જ હોય તો પણ અલીરાજપુર કે ધામનોદ સુધી બસમાં જતા રહું તે જ સારું થશે. તમારાથી સોલપાનની જાડી પાર નહીં થાય, સંન્યાસીએ કહ્યું. કેમ તે? પેલાને નવાઈ લાગી. ખબર નથી, જાડીમાં કાબા સામે મળશે ને લૂંટી લેશે. મારી પાસે લૂંટી લેવા જેવું કશું જ નથી, મેં કહ્યું. તો માર મારશે, સંન્યાસી હસ્યો. એ અનુભવ બાકી છે, તે પણ ભલે થઈ જતો, મેં મારો નિર્ણય કર્યો. ભલે તો તમારી મરજી, સંન્યાસીએ કહ્યું. સોલપાણ કે હંપેશ્વર સુધી તો કદાચ હું પણ આવીશ. બાકી કેટલાય જણ કડી પાણીથી બસ પકડીને ઝાડીવાળી યાત્રા ટૂંકાવે છે, સંન્યાસી ફરી હસ્યો અને બોલ્યો. રોટલો ખૂટે ત્યારે પરકમાને નીકળે એ માણસ ઝાડીમાં ચાલે જ નહીં. બધા જાણે છે તોય પરકમા વાસીને લોક સાચવે છે, શ્રદ્ધા ટકી રહી છે. મેં મારા નિર્ણયની યોગ્યતા તપાસી જોઈ અને સિયાથી તે અને પેલો સંન્યાસી સાથે જ ચાલ્યા હતા. મેં તેમણે ઘણી સ્થળે છેક હંપેશ્વર સુધી સાથે જોયા, પણ ઝાડીમાંથી બહાર નીકળી તે અહીં સુધી આવ્યો ત્યારે સાવ એકલો જ હતો. પ્રિયજીની, તને આનંદ થશે કે રાણી ગુફા છે. તારા દાદા ત્યાં જ ગયા હશે તે વિશે શંકા નથી. નાના સાહેબ પણ ત્યાં રહેલા. રાણી ગુફામાં તો નહીં, તેની પાસેની બીજી જગ્યાએ. તારા માટે જે જાણવું મહત્વપૂર્ણ હતું તે મેં તને જણાવ્યું છે અને મને શ્રદ્ધા છે કે આટલું પૂરતું થશે. પત્ર પૂરો કરી કવર બીડીને કડી પાણી જનારા યાત્રાળુને આપતા મેં કહ્યું, આ ટપાલમાં નાખી દેશું. પત્ર સોંપીને પગથિયા ઉતરી હું નર્મદાના જળમાં જઈને ઊભો. ઘેરી વનરાજી, વાંસ અને નાના મોટા વૃક્ષો વચ્ચેથી આ પરમ પારદર્શક જળ વહી રહ્યા હતા. બને તેટલો સમય નદીના જળમાં કે જળ પાસે ચલાય તે રીતે કરવાનું મને મનોમન વિચાર આવ્યો. પ્રણાલિકાગત પરિક્રમાના માર્ગથી આ જુદો હોય તો પણ જેમ જેમ આગળ ચાલતું ગયું તેમ તેમ વૃક્ષો ઓછા થતા ગયા. ઝાડી કહેવાતા આ પ્રદેશને મેં અરણ્યમય કલ્પેલો, પણ જૂના મોટા એકાદ બે વૃક્ષો સિવાય ક્યાંય કોઈ છાયાનું નામો નિશાન નથી. ખુલ્લી ટેક

પહાડના મહેલો છોડીને રણમાં એકલી ચાલતી જતી મીરા જેવી સંન્યાસીની ભાષે છે, અને એક તીર્થોની સ્વામીની સ્વયં સંન્યાસીની હોય તેમ વહી ચાલી છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો.

આળિયા સ્થળે ખરેખર જાડી હશે. ક્યારેક આ ટેકરીઓ પર અડાભીડ ઘાસ અને વાંસ વનો છવાયેલા હશે. અહીં આકાશને આમતા વૃક્ષો ઊભા હશે. એક વખત લીલાછમ વસ્ત્રોમાં ગોપાઈને રહેતી આ ધરા આજે વસ્ત્રહીન ટેકરીઓ આકાશ ઓઢીને જાત ઢાંકવા મથતી સૂર્યના તાપે બળબળતી ઊભી છે. પથ્થરો પર તરણું પણ દેખાતું નથી. આવતા થોડા વર્ષોમાં તો આ સ્થળ પણ અઘાટ જળરાશિ તળે ધરબાઈ જશે. પછી નર્મદાને ન ઓળંગવાનો નિર્ણય લઈને નીકળેલા પરિક્રમા વાસીઓ ક્યાં જશે તે હું કલ્પી નથી શકતો. હું કદાચ ત્યારે અહીં નહીં હોઉં. મેં વિચારધારા રોકી નર્મદા પર નમીને પાણી પીધું, મોઢું ધોયું અને પાછળ ફરીને કેટલોક માર્ગ કપાયો તે જોયું. હંપેશ્વરથી નીકળ્યો તે પ્રસંગ મને યાદ આવ્યો. મને વિદાય કરતા પહેલા મહંતે પ્રસાદ એક લાકડી અને એક નાનું ફાનસ આપ્યા. હું નીચે જતો હતો અને પેલો સંન્યાસી મને મળ્યો. ચાલીશું કે પછી? મારો જોડીદાર સંન્યાસી આવીને મારી પાસે કાઢા બોન પાણીમાં ઊભો રહ્યો. મેં કંઈ જવાબ નહોતો આપ્યો. મેં કેમ કંઈ વિચારમાં? તેણે ફરી પૂછ્યું અને ઉમેર્યું, કડી પાણી દૂર નથી, બપોરે અલીરાજપુરની બસ જવાની. હું ફરી નિરુત્તર રહ્યો. ઝાડીમાં તો આમેય કોઈ તીરથ નથી, જે છે એ બધા ઝાડી પાર છે. તે સ્વગત બોલતો હોય તેમ બોલ્યો અને ફરી કહ્યું, તોય તમારી મરજી. મારી મરજી? મેં સંન્યાસી તરફ ફરીને કહ્યું, ઝાડી પાર જવાની જ છે. તેણે આશ્ચર્યપૂર્વક મારી સામે જોયું, ભમરો ચડાવી હાથના આંગળા પ્રશ્નાર્થ ભાવે મચકોડ્યા. પછી કહ્યું, સારું તમે નીકળો, હું પણ પાછળ નીકળું. તે ટેકરી તરફ પાછો ફર્યો. હવે તે કડી પાણી જવાનો, અલીરાજપુર પહોંચવાનો અને મારી આગળ જઈ ધામબોદમાં મને મળવાનો. તેનો વિચાર કરવાનું છોડીને મેં ચાલવાનું શરૂ કર્યું. નિતાંત સુંદર ખડકો, નાના નાના ગોળ પથ્થરો, ઝાડી કાંકરાવાળી રેતી અને અનંતકાળથી વહી રહેલા કાંડા બોડ જળમાં ચાલવાનો આનંદ મારી રગે રગમાં પ્રસરી ગયો. નિર્મળ વહેતા જળમાં ઉપરવાસથી વહી આવતા કાગળના ડૂચા પ્રત્યે મારું ધ્યાન ખેંચાયું. કોઈએ પાણીમાં ફેંકી દીધેલું બિસ્કિટનું ખાલી ખોખું નજીક આવતા હું ક્ષણભર જોઈ રહ્યો. પછી તેને કિનારા પર મૂકીને હું આગળ ચાલ્યો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવપટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

ઘડી પસાર કરતા બે અઢી દિવસ થાય છે તેવું મેં મહંત પાસે સાંભળેલું. પેલા સંન્યાસીના ભયનું નિવારણ કરવાના તમામ પ્રયત્નો મહંતે કરેલા. ક્યાંક ક્યાંક લાકડાના વેપારીઓનો પડાવ હોય છે ત્યાં આશરો મળી રહે. મહંત તો આપણી સામે બેઠા બેઠા બોલતા હતા. મંદિરના ઓટ લઈ નોંધપોથી લખતા હું સાંભળતો હતો. એ તો સમજ્યા, પેલો સંન્યાસી બોલ્યો, પણ કાબા લૂંટી લે ને તમે કહો છો તેવા વેપારીના દંગા ન હોય તો પાર કેમ થવું? તેમની પોતાની તૈયારી ઝાડી જેટલો ભાગ બસ રસ્તે પસાર કરી જવાની જ હતી. હું અહીં 10 વર્ષથી બેઠો છું, મહંતે તાપણી સતીશ કરતા કહ્યું. કોઈ પરિક્રમાવાસી ઝાડીમાં રહ્યો સાંભળ્યો દીઠ્યો

કોઈ આશરો મળી જ જાય. આમ કહીને તે મૌન રહ્યા. પછી ઉમેર્યું, કંઈ ન મળે તો પણ મારી માં તો સદાય સાથે જ છે, એ તો સદા જાગતી ને જાગતી જ છે. મહંતે ઓટલા પર લંબાવતા છેલ્લે કહ્યું, ને કાંબા લૂંટે તો લૂંટે, સંન્યાસીને બીક સાની? હું તો એક વાત જાણું છું, અહીં જે લઈ જાય છે એ પોતે જ આગળ આવીને આપી જાય છે. આપણને પરખ હોવી જોઈએ. મહંતના શબ્દો સાંભળતા જ મને તે રાત્રે ઢેબરા અલગ કાઢીને મૂકતી સ્ત્રી અને પેલી ગાયવાળી કિશોરી સાંભળ્યા. પણ જ્યાં સુધી નર્મદા સ્વમુખે પોતાની ઓળખ ન આપે ત્યાં સુધી તેને હોવા વિશેનું કોઈ કથન હું માનવાનું નથી. વિચારમાં અને વિચારમાં હું 5-1 માઇલ નીકળી આવ્યો હોઈશ. હવે માથા પર નમેલી ઝાડી આવવા માંડી. આર પાર ગળાઈ આવતા સૂર્યના નાના નાના ચાંદણા બપોર થયાનો સંદેશ આપે છે. મારા પગ સફેદ કરચલીઓ વાળા થઈ ગયા છે. નદી વચ્ચે એક પથ્થરની ચાટ પર પગ લંબાવીને બેસું છું. થાકેલા પગને પદ્માસનમાં આરામ આપતું આ રમ્ય નિર્જન સ્થાને અડધો તંદ્રામાં અડધો ધ્યાનમાં પડી રહું છું. કેટલો સમય આમ પસાર થયો તે યાદ નથી, પણ હવે ઉતાવળ કરવી રહી. રાત પહેલાં જરા તરા સૂઈ શકાય એવું સ્થળ શોધવું તો પડશે જ, પણ એવું કોઈ સ્થાન અહીં હશે? કઠિયારાનો, લાકડા ભેગા કરતા મજૂરોનો કે ટ્રેક્ટરોનો અવાજ સાંભળવા કાન સતેજ થઈ ગયા છે, પણ અપરિચિત પંખી ગાન સિવાયનો કોઈ પણ અવાજ સંભળાતો નથી. છેક સંધ્યાકાળે કિનારેની ઝાડીમાં એક કેળી નજરે પડી. તે કેળી પર થોડી આગળ જતા જ એક ખુલ્લા સ્થાનમાં ખાલી ગાડું પડ્યું છે. પાસે જ વાંસની થપ્પીઓ. સવારે ગાડીવાન આવીને વાંસ ભરી જવાનો હશે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

要，咱

જ આવીને ચડીએ તો આવતીકાલની સફર નિરાંતે શરૂ થઈ શકે તેટલો આરામ તો આ ગાડામાં જરૂર મળવાનો. મેં લાલટીન પ્રગટાવીને ગાડા પર ટાંગ્યું, થેલામાંથી પ્રસાદ કાઢ્યો અને થોડું ખાઈ લીધું. હજી 1.5 દિવસ આ ખોરાકને સાચવવો પડશે. ફાનસના પ્રકાશે આકર્ષાયેલા જીવડા મારી નિંદ્રાને રોકી ન શક્યા. સવારે જાગ્યો ત્યારે લાલટીન આપોઆપ બુઝાઈ ગયેલું. થોડી વાર ગાડાવાળાની રાહ જોઈને હું ફરી આગળ ચાલ્યો. કેડી જાય ત્યાં સુધી કિનારા પર ચાલી શકાશે. પગના આંગળા કળતર કરતા હતા, તે સિવાય કોઈ મુશ્કેલી ઊભી થઈ નથી. 2-1 કલાકે હું એક વળાંક પાસે પહોંચ્યો. અહીંથી ફરી નદીમાં ઉતરવાનું થશે. નદીમાં ઉતરતા જ મેં મારી ડાયરી નાની થેલીમાં વીંટીને બાજુ પર મૂકી. પાણી પીવા વાંકો વળું છું તે સાથે જ નદીના જળમાં ઊભેલા 2 જણને મેં દીધા. આપી દે, એક જણ બોલ્યો અને બંને જણે કામઠા પર તીર ગોઠવ્યા. માત્ર લંગોટી, કાળા શરીર, ચમકતા કાળા વાળ, એવી ચમકતી આંખો અને શ્વેત દંત પંક્તિ. હુકુમ, આપી દે, બીજો બોલ્યો. મેં મારો થેલો ખભેથી ઉતારીને તેમની તરફ ફેંક્યો. એક જણે તે ઝીલી લીધો, ફંફૂસ્યો અને કમર પર બાંધી લીધું. પછી મારી સામે જોઈ રહ્યો અને ફરી બોલ્યો, આપી દે. હુકુમ, મારે બધું જ આપી દેવાનું રહે છે એવો હુકુમ છે. મારા પર આ કાબાનો અને મને લૂંટવાનો હુકુમ કાબા ઉપર કોનો? તેમના સરદારનો, કોઈ રાજાનો, કોઈ લૂંટાણું ટોળકીનો? ના, એવું હોત તો આ કાબાઓ માર્ગો પર નાણાંની કોથળીઓ લૂંટતા હોત. આ સુમસાન નિર્જળ સ્થળે અકિંચનપદ પ્રવાસી નિષ્ઠકામ પરિક્રમાવાસીને લૂંટીને એમને શું મળવાનું? અને આવી ઠાલી ઠાલી લૂંટનો હુકુમ પણ તેમને કોણ આપવાનો? આ પ્રદેશમાં વસ્યો ન હોત તો મને ક્યારેય ન સમજાતું હોત કે તેમના પર આવો હુકુમ છે. આખી એક પરંપરાનો, સદીઓથી ચાલી આવતી પ્રણાલીનો, આ મહાન વિશાળ દેશને એક તાંતણે બાંધી રાખતી ગૌરવશાળી સંસ્કૃતિનો. કાબાને પૂછો કે આ હુકુમ કોનો? તો એ કહેવાના, માનું, એટલે કે આ સદા શ્રોતા, સદા જીવન, પરમ સૌંદર્યમય નર્મદાનો એક જળધારા જે ચેતનવંત મનાય છે, જેને આ દેશના હજારો લાખો માનવીઓ ખરેખરા અર્થમાં માનવ દેહ ધારિણી ગણે છે, જેને સુંદરતમ વન બાળા સ્વરૂપે નજરે નિહાળ્યાનું કહેનારા અને તેમનું કહેવું અક્ષરશઃ સત્ય માનનારા આ દેશના ખૂણે ખૂણે છે. તે નદીનો આ હુકુમ, પેઢી દર પેઢી પડાતી આવેલી આજ્ઞા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો.

જબ્ભો ઉતાર્યો. એક પછી એક બધા વસ્ત્રો ત્યાગીને તેમના તરફ ફેંક્યા. જરા પણ અચકાયા વગર તેમણેથી લઈ લીધા. પોતે શા માટે કોઈને લૂંટી રહ્યા છે તેનાથી અજાણ કાબાઓને હાથે નદીનું આજ્ઞાનું પાલન થઈ રહ્યું છે. પરિક્રમાવાસીને લૂંટી એમના વસ્ત્રો પણ ઉતારી લો. ભૂખ્યો તરસ્યો જીવવા માટે હવાતિયા મારતો વસ્ત્રવિહીન પ્રવાસી ઝાડી પાર કરીને નગરમાં પહોંચશે ત્યારે એના અહમના ચૂરે ચૂરા થઈ ગયા હશે. સંન્યાસ શું છે, ત્યાગ શું છે, જ્ઞાન શું છે, જીવન શું છે, આવા તમામ પ્રશ્નોના જવાબ તેને મળી ગયા હશે. આજે મારો વારો છે. આ સ્થળે આ ઘટના કેટલી અજાણી અને નાનકડી છે. અમારા ત્રણ સિવાય આ પૃથ્વી પર કોઈને પણ અત્યારે જે બની રહ્યું છે તેની ખબર નથી. છતાં આ નાનકડો બનાવ એક માનવ જાતની, એક આખી સંસ્કૃતિની ઓળખ જાળવી રાખવા સમર્થ છે. જગત પર અન્યત્ર ક્યાંક પણ કોઈ એક ઘટનામાં આટલું સામર્થ્ય હોવાનું મારી જાણમાં નથી. હજારો વર્ષો પૂર્વે આ જ સ્થળે કે આસપાસ મહારથી અર્જુન નતમસ્તક ઊભો હશે. કદાચ આ બે જણ વડવાઓની સામે રથ રહિત, દાસ રહિત, ગાંડીવ રહિત, વસ્ત્રો રહિત, મહાભારત વિજયના ગર્વ રહિત શ્રી કૃષ્ણનો પરમ મિત્ર, મહાન વિજેતા જ્યારે અહીંથી આગળ ગયો હશે ત્યારે કુરુક્ષેત્ર પણ મેળવવાનું બાકી રહી ગયેલું જ્ઞાન પ્રાપ્ત કરતો ગયો હશે. અત્યારે આ બંને કાબાઓ આ મહાજળ પ્રવાહના હુકુમનું અક્ષરશઃ પાલન કરી રહ્યા છે. તેમનું કાર્ય પૂરું થતાં મારી સામે કંતાનની લંગોટી ફેંકાઈ. પાછળ ફરીને લંગોટી પહેરીને ફરી જોઉં છું તો પેલા બંને ત્યાં નથી. જે માત્ર જળ પ્રવાહનું રમ્યનાદ, ઝાડીઓ આરપાર વહેતા પવનનું મંદ મધુર સ્વર, જનહીન એકાંત અને ગોળ ભૂખરા સફેદ પથ્થરોથી છવાયેલું મારો પંથ. મેં ડાયરી અને બીજા કાગળોવાળી થેલી ઉઠાવીને આગળ ચાલ્યો. બપોરે વાંસના કૂણા અંકુર, વૃક્ષોના પાન ન જાણે શું શું ચાવીને મેં શક્તિ ટકાવી રાખવા પ્રયત્ન કર્યો. અને નદી જળ વચ્ચે સુસવતી ઠંડીમાં ઊંચા પથ્થર પર બેસી સૂઈને જેમ તેમ રાત ગાળી નાખી. આજ વહેલી સવારથી તાવ છે. પાણીમાં પગ બોળતા જ ઠંડીના ઉકરાટા આવે છે. જેમ તેમ કરીને ચારેક માઇલ ચાલી ગયો, પછી કિનારાની રેતમાં બેસી ગયો. ફરી ઊભા થવાનો મારો પ્રયત્ન સફળ ન થયો. હજી કેટલું ચાલ્યા પછી વસ્તી આવશે તે ખબર નથી. અંગો જકડાઈ જવા માંડ્યા છે. આવી હાલતમાં હું ક્યાં સુધી જીવતો રહીશ તેની મને ખબર નથી. આ ક્ષણે મારે જોર જોરથી ચીસો પાડવી જોઈએ, મોટા અવાજે રડીને મારા સદગત માતા પિતાને સાથ પાડવા જોઈએ, આ વિજન તટને માનવ સ્વરની તીવ્રતમ ચીસોથી ભરી દેવું જોઈએ. પરંતુ હું આમાંનું કશું જ કરતો નથી. કશાકની કોઈકની રાહ જોતો હોઉં તેમ શાંતિથી પડી રહું છું. ધીમે ધીમે દ્રશ્યો ઓઝલ થતા જાય છે. સમય જાણે થંભી ગયો છે. અનાયાસ મારા હોઠ ફફડે છે. નર્મદે હર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ એટલે કે તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

મકાઈનો એક દાણો ઉખેડી મોમાં મૂકતા તેણે પૂછ્યું, તો કોણ છે માં? ઓળખ પૂછાય ત્યારે ઉત્તર આપવાની અમને આજ્ઞા નથી હોતી. પોતાના મનમાં ઉઠેલા કેટલાક પ્રશ્નોના ઉત્તર માનવીની શ્રદ્ધા કે પ્રજ્ઞા થકી જ શોધવાના હોય છે. છતાં ક્યારેક કોઈકની જીદનો સ્વીકાર કરવો પણ ઉચિત હોય છે. બ્રહ્માંડને બીજે છેડેથી આવતા હોય તેવા ઝાંખા પણ દિશાઓને ભરી દેતા નાદ સમા શબ્દો સમગ્ર વાતાવરણમાં પડઘાયા. રેવા, આપણે સાંભળી રહ્યા હતા ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. આ પુસ્તક આજે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ખરેખર આખી પુસ્તક વાંચ્યા પછી નર્મદાનું મહત્વ, પરિક્રમાવાસીઓનું મહત્વ, પરિક્રમાવાસીઓ અલગ અલગ સંસ્કૃતિઓ સાથે જોડાયેલી વાતો, વાર્તાઓ, કથાઓ આ પુસ્તક વાંચીને એક અલગ જ અનુભવ થાય. માં નર્મદાની પરિક્રમા, માં નર્મદા વિશે, એમની આજુબાજુ રહેતા એ લોકો વિશે કેટલું જાણવા મળે. જેટલું મને આજે જાણવા મળ્યું છે, મને આશા છે કે આના બધા જ એપિસોડ સાંભળીને તમને પણ એટલું જ ગમ્યું હશે. નેક્સ્ટ ટાઈમ આપણે બીજી કોઈ વાર્તા લઈને, બીજી કોઈ પુસ્તક લઈને જરૂરથી આવીશું. આ એપિસોડ કેવા લાગ્યા એના રિવ્યૂઝ અમને જરૂરથી લખીને મોકલાવશો. 95-92-66-88 અમને ઈમેલ પણ કરી શકો છો રેડિયો પાલનપુર @gmail.com પર.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની.

હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજના થી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ્ય સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

ઘરોથી દેડકાઓનું મોટું જૂથ હતું. એ તેના હુકમનો વારંવાર અનાદર કરતું અને તેનું અપમાન કરતું હતું. કૂવામાં રેટ ચાલતો હતો. એક દિવસ ગંગદત્ત આ રેટના ઘડા પર ચડીને કૂદતો કૂદતો કૂવાની બહાર નીકળી ગયો. એ થોડે દૂર ગયો ત્યાં એણે એક કાળા સાપને ઘરમાં પ્રવેશતો જોયો. મેંઢકરાજ ગંગદત્તે વિચાર્યું, આ સાપ જોડે હું મિત્રતા કરીને એને કૂવામાં લઈ જઉં અને એના વડે મારા દુશ્મન દેડકાઓનો નાશ કરાવું. ગંગદત્ત તરત જ સાપના દર પાસે ગયો અને સાપને પોતાના દુશ્મનોને મારી ખાવા માટે કૂવામાં આવવા વિનંતી કરી. સાપે વિચાર્યું, ઘડપણમાં બેઠા બેઠા પીઠ ભરવાની આ ઉત્તમ તક છે, તે કેમ જવા દેવાય. તેણે ગંગદત્તને કહ્યું, મેંઢકરાજ, હું તમારી વિનંતીનો સ્વીકાર કરું છું અને તમને મદદ કરવા તૈયાર છું. ગંગદત્તે કહ્યું, સર્પરાજ, તમે મિત્ર થયા એટલે તમારે મારા વેરી દેડકાઓને જ ખાવા, પણ મારા કુટુંબીઓ અને સાગરીતોને જરાય હાથ ન લગાડવો. સાપ સહમત થયો એટલે ગંગદત્ત રેટ મારફતે સાપને કૂવામાં લઈ આવ્યો. સાપે કૂવામાં પાણીની અડોઅડ આવેલી બખોલમાં જગ્યા લીધી. ગંગદત્ત હવે પોતાના જે વેરી દેડકાને બતાવે તેને સાપ મારીને ખાઈ જતો. એમ કરતા ગંગદત્તના બધા જ વેરી દેડકાઓનો નાશ થઈ ગયો. હવે ગંગદત્તે કહ્યું, સર્પરાજ, તમે મિત્ર ધર્મ બજાવ્યો એ માટે આભાર. હવે તમે કૂવામાંથી નીકળી તમારા દરમાં જઈને રહો. સાપ ગુસ્સે થઈને બોલ્યો, હવે હું ત્યાં શી રીતે જાઉં? અત્યાર સુધીમાં તો કોઈ બીજાએ મારા દર પર કબજો કરી લીધો હશે. તારે મને રોજ એક દેડકો ભોજન માટે આપવો પડશે. જો તું એમ નહીં કરે તો હું તમને બધાને મારીને ખાઈ જઈશ. ગંગદત્ત ગભરાયો. તેને સાપની માંગણી સ્વીકાર્યા વિના છૂટકો ન હતો. હવે ગંગદત્ત પોતાના કુટુંબીઓ કે સાગરીતોમાંથી રોજ એક દેડકો સાપને આપવા લાગ્યો. એમ કરતા કરતા ગંગદત્તના બધા જ સંબંધીઓ પૂરા થઈ ગયા. સાપ એક દિવસ ગંગદત્તના વહાલા દીકરાને પણ ખાઈ ગયો. ગંગદત્ત આ જાણીને રડવા લાગ્યો. તેની પત્નીએ કહ્યું, સ્વામી, સાપને મારવાનું અશક્ય છે, માટે આ કૂવામાંથી ચાલ્યા જવું એ જ માર્ગ છે. દેડકાને પત્નીની વાત સારી લાગી. તેણે દેડકીને રેટ મારફતે કૂવામાંથી બહાર મોકલી દીધી. હવે તે પેલા સાપ પાસે આવ્યો. સાપે કહ્યું, ગંગદત્ત, હું ભૂખ્યો છું, મારા ખાવા માટેની વ્યવસ્થા કરવાનું તે સ્વીકારેલું છે, તો હવે હું કોને ખાઉં? ગંગદત્ત બોલ્યો, સર્પરાજ, મેં આજ સુધી તમને ભોજન આપવાનું મારું વચન પાડ્યું છે. તમે ચિંતા ન કરશો, હું તમને ભૂખે નહીં મરવા દઉં. કૂવાની બાજુમાં બીજું તળાવ છે, એમાં ઘણા દેડકા છે. હું કૂવામાંથી બહાર જઈ એમને અહીં બોલાવી લાવું એટલે તમારી ભોજનની વ્યવસ્થા થઈ જશે. સાપને થયું કે આ પણ એક સારી તક છે. તેણે દેડકાને બહાર જવાની રજા આપી. ગંગદત્ત તરત રેટના ઘડાઓ ઉપર કૂદતો જીવ બચાવીને નાસી છૂટ્યો. બે ત્રણ દિવસ થયા તો પણ ગંગદત્ત કૂવામાં પાછો ન ફર્યો એટલે સાપે કૂવામાંની ગો મારફતે સંદેશો કહાવ્યો કે ગંગદત્ત, તું જલ્દી પાછો આવ, તારા મિત્ર સર્પરાજને તારા વિના ફાવતું નથી. સર્પરાજના સંદેશાનો ગંગદત્તે જવાબ આપતા ગોને કહ્યું, તું એને કહેજે કે ભૂખ્યાનો ભરોસો છો, એમે તારા જેવા વિશ્વાસઘાતી મિત્રનો તો ભરોસો જ કેમ રાખો. સાપ કૂવામાંના બધા જીવોને તો ખાઈ ગયો હતો, એથી એ પણ ભૂખને કારણે મોતને ભેટ્યો. ગો એને મરતો જોઈ મનોમન બોલી, મિત્રનો વિશ્વાસઘાત કરનારની આવી જ દશા થાય છે, એમાં નવાઈ શી.

એક મોટું નગર હતું, તેમાં બે મિત્રો રહેતા હતા. એકનું નામ ધર્મબુદ્ધિ અને બીજાનું નામ પાપબુદ્ધિ હતું. પાપબુદ્ધિ ધીરે ધીરે દરિદ્ર થતો ગયો અને ભૂખી મરવા લાગ્યો. તેણે ધર્મબુદ્ધિને સાથે લઈ પરદેશ જવાનો વિચાર કર્યો. જો ધર્મબુદ્ધિ સાથે હોય તો તેની બુદ્ધિના લીધે ધન પ્રાપ્તિ થાય એવો વિચાર કરી પાપબુદ્ધિ ધર્મબુદ્ધિ પાસે આવ્યો. તેણે ધર્મબુદ્ધિને કહ્યું, આપણે આવડા મોટા થયા છતાં દેશાવર જોયા નહીં. જો આપણા બાળકો પૂછશે તો આપણે શું કહીશું? દેશ પરદેશ જોવાથી વિદ્યા, ધન અને કલાની પ્રાપ્તિ થાય છે. જુદા જુદા વસ્ત્ર પરિધાન, જુદી જુદી ભાષાઓ અને જુદા જુદા રિવાજો જોવા મળે છે. જે ધરતીની પીઠ પર ઘૂમીને આ બધું જોતા નથી તેનું જીવન વ્યર્થ છે. પાપબુદ્ધિની વાર્તા ધર્મબુદ્ધિના ગળે ઉતરી ગઈ અને બંને જણા પોતાના વડીલોની આજ્ઞા લઈ સારા સુકન જોઈ પરદેશ જવા ચાલી નીકળ્યા. બંને જણા પરદેશ રહી પુષ્કળ ધન કમાયા, પરંતુ પરદેશમાં ઘણો સમય થઈ જવાથી તેમને પોતાની જન્મભૂમિનું સ્મરણ થઈ આવ્યું. તેથી તેઓ પોતાના દેશ આવવા ચાલી નીકળ્યા. નગરની પાસે આવી પાપબુદ્ધિ ધર્મબુદ્ધિને કહેવા લાગ્યો, ભાઈ, થોડું ધન ગુપ્ત સ્થળે દાટી દેવું જોઈએ અને આપણો પરિવાર સુખીથી રહે એટલું ધન જ લઈ જઈએ. જો એમ નહીં

0: કરીએ તો સગા સંબંધીઓ આપણી પાસે ધનની માંગણી કરશે. કહ્યું છે કે બુદ્ધિમાન મનુષ્યે થોડું ઘણું ધન તો ગુપ્ત રાખવું જ જોઈએ. ધર્મબુદ્ધિ પાપ બુદ્ધિની વાત સાથે સંમત થયો અને બંને જણે વધારાનું ધન ઘોડામાં ભરી એક કીરડાના ઝાડ નીચે ખાડો ખોદી દાટી દીધું. તે પછી બંને જણા ઘરે ગયા અને સુખપૂર્વક રહેવા લાગ્યા. બીજા દિવસે પાપ બુદ્ધિ મધરાતે ઉઠ્યો અને એકલો પેલા ખીરડાના ઝાડ પાસે જઈ પોતાનો ઘોડો ખાલી કરી તેમાંનું ધન પોતાના ઘરે લાવ્યો ને ઘરમાં છુપાવી દીધું. થોડા દિવસો વીતી ગયા પછી પાપ બુદ્ધિ ધર્મબુદ્ધિ પાસે આવ્યો. તેણે કહ્યું, ભાઈ, ઘરમાં ખાનારા ઝાઝા હોવાથી મારી પાસે ધન ખૂટવા આવ્યું છે અને તું પણ મૂંઝાતો હોય એમ લાગે છે, તો ચાલ આપણે થોડુંક ધન કાઢી લાવીએ, છતે ધને દુઃખ ભોગવવાનો શું અર્થ? ધર્મબુદ્ધિ બોલ્યો, ભાઈ, જેવી તારી ઈચ્છા. તે પછી બંને મિત્રો જંગલમાં ગયા. પેલા ખીચડાના ઝાડ નીચે ખોદવા માંડ્યું. પાપ બુદ્ધિએ પોતાનો ઘોડો કાઢ્યો તો ખાલી ખમ અને ધર્મબુદ્ધિએ ઘોડો કાઢ્યો તો ભરેલો. પાપ બુદ્ધિ માથું કૂટી કલ્પના કરવા લાગ્યો. તેણે કહ્યું, ભાઈ, આ મારો ઘોડો ખાલી છે અને તારો ઘોડો દેખ ભરેલો છે, તે જ મારા ઘોડાનું ધન લીધું છે. ધર્મબુદ્ધિ બોલ્યો, મૂર્ખ, મારા ઉપર આરોપ મૂકતા શરમાતો નથી? બંને વચ્ચે ઝઘડો થયો અને બંને લડતા લડતા ન્યાય મંદિર ગયા. ન્યાય મંદિરના અધિકારીઓએ તેમની અગ્નિ પરીક્ષા કરવાનું કહ્યું. તેથી પાપ બુદ્ધિ બોલી ઉઠ્યો, તમને બરાબર ન્યાય કરતા નથી આવડતું. નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે પહેલા લેખપત્રની ચકાસણી કરવી જોઈએ. લેખપત્ર ન હોય તો સાક્ષીની પૂછપરછ કરવી જોઈએ. બંનેમાંથી એકે ન હોય તો જ દિવ્ય પરીક્ષા લેવાય. ચાલો આપણે વનમાં જઈએ અને વૃક્ષ દેવતા પાસે જઈ તેમને પૂછી જોઈએ. અમારા બંનેમાંથી તે જેને ચોર કહે તે ચોર. પાપ બુદ્ધિની વાત સાંભળી બધાએ કહ્યું, આવતીકાલે આપણે વનમાં જઈ વૃક્ષદેવને પૂછીશું. પાપ બુદ્ધિ રાત્રે તેના પિતાજીને કહેવા લાગ્યો, પિતાજી, આપણે ધર્મ સંકટમાં મુકાયા છીએ. જો તમે સહાય નહીં કરો તો આપણી કીર્તિ અને ધન બધું જ નાશ પામશે. ભાઈ, જે હોય તે સુખેથી કહે. કીર્તિ અને ધનની રક્ષા માટે તું કહીશ એમ હું કરીશ. પાપ બુદ્ધિના પિતાએ કહ્યું, પિતાજી, એક જ માર્ગ છે કે અમે જે વૃક્ષ નીચે ધન દાટ્યું હતું તે વૃક્ષમાં પોલાણ છે. જો તમે સવારે વહેલા જઈને વૃક્ષના પોલાણમાં છુપાઈ જાઓ અને જ્યારે પૂછીએ ત્યારે તમે ધર્મબુદ્ધિને ચોર કહો તો આપણું ધન બચી જાય અને બીજું બધું ધન આપણને ફોગટમાં મળે. બીજે દિવસે પાપ બુદ્ધિનો પિતા વહેલી સવારે નીકળી પેલા ઝાડના પોલાણમાં છુપાઈ ગયો. સમય થયો એટલે ન્યાયાલયના અધિકારીઓ પંચોને લઈને પેલા ઝાડ પાસે આવી પહોંચ્યા. ધર્મબુદ્ધિ અને પાપ બુદ્ધિ પણ ત્યાં આવી ગયા. પાપ બુદ્ધિએ ઝાડ સામે બે હાથ જોડી પૂછ્યું, હે વૃક્ષ દેવતા, આપના નીચે જે ધન હતું તે કોણ ચોરી ગયું? ઝાડમાંથી બેઠેલો પાપ બુદ્ધિનો પિતા બોલ્યો, બધું ધન ધર્મબુદ્ધિ જ ચોરી ગયો છે. આ વૃક્ષ દેવતાની વાત સાંભળી ન્યાય અધિકારીઓ ધર્મબુદ્ધિને શિક્ષા કરવાનો વિચાર કરવા લાગ્યા. એટલામાં ધર્મબુદ્ધિએ આજુબાજુથી ઘાસ ઝાખરા ભેગા કરી ઝાડના મૂળમાં ગોઠવીને સળગાવ્યા. ઝાડના પોલાણમાં અગ્નિની જ્વાળા જતા પાપ બુદ્ધિનો પિતા, ઓ બાપરે, મરી ગયો કહી ચીસ પાડી બહાર દોડી આવ્યો. ત્યાં ઉભેલા લોકો આ કૌતુક જોઈને આશ્ચર્યમાં ડૂબી ગયા. બિચારા પાપ બુદ્ધિના પિતાનું આખું અંગ બળી ગયું હતું અને તેની આંખો પણ ફૂટી ગઈ હતી. જ્યારે આખી વાત બધાની સમક્ષ પાપ બુદ્ધિના પિતાએ કહી ત્યારે બધાએ પાપ બુદ્ધિને ફિટકાર આપી અને ખીચડાના ઝાડ પર લટકાવી દીધો. ધર્મબુદ્ધિના વખાણ કરતા કરતા બધા સૌ સૌને ઘેર ગયા.
1: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
2: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે.

ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: पता है, जो नॉर्थ ईस्ट कभी दूर लगता था, वो हमारे दिलों के और करीब आ गया है पिछले 12 सालों में, जब से नॉर्थ ईस्ट के नेशनल हाईवे की लंबाई बढ़कर 16,200 किलोमीटर हुई है। सिक्किम और अरुणाचल को पहली बार एयर कनेक्टिविटी मिली है। तब से नॉर्थ ईस्ट से दूरियां घटी हैं।
1: नॉर्थ ईस्ट अब दूर नहीं रहा, नॉर्थ ईस्ट अब दिल के भी पास है, दिल्ली के भी पास है।
0: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
2: सांभळो, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
3: ભારત સરકાર કા લક્ષ્ય સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ।
2: આ યોજના થી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો। એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડ માં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો। તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર।

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।

મારો એક પડોશી છે, જબરો જિદ્દી, આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે? પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાવું જ પડશે. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે. અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9599-66-88 પર
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલ ના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ, હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા, પાકો પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.
2: પતા હે, દુનિયા કે કઈ વિકસિત દેશ એસે ભી હૈ જહાં મુફ્ત ઇલાજ એક સપના હૈ ઓર હમારે યહાં વો આમ નાગરિક કા અધિકાર. આયુષ્માન ભારત સે 60 કરોડ સે અધિક લોગોં કો મિલ રહા હૈ 5 લાખ તક કા મુફ્ત ઇલાજ, और 19,000 जन औषधि केंद्रों पर 90% तक सस्ती दवाइयां.
3: किसी एक व्यक्ति की जमीन, घर, गहने या दूसरा कोई सामान बीमारी के खर्च में बिकने से

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો, સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઈટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઈટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: અરે સંગીતા, સોલર પેનલ ન ખાવી દે, સોલર પેનલ ન ખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ્ય સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો, તો પછી રાશ એની જુઓ છો. આજે જ રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજના થી તમારું ઘર સાચા અર્થમાં સૂર્ય ઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર।

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે અને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂજ પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખથી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

नमस्ते श्रोता मित्रों, नमस्कार। मारो आ वार्तालाप 15 जून 2026 सोमवारे लगभग प्रसारित થશે। હું રેકોર્ડિંગ 12 જૂન 2026 એટલે આજે કરી રહ્યો છું, ત્યારે એક વાતનો ઉલ્લેખ કરવો જરૂરી છે, અથવા એનો પ્રારંભ કરીને મારી મૂળ વાત ઉપર હું આવીશ। 26 જાન્યુઆરી 2001 અને 12 જૂન 2025 21મી સદીની આ બે એવી કાળમુખી તારીખ છે જેને ક્યારેય ભૂલી શકાય નહીં। આજના વર્તમાનપત્રો ખોલતા અને પાના ફેરવતા 12 જૂનની કરુણાંતિકાની દુઃખદ યાદો વર્તમાનપત્રોએ સુંદર રીતે વર્ણવી છે। કેટલી બહુ સરસ બે અખબારો વાંચ્યા છે, વખાણ કરીએ એટલા ઓછા છે। એમાંથી થોડીક જ વાત હું કરીશ અને તમને પણ આ સંવેદનામાં લઈ જવા માંગુ છું। આંસુ હજી સુકાયા નથી। પ્લેન ક્રેશ થયું તેની આસપાસ 1000 ડિગ્રીથી વધુ તાપમાન હતું। ઉડાન તો ભરી હતી, પરંતુ અનેક સપનાને લેન્ડિંગ મળ્યું નહીં। ઘટનામાં જીવિત એકમાત્ર વ્યક્તિ વિશ્વાસે કહ્યું, કોઈ તપાસ મારા ભાઈને પાછો નહીં લાવે, પણ અમને એ જાણવાનો હક છે કે તે દિવસે શું થયું હતું। સમય આગળ વધે છે, પણ જખમો ક્યારેય ભૂલાતા નથી, જખમો ક્યારેય ભરાતા નથી। આ કરુણંતિકાની કરુણતા તો જુઓ, 260ના ભોગ લેનારી એ 32 સેકન્ડમાં એવું તે શું થયું? પ્લેન ક્રેશ થવાનું મુખ્ય કારણ શું? 1 વર્ષ પછી પણ ગૂંચવાયેલું કોકરું। આ થોડા જરૂરી અંશો બહુ જ દુઃખી હૃદય તમારી સમક્ષ રજૂ કર્યા છે। આમ તો 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ હતો, આજે એના વિશે વાત કરવી છે, પણ એ વાત થોડીક જુદી રીતે લેખમાં આવી છે અને એટલે થયું કે ભલે 5 જૂન ગઈ, પણ આ સંદર્ભ લઈને હું આ વાત આજની ટોકમાં કરું છું। કરશ પૂર્તિમાં સરસ વાત કરી છે, પર્યાવરણ દિવસની આ વખતની થીમ કુદરતમાંથી પ્રેરણા લઈ ભવિષ્ય ઘડવાની શીખ આપે છે। કુદરતમાંથી પ્રેરણા લઈ ભવિષ્ય ઘડવાની શીખ આપે છે એના સંદર્ભે આ લેખ છે, અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સંદર્ભમાં છે।

પર્યાવરણ દિવસને અનુરૂપ છે અને થોડી જુદી રજૂઆત છે, એટલે તમારી સમક્ષ એ મૂકું છું. એઆઈને 50 સવાલ પૂછાય એટલે સમજો એક વૃક્ષ કપાય, 25 લીટર પાણી વપરાય. એઆઈના મશીન ગરમીથી ઓગળી કે બળી ન જાય એ માટે તેમની અંદર લાખો લીટર પાણી રેડવામાં આવે છે. આ મુખ્ય હેડિંગ અને સબ હેડિંગ સાથે આ વાત આગળ ધપાવું છું. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ટૂલ્સ સતત વધી રહ્યા છે. ગૂગલ, જેમિની, ચેટ જીપીટી, મેટા એઆઈ, ક્લોડે વગેરે વગેરે વગેરે. લોકો તેનો ક્યાંક માહિતી સંશોધન માટે, ક્યાંક પોતાનું કામ સરળ કરવા અને ક્યાંક માત્ર મજાક કરવા ઉપયોગ કરે છે. અને એના કારણે પર્યાવરણની પથારી ફરે છે. એઆઈનો વપરાશ કરનારા ભાગ્યે જ જાણતા હોય છે. પર્યાવરણ દિવસ અહીંયા લેખ એ વખતનો છે, આવી રહ્યો છે એ રીતે લખ્યું છે. આ વખતની થીમ ઇન્સ્પાયર્ડ બાય નેચર ફોર ક્લાઇમેટ ફોર અવર ફ્યુચર એવી છે. એટલે કે કુદરતમાંથી પ્રેરણા લઈને ભવિષ્ય સુધારવું એવી સલાહ અપાઈ છે. પ્રેરણા લેવાની હોય કે ન હોય પણ એઆઈના ભરપૂર ઉપયોગને કારણે પર્યાવરણનું નિકંદન નીકળી રહ્યું છે. કેમ કે એઆઈને પૂછાતો દરેક સવાલ 2.5 લિટર પાણી વાપરી નાખે છે. એઆઈને પૂછાતા 30-35 સવાલ એક વૃક્ષ કાપવા બરાબર પર્યાવરણને નુકસાન કરે છે એવું કઈ રીતે થાય એ પણ સમજીએ. ક્લાઉડ હવામાં નથી, જમીન પર છે. જ્યારે આપણે એઆઈને કોઈ સવાલ પૂછીએ છીએ અથવા કોઈ ઇમેજ બનાવવાનું કહીએ છીએ ત્યારે ગણતરીની સેકન્ડોમાં જવાબ આપણી સ્ક્રીન પર આવી જાય છે. સામાન્ય રીતે આપણે એવું સાંભળીએ છીએ કે આ બધી પ્રક્રિયા ક્લાઉડમાં થાય છે. આ ક્લાઉડ, આ ક્લાઉડ એટલે વાદળા એમ નહીં, આ ક્લાઉડ આકાશમાં નહીં પણ જમીન પર જ હોય છે. આ ક્લાઉડ એ મોટા ગોડાઉન કે વેરહાઉસ જેવી વિશાળ ઇમારતોનું એક મોટું નેટવર્ક છે, જેને ડેટા સેન્ટર પણ કહેવામાં આવે છે. ડેટા સેન્ટર્સમાં રહેલા સુપરફાસ્ટ કમ્પ્યુટર્સ અવિરત ચાલતા રહે તો જ એઆઈનું વૈશ્વિક નેટવર્ક કામ કરતું રહે. માત્ર એમેઝોન પાસે દુનિયાભરમાં 100 કરતાં પણ વધારે ડેટા સેન્ટર છે અને દરેક ડેટા સેન્ટરમાં લગભગ 50,000 સર્વર, જેના પરથી તમે મશીનોની આ દુનિયાનો અંદાજ લગાવી શકો છો. દર વખતે તમારા માટે નવો જવાબ તૈયાર કરવા આ હજારો કમ્પ્યુટર્સને રાત દિવસ સખત મહેનત કરવી પડે છે, જેથી મોટા પ્રમાણમાં વીજળીનો વપરાશ થાય છે. અને સ્વાભાવિક છે કે જ્યારે આ મશીનો આટલું બધું કામ કરે ત્યારે તે ભયંકર રીતે ગરમ પણ થઈ જાય છે, જેને ઠંડા કરવા માટે પાણીની પણ એટલી માત્રામાં જ જરૂર પડવાની. ઇન્ટરનેટ સર્ચ કરતી વખતે પર્યાવરણને આટલું નુકસાન નથી થતું કેમ કે પહેલેથી તૈયાર જવાબ શોધીને આપે છે. જાણે કે કોઈ લાઇબ્રેરી પાસે એવું પુસ્તક માગવું કે જે લાઇબ્રેરીમાં પહેલેથી જ હાજર છે, એટલે આ કામ ફટાફટ થઈ જતું અને તેમાં વધારે ઊર્જાની જરૂર નહોતી. જ્યારે એઆઈ આપણા માટે જવાબ બનાવવા ઠેર ઠેર ભટકે છે, એટલે આ લેખમાં તમને એઆઈની કામગીરીનો પણ ખ્યાલ આવશે અને પર્યાવરણ સાથે સંબંધિત છે એ પણ તમને સમજાઈ જશે. એમાં પુષ્કળ ઊર્જા વપરાય છે. એઆઈને આટલી બધી તરસ કેમ લાગે છે? કાર, ટ્રક કે બસ સતત ચાલે તો તેનું એન્જિન ગરમ થઈ જાય અને ઠંડુ કરવા માટે અંદર કુલિંગ સિસ્ટમ આપેલી હોય છે. બસ તેવી જ રીતે એઆઈ પાછળ કામ કરતા રાક્ષસી કદના ડેટા સેન્ટર્સ પણ ખતરનાક ગરમી પેદા કરે છે. આ સર્વરોની અંદર રહેલા મશીનો ઓગળી કે બળી ન જાય તે માટે તેમની અંદરથી લાખો લીટર ઠંડુ અને પી શકાય એવું સ્વચ્છ પાણી સતત પસાર કરવામાં આવે છે. ખારું સમુદ્રી કે પ્રદૂષિત પાણી આવે તો પાઇપો બગડી જાય આપણને ખબર નથી, પણ એઆઈ આપણા ભાગનું પાણી વાપરે છે. ભારતના જ લગભગ 50% ડેટા સેન્ટર્સ એવા વિસ્તારોમાં ઊભા કરવામાં આવે છે જ્યાં પહેલેથી જ પાણીની ભારે તંગી છે, ખાસ કરીને મુંબઈ અને બેંગ્લોરની આસપાસના વિસ્તારોમાં. માત્ર બેંગ્લોરની જ વાત કરીએ તો ત્યાંના ડેટા સેન્ટર્સ દર વર્ષે 2.6 કરોડ લીટરથી પણ વધુ પાણી ગટગટાવી જાય છે. વીજળીની પ્રચંડ ભૂખ, એનું કામકાજ અત્યંત શક્તિશાળી કોમ્પ્યુટર ચિપ્સ GPUs પર ચાલે છે, તેને બહુ જ વીજળી જોઈએ. એઆઈ ચેટબોટને પૂછાયેલા એક સવાલ માટે સામાન્ય ઇન્ટરનેટ સર્ચ કરતાં 5 ગણી વધારે વીજળીની જરૂર પડે છે. આજે પણ દુનિયાની મોટા ભાગની વીજળી કોલસો અને કુદરતી ગેસ બાળીને જ પેદા કરવામાં આવે છે. એટલે કે એઆઈ દ્વારા

વીજળીનો આ તો જિંગ વપરાશ હવામાં ગ્રીનહાઉસ વાયુઓનું પ્રમાણ વધારવા માટે સીજ રીતે જવાબદાર બની રહ્યો છે. આ ગ્રીનહાઉસ વાયુઓ પર્યાવરણને કેવી રીતે નુકસાન પહોંચાડી રહ્યા છે તે કહેવાની કોઈ જરૂર નથી, બધાને ખબર છે. મશીનોનો ભંગાર, એઆઈની દુનિયામાં પરિવર્તન એટલી ઝડપથી આવે છે કે તેને ચલાવતી કમ્પ્યુટર ચિપ્સ માત્ર 2-3 વર્ષમાં જૂની થઈ જાય છે. એક હાઈ એન્ડ જીપીયુ તૈયાર કરવામાં અંદાજે 200 કિલોગ્રામ કાર્બન મોનોક્સાઇડ હવામાં પડે છે, જે 1300 કિલોમીટર સુધી કાર ચલાવવા બરાબર છે. હવે જરા વિચાર કરો કે NVIDIA એટલે એનવી ઇન્ડિયા જેવી કંપનીઓ દર વર્ષે આવી 20 લાખથી પણ વધારે ચિપ્સનું ઉત્પાદન કરે છે. એ ઉપરાંત બીજી કેટલી ધાતુઓ વપરાય એ તો અલગ. ડેટા સેન્ટરોમાં દર થોડા વર્ષે હજારો કોમ્પ્યુટર્સ બદલાતા રહે છે અને ઇલેક્ટ્રોનિક કચરાનો એટલે ઈ વેસ્ટના ડુંગર ખડકાય છે. ઈ વેસ્ટના જોખમો પણ આપણા માટે અજાણ્યા નથી. આ ઈ વેસ્ટની વાત ઘણા વખત પહેલાં લગભગ 3-4 મહિના પહેલાં ટોપમાં આવી ગઈ છે. આસપાસના વિસ્તારોને દઝાડતી ગરમી, ડેટા સેન્ટરોને ઠંડા રાખવા પડે તો તેની ગરમી ક્યાં જાય? આસપાસના વિસ્તારોમાં તાજેતરમાં 6000થી વધુ ડેટા સેન્ટર પર થયેલા એક સંશોધનમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે. આ સેન્ટરો શરૂ થયા પછી તેની આસપાસના ગામો અને શહેરોની જમીન તથા સપાટીનું તાપમાન 2-9 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધી ગયું હતું. તેની અસર 10 કિલોમીટર સુધીના વિસ્તારમાં દેખાઈ. મુશ્કેલી ત્યારે વધે છે જ્યારે પાવર કટ વખતે આ સેન્ટરોમાં મોટા ડીઝલ જનરેટરો શરૂ કરવામાં આવે છે. તેમાંથી નીકળતો ઝેરી ધુમાડો અને ગેસ આ હીટ બબલને વધુ ગોગળામણ ભર્યો અને ખતરનાક બનાવી દે છે. આ એક પ્રકારનું લોકલ ગ્લોબલ વોર્મિંગ છે જે આ ડેટા સેન્ટરો પોતાના પડોશીઓ માટે ઊભું કરી રહ્યા છે. માટે એઆઈને સવાલ પૂછો એ પહેલાં પોતાની જાતને પૂછજો કે એઆઈને પૂછવાની ખરેખર જરૂર છે? તો મને લાગે છે કે કરશમાં આવેલી આ સુંદર ટોક ઉપરથી તમને ખ્યાલ આવ્યો હશે કે એક તો એઆઈની કામ કરવાની પદ્ધતિ, પણ 5 જૂનના સંદર્ભમાં આ લેખ યોગ્ય છે કે નહીં જવાબ તમારી પાસે છે. હવે સાથે સાથે એક બીજી પણ વાત કરી લઉં એને જ લગતી, ડિફરન્ટ એંગલ અને પર્યાવરણનો જ આ કોલમમાં ડૉક્ટર પ્રોફેસર ચેતનસિંહ સોલંકી, જે IIT બોમ્બેમાં પ્રોફેસર અને સંસ્થાપક એનર્જી સ્વરાજ ફાઉન્ડેશન છે, એમણે બહુ ધનકડી ટૂંકી વાત કરી છે. એ અત્યારે સમયમાં છે તો હું તમને આજે આગળ એ પણ હું રજૂ કરી દઉં. ચાલો આપણે 3 મોટી ભૂલ કરી રહ્યા છીએ. આપણે દર્શક નહીં પણ સમાધાનના ભાગીદાર બનવું પડશે. આજે દુનિયામાં સૌથી વધુ જરૂરિયાત ક્લાઇમેટ સત્યાગ્રહની છે. આ જે મુખ્ય હેડલાઇન્સ છે આ લેખની, એક કરીને હવે આમાં હું આગળ જઉં છું. દેશ આ સમયે ભીષણ ગરમીની ઝપેટમાં છે, એ તો અત્યારે તમે ને હું પણ અનુભવી રહ્યા છીએ. હું લોકોને પૂછું છું કે આવતા વર્ષે ગરમી ઓછી હશે કે વધારે, તો મોટાભાગના લોકો વિચારીને કહે છે કદાચ વધારે. આ ઉત્તર માત્ર અનુમાન નથી, એક કઠોર સત્ય છે. પૃથ્વી પહેલાં કરતાં ક્યાંક વધુ ઝડપથી ગરમ થઈ રહી છે. તેથી એવું માની લેવું કે આવતા વર્ષે પરિસ્થિતિ આપોઆપ સુધરી જશે એ પોતાની જાતને ભ્રમમાં રાખવા જેવું છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે આજે આપણે એવું શું કરીએ જેનાથી આવનારો સમય વધુ ભયાનક ન બને. દુનિયાભરમાં પર્યાવરણ સંરક્ષણ, તકનીકી વિકાસ, નવી નીતિઓ અને આંતરરાષ્ટ્રીય સંમેલનો પર સતત કામ થઈ રહ્યું છે. આમ છતાં આબોહવા સંકટ આંખોની સામે ઝડપથી વધી રહ્યું છે. આનો અર્થ એ છે કે સમસ્યા વધુ ગંભીર છે અને મને લાગે છે કે માનવ સમાજ આ વિષયમાં 3 મૂળભૂત ભૂલો કરી રહ્યા છે એવું પ્રોફેસર ચેતન સોલંકીનું માનવું છે અને એને આ લેખ દ્વારા આપણને સજાગ કરવા માગે છે. પહેલી ભૂલ એ છે કે આપણે પ્રકૃતિના સંસાધનો કોલસો, પેટ્રોલ, ડીઝલ અને કુદરતી ગેસને મૂડી સમજી બેઠા છીએ. કોઈ વ્યવસાયમાં જો તમે તમારી મૂડી જ ખર્ચવાનું શરૂ કરી દો તો લાંબુ ચાલે નહીં. પ્રખ્યાત પુસ્તક સ્મોલ ઇઝ બ્યુટિફુલમાં EF સુમાકરે 1973માં જે ચેતવણી આપી હતી કે માનવ સમાજ પૃથ્વીની પ્રાકૃતિક મૂડીને આવકની જેમ ખર્ચી કરી રહ્યો છે. વિજ્ઞાન, તકનીક અને મશીનો આપણે બનાવ્યા છે, તેમનો ઉપયોગ કરવો યોગ્ય છે, પરંતુ કરોડો વર્ષોમાં બનેલા અશ્મિભૂત બળતણ આપણે નથી બનાવ્યા, તેઓ પ્રકૃતિની મૂડી છે. જો આપણે તે જ મૂડીને સતત સળગાવતા રહીશું તો નાદારી નિશ્ચિત.

0: જે બોલે છે કે આપણે માનીને ચાલીએ છીએ કે આપણા ઉત્પાદન અને વપરાશમાં વધારો અનંતકાળ સુધી ચાલી શકે છે. વિજ્ઞાન વધી રહ્યું છે, તકનીકી વધી રહી છે, અર્થતંત્ર વધી રહ્યું છે, પરંતુ પૃથ્વી નથી વધી રહી. તેના સંસાધનો સીમિત છે. સીમિત પૃથ્વી પર અસીમિત વપરાશ ક્યારે શક્ય ન હોઈ શકે, પરંતુ આપણે વિકાસની આખી વ્યાખ્યા જ વધુ ઉત્પાદન અને વધુ વપરાશ પર આધારિત કરી દીધી છે. ત્રીજી અને કદાચ સૌથી મોટી ભૂલ એ છે કે આપણે માનીએ છીએ કે પર્યાવરણ અને આબોહવા પરિવર્તનની સમસ્યાને સરકારો ઉકેલશે. વાસ્તવિકતા એ છે કે આ સમસ્યા કોઈ એક સરકાર કે ઉદ્યોગો ઊભી કરી નથી, બધાએ મળીને ઊભી કરી છે. આપણે જે પહેરીએ છીએ, ખાઈએ છીએ, ખરીદીએ છીએ, જેટલી વીજળી વાપરીએ છીએ, જેટલી મુસાફરી કરીએ છીએ, આ બધાનો સીધો સંબંધ કાર્બન ઉત્સર્જન સાથે છે.
1: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
2: નમસ્કાર, હું છું આરજે પ્રિયંકા અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. આપણે વાત કરતા હતા માનવીની ભવાઈ. છેલ્લે આપણે જ્યાં અટક્યા હતા ત્યાં કાળું એ પોતાની ઘરડી ગાયને દોડાવે છે. ગાય તોણે તો નથી થતી, પરંતુ જોડે જોડે કાળુના સપનાને પણ લઈને ડૂબે છે. આગળ શું થાય છે ચાલો આજના એપિસોડમાં જાણીએ. લોકો ગામ તરફ પાછા ફર્યા. સૌ પાછળ નવા કપડાઓમાં યુવન ચમકાવતી સ્ત્રીઓ એ 4-5 હાથની ગીત ગાતી આવતી હતી. સૌથી આગળ છોકરા હતા. ફૂલવાળી જોડીઓ એકબીજા સાથે સરખાવતા અને ધૂળ ઉડાડતા, ફટાકડા ફોડતા અને વઢતા, તો પછી પાછળ આવતા યુવાન યુવતીઓના તો પડઘાયા પાડતા હતા. પણ કાળુ ન તો પેલા યુવાનો સાથે હતો કે ન છોકરાઓ સાથે, એકલો એકલો જ ચાલી રહ્યો હતો. કોણ જાણે કેમ ગઈ રાત પછી એણે પેલા હુડા કપડામાં ભરાયેલી લાંબની જેમ ખૂંચતા હતા. પોતે એને રાજુ રેડાપાડામાં આમ જ ચારતા હતા. અને આ ધાણી દાળિયાની વાત તો રજે રજ સાચી હતી. કાળુની નજર સામે નદી કાંઠા પરના પેલા વડ, વડની નીચે બેસરણ, ઘાણીના ઘાણીના શેકવા અને વહેંચવા, વડની વડવાઈને હિંચવા અને ગાણા ગાવા, એ આખું એ બચપણ ખડું થઈ ગયું. ભાન આવતા એ પોતાની જાત ઉપર જરાક છેડાઈ પડ્યો. મને આજ બે દંથી આવું શું થઈ ગયું છે, હસવાનો પ્રયત્ન સાથે બબડ્યો. ઊંઘતામાં સમણા તો હોય કદાચ, પણ જાગતા નાય? ઘેર જવાની, ખાટલામાં પડવાની, ઊંઘી જવાની ઈચ્છા હોવા છતાંય કાળુ શંકરદાને ત્યાં રાવણે ગયો. જવું પડ્યું, કારણ કાં તો ગામની પંચ પેલો ન્યાય તોડવા બેસશે. કાળુ રામો તો ઉલટાનો ઈચ્છતા જ હતા, પણ કાળુની પાછળ આ હુડા પડ્યા હતા એનું શું? પણ ત્યાં તો જેમ કોઈ ડરપોક માણસ ડરી ડરીને થાકી જતા મરણીયો થાય, તેમ કાળુએ જંપ લાવી પોતે જ હુડો ગાવા લાગ્યો. કાળુને મજા પડતી હતી. માણેલા જીવન જીવવાનો એ જાણે લાવો લૂંટતો હતો. પણ ત્યાં તો શંકરદાએ એને ઉઠાડ્યો. તું આમ હુડા ગાય એ તો નહીં ચાલે કાળુ, ઉઠ, તાવડીએ બધું તૈયાર કરેલું છે, સુખડી શેક. કાળુને ઉઠવું પડે. ઘરમાં જઈને ભગાની વહુને જ પકડે. લાવ હેડ રતન વહુ, પેલે 2-4 લાકડા લઈ આવ, ઘી લાવ, ગોળ લાવ, ને લોટ દળ્યો છે કે પછી આખી રાત એમ જ બેસી? ને આમ કાળુ ભગાની વહુ સાથે ટોણ ટપ્પા મારતો ગયો ને સુખડી.

ત્યારે બહાર રીસામણું લઈ બેઠેલો રણછોડ મૂકી ને એમના ભાઈઓને રાવણામાં મનાવી લાવવાની પંચાત ચાલી રહી હતી. પરમડોસો તો કાલ સાંજના ખાટલામાં પડ્યા હતા. બાકી એ તો વેચાતના કાકાએ કહ્યું તેમ ડોસો હોત તો હમણાં એક ફેરો બોલાવતામાં જ આવી જાત. પણ આ તો ભાઈ નવા સમાના માનવી, પૂછડું પકડ્યું એ પકડ્યું, એમાં રણછોડ તો ગયડો ગધેડો થવા આવ્યો તોય અક્કલનો ના આવી. તો મોકલો કાળિયાને બોલાવા, એક ડોસાએ રસ્તો કાઢ્યો. બે ચાર જાણે હુંકારો ભણ્યો, વેચાતને બોલાવ્યા વગર ના રહેવાયું. કંઈ કાળુના ઘેર અવસર નથી તે મનામણા. બીજા ચાર પાંચ જણાએ એમાં ટાપસી પૂરી. આડ ઉપર બેઠેલા રામાને લાગ લાગ્યો અને એણે પણ થોડું કહી જ કાઢ્યું. આગળ શું થાય છે જાણીશું આ નાનકડા વિરામ બાદ.

કાસમ ઘાંચીને હસવું આવ્યું. તમે વાત કરો છો તે એ ફરિયાદી અહીં આવે તો ન્યાય તોડાય કે ત્યાં ઘેર બેઠે બેઠે? ને પેલા લોકોને ઉદ્દેશ્ય, જાઓ એવી લાગણીઓ હોય તો તેડી લાવો, પછી જુઓ કે ન્યાય તોડાય છે કે શું થાય. પાણીમાં આવેલા બે ચાર જણ સાથે પેલા ડોસાઈ ઉઠ્યા, રણછોડ મૂકીને લગભગ ખેંચી લાવ્યા. પેલા ડોસાએ શંકરદાની ચોપાટમાં બેસતા જ કહ્યું, લો આ આવ્યા, તોડો હવે ન્યાય. રામો તો જાણે વાટ જોઈ રહ્યો હતો. હા તોડો ત્યારે, આડ ઉપરની ઉતરીને ઉંબર પૈ જઈ બેસો, બોલાવો પેલા ભેમા ડામોરને. અરે એ પણ ભેમાનું અહીં શું કામ? રણછોડ બોલી ઉઠ્યો. છોરા સમજાવો છોરા, બોલો શું કામ છે? રામો ચીડાઈ ઉઠ્યો. રામાનું કોઈ પણ કામ? અરે બોલવાનું એ ટીખણ મસ્કરી લેખાતું ને તેથી જ તો ઘણા તટસ્થ માણસોએ ખુદ કાસમ ઘાંચીને બોલવું પડ્યું. તું આમાં સમજે નહીં, ભેમાનું શું કામ છે વળી તારે? એ ભેમો જ ભેદ છે તારે કાસમ કાકા. રામો ઊભો થઈ ગયો. જો રણછોડ મુખી, ભેમાને બોલાવવો હોય તો લેખ કરી આલું, નકર કદી નહીં બોલાવે. ભાઈ મરવા દો ને, મારે ન્યાય કરાવવો જ નથી. તમે તમારે કામ કરો અને જે કરતા હતા એ જ કરો. રણછોડ મુખી શું સાચે ન્યાય કરવા નથી માગતા કે પછી કોઈ ભેદ ઉકેલવા નથી માગતા? જાણીશું આ નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલન.

મુખ્ય જળ મોકલીને એ લોકોમાં ગામમાંથી બોલાવે. એ દરમિયાન અહીં કાળુ તથા રણછોડ વચ્ચે મનામણા ચાલે. અલબત્ત કાળુએ રણછોડભાઈ સાથે મળવામાં કાંઈ વાંધો ન હતો, પણ નાનિયાને તો મળવું જ ન હતું. આમ કહી અડધા મનામણા કબૂલ કર્યા. એણે જોયું તો શંકરદા, કાસમ વગેરે લોકો નાનાને મળવા માટે જીદ લઈ મુખીના ગાડામાં જ બેસી ગયા હતા. કાળુ સમજી ગયો કે લોકો પણ ભૂલવાઈ ગયા છે, ને એણે 1 લાખની વાત કહી દીધી. મારાથી મન મેલી મળાશે નહીં, એટલે તમે જ કહો, મન વગર કા મળવું? જોકે લોકોએ તો કહ્યું, મન ને કરમ મારા ભાઈ, તું તારે મન ને એટલે આવી ગયું. આમ પટાવટ કરી પણ કાળુ ન માન્યો. જાણે ખભા મેળવતા હૈયું ક્યારે નથી પડવાનું એ વાત એને નક્કી કરી હતી. કઈ કારણ? કાસમે પૂછ્યું. કાળુ શું જવાબ આપે? અલબત્ત મનમાં તો હતો જ, કારણ કે એમણે નાનિયાર સાથે મનામણા કરાવી તમે મને બાંધી લો છો, કે પછી તમારે રાજુડીને એના જ લુગડા પહેરાવી દેવા છે. પણ આ પછી ઉઠતો સવાલ, રાજુના લુગડા પહેરાવી દે તો એમાં તારે શું? એનો જવાબ કાળુથી આપી ન શકાયો. જો વાત સાચી જ હતી, ગણું તો એ ઘણું અને ન ગણું તો કંઈ નહીં. એમ કહે તો લોક એને ગાંડો કહી કાઢે. અને એણે પાછી 1 લાખ રૂપિયાની બીજી વાત કહી, તમે કહો તો હું ઉઠીને ચાલતો થાઉં અહીંથી. કાળુ આ વાતને માનવા તૈયાર નથી કે રાજુ હવે એની નથી. પણ આ બંને પ્રેમીઓ વચ્ચે શું થાય છે જાણીશું આ નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલમ.

0: पहले कोई विदेश से आता था तो वहाँ के इंफ्रास्ट्रक्चर का गुणगान करता रहता था, पर अब हमारे अपने देश के अटल सेतु देखिए, सुदर्शन सेतु, चिनाब रेल ब्रिज, बोगीबील पुल, अटल टनल देखिए, पंबन समुद्री पुल देखिए, ऐसा लगेगा मंजिल भी पास है और सफर भी है सुहाना।
1: 21वीं सदी का भारत आधुनिक इंफ्रास्ट्रक्चर के जिस नए युग में प्रवेश कर रहा है वो अभूतपूर्व है, अकल्पनीय है।
0: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
2: काहू ने टुंको वळेलो जोई पेला लोको एक कीड़ो छोड़ी, पेला 4 लोको बब्बे शब्दों में मनावी दीधा ने गाम लोको उभा थया, कीड़ियोनी हार जाने बेवड़ाई रही, पेटवा साथे राम राम नो अवाज करता भ्रमरो जाने गुंजारो करे। पर काळूना जीवन ने अत्यंत चटपटी हती, त्या सुधी के कासम घांची ने सलाम कहवाने बदले राम राम कही बैठो। माताની હનુમાનજીની ને ગામ ખેડાની જે પૂરી થતા એ છટક્યો, ગામને પંથે પડેલા લોકોએ પેલો હૂંફળો ઉપાડ્યો, પણ એ કડી પૂરી થતા થતામાં તો કાળુએ 2 ખેતરમાં નીકળી ગયો, એક જ સોન હતી એ ગામ લોકો આવતા પહેલાં રાજુને મળવાની। એના મગજમાં અનેક તર્ક ઉઠતા હતા, રાજુને ઘરમાં કાલતાની વાત જે કંઈ થાય એ હું એ જ લઈ બેઠો છું, એની પાસે કોઈ પણ પ્રકારનો પુરાવો ન હતો કે ન હતી કોઈ વાત, તેમ છતાંય કાળુનું અંતર પોકારી રહ્યું હતું, એક કરી આલું જો ખોટું પડે તો। રણછોડના ઘરનાઓ ડોસીને પૂરવીને કોદરને તેડવા મોકલ્યો ને આજ રાતમાં રાજુને ન ફેરવી નાખે તો જોજો, કોદરને તો કોણ પૂછશે નહીં, એની એટલી ગતાગમ હોત તો શું જોઈતું હતું। શું કાળુની આ મનઘડત વાત સાચી પડશે કે માત્ર મનઘડત વાત નથી, એક ષડયંત્ર છે અને સાચું છે, જાણીશું આ નાનકડા વિરામ બાદ। તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો।

કોઈ જોરથી શ્વાસ લીધો. રાજુ માની જાય, શું કહેવાય? નહીં, પતિનું શું કે નથી ખાવા પીવાનું, નથી કોઈ જન કોની સામે જોઈને દન કાઢે. એક જ છોકરું મરકટ જેવું પોતાને પાટે ચડી ગયું તો વાત જ કરે ને. તું ને રાજુ સમાન લીલા પણ સાથે તો નથી ને, અને ક્યાંથી હોય ને. નાનિયાની વહુ તો સાસરે આવે 5 વર્ષ થયા, બૈરું કરે તો નાનિયાની વાત ન્યાય નહીં કહેવાય. કાળો માથું ધોળાવી ઉઠ્યો. ના ના ભાઈ, આપણે તો 5 તો શું 10 વર્ષે વેલા ના થાય, અને બૈરાની તો વાત જ નહીં. નાનિયાને કરવા હોય તો ભલે કરે, આ સાથે બોલી ઉઠ્યો. પણ રાજુ તો નહીં જ ને, રાજુ જેવું હોય તો નાતમાં બીજા કંઈ દેકડે નથી ગળ્યા, ઘણા પડ્યા છે. અહીં મારી છાતી પર તેમાં નાનિયાને તો નહીં જ, મારું નાક વાટી આલું પણ આખો અવતાર એળે આલ્યો છે એને. અને એમાંય પાછું રાજુનું એની સાથે થાય તો મારે જીવવું ભારે પડી જાય. રાજુ જાણે અત્યારે જ ન જવા બેઠી હોય એમ કાળું અકાળી ઉઠ્યું. ગામમાં પૈસા નક્કી કરી નાખ્યું. રામા બાબાને મોકલે કાંઈ ન વળે, હું જાતે જ મળું. હવે છાનું એ શું, હવે તો નાનિયાને હું છેડે ચોક ભળીમાં પાડી ચૂક્યો છું. પણ અત્યારે તો હું અણ સમજો હતો, પણ હવે તો નાનિયાને જો રાજુ લઈ જાય તો નાક જતાય હોઠ રહ્યા જેવું થાય, જ્યારે મારે તો આખો અવતાર છાતી ઉપર સળગી જાય. કાળું જીવ પર આવી બેઠો. જો રાજુ સમજાવે ન માને તો છેવટે એને કાપી નાખીશ, એમાંય ભૂલ નહીં. પહેલી એને મારી જાતને, પહેલી એને અને પછી મારી જાતને. નાનિયાને જીવવા તો નહીં જ દઉં. રાજુના ઘર તરફ વળેલો કાળો અડધેથી પાછો ફર્યો. વાત કરવાનો કંઈ તાલ જ નહીં આવે, નહીં સીધો ઘેર આવે. નૂતન વર્ષના દીવા પ્રગટાવતી પત્નીને કહ્યું, એક કામ કરને, જાને રાજુને જરા બોલાવી લાવને. ભલે, કારણ તો સમજી ગઈ. અરે, સવારમાં પેમાનું નામ આવ્યું ત્યાર પછી આખું ગામ જાણી ગયું હતું. આગલા દિવસની કાળું નાનાની લડાઈનો ભેદ પણ સૌ કળી ગયા હતા. નાનાને રાજુને લાવવાની છે અને કાળું આડો પડે છે. છતાં ભલીએ પૂછ્યું, કેમ, શું કાળું આ કેમનો જવાબ આપશે? જાણી શિવા નાનકડા, તમે ક્યાંય જતા નથી, જોડાયેલા રહો રેડિયો.

0: है। लगभग पूरे जर्मनी की जनसंख्या के बराबर तो सिर्फ किसान क्रेडिट कार्ड दे चुकी है भारत सरकार 8 करोड़ किसानों को। तभी तो किसान कहता है कि बीज से बाजार तक देश उनके साथ है।
1: हमारा छोटा किसान बाजार से महंगे ब्याज पर ऋण लेने के लिए मजबूर था। हमने ऐसे करोड़ों छोटे किसानों को भी किसान क्रेडिट कार्ड की सुविधा से जोड़ा।
0: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
2: काम छे एक पराया तू जाने हूँ कारण कहूँ छू ने जो डोसी न जाने एम के छे कई उपयोग भी आवी जाए कूदरनी वह ने गंध सरखी ना आवे भली ना गया पची ओको परवा काळू नु काळ जो थड़कारा मारी गई आवशे के नहीं आवे धारे के ना आवे तोय नानिया ना लुगड़ा तो नहीं ज पहेरवा दो छेवटे वेचाती मदद मांगीश ऊंट पर नाखी ने उठावी जाईश उठावी जाईश पची काळू ना अंतर मां कोई के पूछे पची शू मुकी आवे से ने सासरी मां ने राजू ना पाड़से ऊंट ऊपर थी उतरी जशे तो બાળા ની બાજુવાળી ઉટલી પર બેસી હોકો પીતા જોરથી એક શ્વાસ લીધો એવા ક્યાં ધનભાગ છે કે ના પાડે તો તો થાય પણ ખરું પણ ઊંટને અને કાળુની આંખો એ ઘનઘોર અંધારી રાતમાં પેલા લીમડાના પાંદડા આર પાર જોઈ રહી પોતે આગળ ને રાજુ પાછળ ઊંટ ચાલે જાય છે ઝાડીઓને વીંચતો અને ડુંગરા ઉલ્લંઘતો નદી નાળા વટાવતો અને વાટમાં આવતા ગામોને ડાબી જમણી છોડી દેતો સામે આવતી ભલીને જોતા કાળુ ભાનમાં આવે એ શું મન રમાડી લે છે જો બબડ્યો હશે અહીં જવાની ના પાડી હશે પછી ઊંટને શું ઉતરવાની ન પાડે ને મલકમાં ઉતરી પડવાની તો વાત જ ક્યાં રહી અને પૂછ્યું શું કહ્યું બલીનું મોં ચડેલું હતું આવે છે એમ કહી સીધી ઘરમાં ચાલી ગઈ પણ ઊભી તો રહે

0: આવો.
1: કાળુએ માનમાં તુકારો દીધો.
2: બેઉ ખપે એમ રાજુને આવકારો આપ્યો.
1: હોવે કહી રાજુ ઘરમાં બેસવા ગઈ.
0: કાળુએ રોકી, અહીં જ બેસ ને, મારે વાત કરવી છે.
1: તે તમે ખાઈ લીધું હોત તો
0: હું ક્યાં સુધી દીવો બાળીશ.
1: ભલીના અવાજમાં કંઈક રીસ હતી.
0: અને કેમ ના હોય,
1: ભલીને ડર હતો શિખામણ દેતા દેતા ક્યાંક પોતાનું ન કરી બેસે.
0: જોકે આ માટે વાડ
1: બંધન તો પૂરતું હતું.
2: કાકી સાસુને તો ઘરમાં
0: નહીં ગાલે ને,
1: પણ ભલીને તો રાજુ સાથે કાળુ વાત કરે એ ગમતું જ ન હતું.
0: પછી ભલે ને પિયરના જ લાભની વાત હોય.
1: હું આવું છું, એટલામાં તું ખાઈ લે. કાળુએ ભલીને હાજરી ખૂંચે એમ હતું.
0: ઘરમાં બેઠેલી રાજુ પાછી ફરી
1: ઓટલીમાં આવે એમ કુંભેને ટેકો દેતા બેઠા.

0: આસપાસ નજર ફેરવી દૂર પડતી સળી હતી. દાંત ખોતરતા પૂછ્યું, લોકો હેડો
1: ઘેર કો તો કહેવાય,
0: ઘેર તો કોઈને કહેવાય નથી રહી. કાળું ક્ષણે ગુંચવાળો ન ગુંચવાળો અને સીધો સવાલ પૂછી રહ્યો,
1: આ બધી વાતો થઈ રહી છે સાચી?
0: કઈ બધી? રાજુની હસતી આંખો કહી રહી હતી કે જાણવા છતાં એ બનાવટ કરે છે.
1: કેમ કઈ બધી? નાનિયાના ઘરમાં પેસવાની આખા ગામમાં એક જ વાત છે.
0: કાળુને રાજુનું હાસ્ય ન ગમ્યું.
1: ગામને હું કંઈ કહેવા ગઈ?
0: તું તો નથી ગઈ તો પણ. રાજુએ ના જવાબ પર કાળુએ હસવો પ્રયત્ન કર્યો. વાત સાચી? સાચી જ તો છે. અને કાળુના ભૈયાને આ શબ્દોએ થંભાવી દીધો. હસી રહેલી રાજુ અને ડાકણ સરખી લાગી. કહી દેવાનું મન થયું ઉઠાઈથી, પણ એટલામાં તો ખાતરી કરી, શું સાચી વાત છે? રાજુ હસી અને એટલામાં હાસ્યમાં ફિકાશ હતી. લોક વાતો કરે છે તો કરવા દો, એ વાતો ખરી છે? કાળુએ સવાલ કર્યો.
1: રાજુએ ટૂંકમાં જવાબ આપ્યો,
0: ના.
1: તો તું કેમ ઊંઘે મોઢે બેઠી?
0: રાજુ ઓકોણી ઉપરના ત્રણ બલોયા અને કાંકરી ફેરવી રહી હતી. કાળુએ આગળ ચલાવ્યું,
1: તારે ઠેકાણે બીજું હોત તો આખું ગામ ગાંડું કરત.
0: કોઈની જૂઠી વાત ઉડાડવી કઈ રમત વાત છે? આગળ શું થાય છે? આ બંનેનો વાર્તાલાપ કેટલો ચાલે છે જાણીશું આ નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.
2: जानते हो दोस्तों, जिसे हम सिर्फ चिलचिलाती धूप कहते थे, आज उसी धूप से हम अपनी छतों पर ऊर्जा बना लेते हैं। तभी तो आज लगभग 37 लाख घर पीएम सूर्य घर बने हैं, जिससे देश का बिजली बिल घटा है और आत्मविश्वास बढ़ा है।
3: एक दशक पहले भारत सोलर पावर के मामले में बहुत पीछे था, लेकिन आज सोलर पावर के मामले में भारत दुनिया के टॉप 5 देशों में आ गया।
2: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
0: पर ये मारे मोटे करे तो ठीक, कने वार कने लड़ू जाई ने? राजू ना छेल्ला शब्द में रंज हतो, कई भेद हतो। तने कोई ये काई की दूध नथी? राजू ए नजर डाबा तरफ बलो રાજુની નજર ડાબા હાથના બલોયા તરફ હતી. ડોકો હલાવીને ના પાડી, તારી માએ નહીં કીધું? દીવાનો પ્રકાશ નજીક હોત તો થોડોક તેજ કાળું રાજુની આંખમાં પાણી જોઈ શક્યો હોત, જો કે અવાજે પરખાય તેવો જ હતો. તમારે આ બધું પૂછીને કારણ શું?
1: કારણ?
0: બેચેન હોય તેમ કાળું ઓટલી પર જરાક પાછો ખસે, સ્વગત બગડતો હોય એમ કહ્યું, જે હોય તે પૂછે, પણ અમથા શું કામ છે? મારે લગાવ છે એટલે. કાળુએ રાજુને પૂછ્યું હોત, જે કોઈ હોય તે પૂછો ને તો સાચે જે ભડકી ઉઠત, ઝંખવા તો પડી જાત, મનમાં ને મનમાં એ આગળ પડી જાત. હાસ તો કાકી સાસુ થાવ એટલે લગવાડ તો ખરી. રાજુના અવાજમાં ભરોભાર દુઃખ હતું, કડવાશ હતી, ચોખ્ખો વ્યંગ હતો. કાળુ શો જવાબ આપે? અંતર કહી રહ્યું હતું, ભૂલી જા રાજુ, ઘણા દન ભેગા રમ્યા મનમાં રમતમાંથી, મારાય પાણી ભર્યા ને રાંધણાએ રાંધ્યા, પાથાએ ખવડાવ્યા ને એક જોરથી શ્વાસ લીધો, જાણે પાછું આવતું આ રુદનને જ પાછું ધકેલ્યું. પણ વિચારતંત્રમાં તો ચાલુ જ હતું, બધું એ સમજતા હતા. પણ એમ ગણજે કે તારા મારા એટલા જ લેખ, પેલું જૂઠું હતું એ સાચું ગણ, ને આ સાચાને તું જૂઠું ગણ, જાણે અવતાર જ બીજો છે. અને ભૂલી જા, ગઈ ગુજરી ને મરવા દે ભૂંડી. કાળોનો નિશ્વાસ નંખાઈ ગયો, બોલાઈ જવાયું એ બગાડી આપનારનું નખો જ જજો, જીવતે જીવ કીડા પડજો. લીંબુની પાર સરકી એની આંખોમાંથી આંસુ ડબ ડબ થઈ ગયો. કોણે શબ્દે છે ને કોના અનુસંધાનમાં બોલે છે એનો સવાલ સુદ્ધા પણ રાજુને ન હતો, અને એણે જાણે નિશ્વાસ માટે સાપ દીધો પેલાને અવતારના બગાડ્યા. ને એનું જ ઘર તું માંડવા ઊભી છે રાજુ? કાળુએ આંખના ખૂણા લૂંછતા પૂછ્યું. ધમ પછાડા કરી રહેલી ભલી તરફ કોઈનું ધ્યાન જ ન ગયું. રાજુ હજુ એ બોલવા ફેરવી રહી હતી, આંખમાંથી ડબો ડબ આંસુ પડી રહ્યા હતા, એનો ખ્યાલ જ ન હતો. બોલને, તારા મોઢામાં હું સવાલ સાંભળવા મને નિરાંત થાય. રાજુ એ ચૂપ જઈને કાળુને બોલ્યો, હું જાણું છું તારે નથી તો આદમીનું સુખ ને ધાનનું એ સુખ નથી, ને આટલામાં આદમી ઊભો થાય ને મેલી જવામાં એટલી બધી મહેણી પણ નથી. પેઠા પટેલ જેવાની દીકરી જ ગઈ છે, પણ અહીં મારી છાતી ઉપર તારો ભાવ બગાડી હાલના નાનિયાને તો. પણ તમને કોણે કહ્યું કે હું નાનિયાને જઉં છું? રાજુની આંખમાં રીસ હતી. શું આ વાત સાચી છે કે પછી રાજુ એ જે છે

એના આગળ કંઈ વિચારે એવી નથી. સ્વાભિમાન અને પોતાના સમર્થને એ સમર્પણ બનાવી અને આગળ વધી ચૂકી છે. આગળ શું થશે જાણીશું આવતા એપિસોડમાં. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો.

0: कनाडा देश तो आप जानते ही होंगे।
1: कनाडा की टोटल पॉपुलेशन जितनी पक्की छत बांधी है हमारे देश ने अपने गरीबों के सिर पर। 12 साल में 4 करोड़ से अधिक पीएम आवासों का निर्माण हुआ, करोड़ों परिवारों का कल्याण।
2: जब एक परिवार को अपना घर मिलता है तो उसका आत्मसम्मान बढ़ जाता है, वो अपना वर्तमान सुधारने के साथ ही बेहतर भविष्य के बारे में सोचने लगता है।
1: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
3: हेलो पालनपुर 90.4 मेगाहर्ट्ज पर हूँ छू आरजे एआर। आप सबनो दोस्त, आप सबनो होस्ट लेने आऊ छू अपना सामुदायिक रेडियो स्टेशन એટલે કે રેડિયો પાલનપુર બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપણા શહેરના અવાજ સમા આ રેડિયો સ્ટેશન પર આપ સૌને મનને ગમતી એવી કેટલીક ગુજરાતી ભાષાની પુસ્તકોની એવી સુંદર મજાની રચનાઓને કે જે આપણને સૌને હકારાત્મક અભિગમ આપે, ઐતિહાસિક આપણી અસ્મિતાથી આપણને પરિચિત બનાવે। આવું જ એક પુસ્તક આપણા સૌના લાડીલા ડોક્ટર ગિરીશ ઠાકર એટલે કે ગુરુએ સૌમ્ય તેજસ્વીની લખ્યું છે। આ પુસ્તક તેઓએ પોતાના ઓએસડી કાળ દરમિયાન એટલે કે સોમનાથ યુનિવર્સિટીમાં જે તેમણે આસપાસના વિસ્તારો અને તેની કથાઓ સાંભળી છે, વાંચી છે, અનુભવી છે અને પૌરાણિક દ્રષ્ટિએ સત્ય હકીકત લાગી છે તેને લોકભોગ્ય ભાષામાં અને આપણી ગુજરાતી માતૃભાષામાં વર્ણવવા માટે આ પુસ્તક લખ્યું છે। અને હું આરજે એઆર આપ સૌને તે પુસ્તકના પ્રકરણના અંશોને સંભળાવી રહ્યો છું। ગત

એપિસોડમાં આપણે વાત કરી હતી પ્રકરણ 8 પૃથ્વીની તર્જની શું દેરું, અને તે શિવાલયમાં એક અપ્સરા સમી એની પૂજારણ એટલે કે ભક્તિમય ભક્તિ કરતી શિવની એ યુવતી પૂજા કરી રહી છે અને યવન એને જોઈ જાય છે અને કહે છે કે આપણા પાઠશાહને આપણે આ નારીને ભેટ સ્વરૂપે ધરીશું. ત્યારબાદ શું થાય છે તે સ્થળની તે કથા છે, તેને આપણે આ એપિસોડમાં માણીશું. પરંતુ સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ હું ફરી પાછો આવું છું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

ગત એપિસોડમાં આપણે અટક્યા હતા કે શિવાલયમાં વેણી એ શિવ આરાધના માટે આવે છે અને યવન અને તેના મિત્રો સાથીઓ તેને જોઈ જાય છે. પાતશાહ સુધી તેને ભેટ સ્વરૂપે લઈ જવા માગે છે. અને આ બધી જ વાત જેને વેણીને પ્રથમ જોઈ હતી તે કહે છે. અને વાત આગળ વધે છે. અરે પગલે, હજુર તો બાદ મેં, પહેલે તો તું હી ઉસે દેખ કે પાગલ હો જાયેગા. તો ઠીક હૈ, હમ પહેલે ઉસ રસીલી આમ કો ચખ લેંગે, ફિર પેશ કરેંગે હજુર કો ખાને કે વાસ્તે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર સૌમ્ય તેજસ્વીની ડોક્ટર ગિરીશ ઠાકર દ્વારા લિખિત આ પુસ્તકના પ્રકરણ 8 પૃથ્વીની તર્જની શું દેરુ ના અંશોને. અને થોડીક જ વારમાં તે હેવાનો એટલે કે રાક્ષસોનું આ ટોળું રૂમઝૂમ ચાલી આવીને મલિકાએ હુસ્નને જોઈ રહ્યું. ચાલમાં તાલ, દેહ વશિષ્ઠ લહે અને સ્વર તો શંભુને પ્રસન્ન કરવા પ્રગટતો હોય પછી તે સ્વર્ગીય જ હોય ને. થોડીક ક્ષણે ફાંટી આંખે જોઈ રહ્યા અને પછી અચાનક ભાનમાં આવ્યા અને વિચાર્યું કે આને પકડવી છે ને એક હેવાને બૂમ પાડી, અય મલિકાએ હુસ્ન.

રૂક જા, પણ તન મન ચરણ ઈશ્વરમાં જ લીન હોય તે ક્યાં સાંભળે આવી વાત? બે દુષ્ટોએ આગળ વધીને રસ્તો રોક્યો. એ છોકરી સાંભળતી નથી, ઊભી રહે, વેણી ઝપકી. રૂપાની ઘંટડી જેવા અવાજે બોલી, શું છે વીરા, કોણ છો તમે, શું કામ છે, બોલો. મારે પ્રભુના પૂજનમાં વિલંબ થાય છે, રસ્તો છોડો. બે, આવા કર્કશ અવાજ સાથે એક હેવાન ગરજ્યો, પૂજા તો અમે તારી કરવાના છીએ, ચાલ પાછી વળ, આગળ થા. ને ન થાવ તો? વેણી હવે વાત સમજતી જતી હતી. તો ઉઠા કે લે જાયંગે, કચ્ચી ખા જાયંગે, ને બીજો ચાલ ફેંક થાળી ને આજા બાહો મેં, એમ કરીને બોલી ઉઠ્યો. વાત આગળ શું વધી તે માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

હવે પેલી દેવઘેલી દીકરીને પરિસ્થિતિનો પૂરો ખ્યાલ આવી ગયો. દુષ્ટો, નરાધમો, રાક્ષસો, મારો નાથ ત્રિપુરાંતક તમને જોઈ લેશે, ભાગો મારાથી દૂર. અવાજમાં રૂપાની ઘંટડી ન હતી, શંકરના ડમરૂનો નાદ હતો. હેવાનો ક્ષણાર્ધ ખચકાયા, પણ વાસનાને વિવેક ક્યાંથી હોય. પકડ સાલીને એક બોલી ઉઠ્યો અને પૂજારણમાંથી વિરાંગના બની ગયેલી વેણી ક્ષણમાં જ મામલો વર્તી ગઈ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર સૌમ્ય તેજસ્વીની પુસ્તક, જેના લેખક છે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર, તેના પ્રકરણ 8 પૃથ્વીની તર્જની શું દેરું ના અંશોને. હાથમાંની થાળી એક રાક્ષસ પર ચક્રની જેમ ફેંકી, એકનું ગળું ચિરાઈ ગયું, બીજાની આંખમાં થાળીમાંથી કંકુ ભરાઈ ગયું અને મોંમાંથી ગંદી ગાળોનો વરસાદ. પકડો, ભાગી ન જાય. એક બે તો ભરાડ્યા, પણ પહેલો શાંત હતો. એ બોલ્યો, જશે ક્યાં? અહીંથી ક્યાંય જવાય એમ નથી. જઈ જઈને જશે એના દેવલા પાસે, ને એ પથરો પડ્યો જ રહેશે. આપણે ધીરેથી ત્યાં જશું. પંખીણીને

પકડશું અને પીંકશું ને પછી પથ્થરને પણ તોડશું. હા, સુના હૈ કાફર લોગ અપને દેવ કે બુદ્ધ કે નીચે ભી હીરે મોતી જવાહરાત રખતે હૈ, પથ્થર તોડ કે લૂટ લેંગે સારે કા સારા માલ. અને બીજી બાજુ ગળામાંથી રાડ ફાટી ગયેલી હરણી એ બોલી ઉઠે છે, બચાવો બચાવો, નાથ નાથ, તમારી વેણી લૂંટાઈ જશે, જાગો. બોલતી શક્ય એટલી તાકાતે દોડતી જતી હતી દેવાલય ભણી, દોડતી ભાગતી અથડાતી કૂટાતી પછડાતી પહોંચી શિવાલયમાં ને એનું માથું ભટકાયું ત્રિલોચનની ત્રીજી આંખના સ્થાને. દેવ, પ્રભુ, નાથ, લઈ લો મને, લઈ લો. અને એક ઘન ગંભીર અવાજ ગુંજી ઉઠ્યો. પછી શું થયું વાતને માણીશું અવિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શાંતતા વહેણી, નિર્ભયતા, તારે મને મળવું છે, સમાઈ જા મારામાં લે. અચાનક શિવલિંગના બે ભાગ થઈ ગયા વહેણી, જીવતે જીવ એ ગહન ગ્વહરમાં સમાઈ ગઈ. ફરી શિવલિંગ હતું એવું જ થઈ ગયું. પૂરી અધમતાના આત્મવિશ્વાસથી મદમસ્ત ચાલતા રાક્ષસો ક્યાં જવાની છે, રમવા દો છુપાછુપી, એમ વિચારતા મંદિરમાં પ્રવેશ્યા. ક્યાં છે, ક્યાં છે ઓ ઉષ્ણપરી, આજા તુજે જન્નત દિખા દેંગે, એમ અનાપ શનાપ બોલતા ચો તરફ ખોળવા લાગ્યા. ત્યાં જો, પણ જો ઠીક સે દેખ, ને એક જણની રાડ ફાટી. અરે દેખો દેખો, ઉસ બૂથ મે સે પરી કે બાલ દિખ રહે હૈ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ઝ પર આરજે એઆર ના સ્વરમાં. સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશો, જેના લેખક છે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર, અને તેના પ્રકરણ 8 ના અંશોને આરજે એઆર ના સ્વરમાં. વાણી તો શિવમાં સમાઈ ગઈ હતી અને એક લટ વેણી બહાર રહી ગયેલી એ દેખાઈ. હે, મૂર્તિ એને ગળી ગઈ ન હોય, થોડો ભય, થોડો ક્ષોભ અને ઘણો ગુસ્સો તો તોડી નાખો એ પથ્થરને, પાડી નાખો આ મંદિરને.

વીના વાદળે મેઘની ઘેરી ગર્જના સંભળાય એવો અવાજ શરૂ થયો. ઘું ઘું ઘું અને ધીમે ધીમે અવાજ મોટો થવા લાગ્યો. અરે યે ક્યા હૈ એમ પૂછે ત્યાં તો બધા હરામખોરો હજારો લાખો ભમરાઓના ટોળામાં ઘેરાઈ ગયા. દોડો ભાગો મર ગયે અને બીજા ચીચા ચીસ કરતા ભમરાઓના ડંકથી પીડાતા રાડો પાડતા ધીરે ધીરે શાંત થઈ ગયા. મૃત્યુંજય

બહાર નાનકડી વાવ કાળના કારમાં ઘા સહીને મરણાસન્ન છે. આજે પણ ભક્તિપૂર્વક ભગવાનને અભિષેક કરવા જનાર ભક્ત અચૂકપણે વેણીને એ સ્પર્શીને પાવન થાય છે. થોડા જુદા સંદર્ભે કહેવાયેલું એક કવિનું વાક્ય પણ અહીં યાદ આવી જાય છે. પૃથ્વીની તર્જની શું દેરું હજી પણ ઊભું છે. વિરામ બાદ વધુ અંશોને માણીશું. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

હિરણનો કાંઠો બન્યો કાલિંદીનો કાંઠો. આજે પ્રકરણ 9નું નામ, ગુજરાતી પુસ્તક જેની હું વાત કરી રહ્યો છું તે સૌમ્ય તેજસ્વીની, જેના લેખક છે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર, તેમના પુસ્તકના આ પ્રકરણ 9ના અંશો હવે હું કહીશ. હિરણ નદીના નીર રત્નાકર સાગરમાં સમાઈ જવા ધસમસી રહ્યા છે. એની રૂમઝૂમતી મદમાતી ચાલે પોતાની મંથર ગતિ છોડવા તત્પર બને ત્યાં ગોલોક ધામનો પીપળો નજરે પડ્યો ને ગતિ કરીને મંથર અહીંથી જ કનૈયો પોતાની લૌકિક લીલાને સંકેલીને સર્વદેહે સ્વધામ ગયેલો. હિરણ જાણે હિરણને જ કહે છે અલી, અહીં જ તો તે એમાં ચક્રધારી કુંડલ સ્વરૂપના દર્શન કરેલા. હા, ભૂલોકમાં એના છેલ્લા દર્શન તેં જ કરેલા. અને કૃષ્ણના છેલ્લા સ્પર્શનો રોમાંચ જાણે તાજો થઈ જતા ભૂલી ગઈ. છેલ્લે બહેનપણીઓની સાથે મળી સમુદ્રને ભેટવું છે બસ, રોમહર્ષ. આ રોમહર્ષનો આનંદ શમે ન શમે ત્યાં વળી બિંદુ બિંદુને પુલકિત કરી દે એવા કાનાની વાંસળી જેવો મધુર સ્વર સંભળાયો. અધરમ મધુરમ વદનમ મધુરમ મધુરાધિપતિ રેખલમ મધુરમ. અને ફરી હિરણ બોલી ઉઠે, અરે

ઉતાવળી જરા જોઈ તો લે આ સ્વર સંધાન અને હિરણ ઉર્મીઓને ઊંચી કરીને જુએ છે શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુ પુષ્ટિ સંપ્રદાયના પ્રવર્તક અહીં તીર ઉપર જ ભાગવત કથા રસનું પાન કરાવી રહ્યા છે. પણ આશ્ચર્યની અવધિ તો હજી બાકી છે. આકાશમાંથી આ કયું તેજ પૃથ્વી પર ઉતરી રહ્યું છે જો તો ખરી. ભસ્માંગ રાગ ત્રિલોચન પ્રભુ સોમનાથ સ્વચરણે જો ઉતર્યા ધીરેથી તારે કાંઠે, સુખાસન ધારણ કરીને બેસી ગયા. કથા શ્રવણ કરતા શ્રોતાઓની સાથે તન્મય થઈ અને સાંભળી રહ્યા છે. ધન્ય થઈ ગઈ હિરણને, ધન્ય થયો હિરણનો આ કાંઠો. અહીં જ એક જુદી ત્રિવેણી રચાઈ ગઈ. વલ્લભના કંઠે વહેતી સરસ્વતી, શિવની જટામાં શોભતી ગંગા અને હિરણ તો ક્યારની એ કાલિંદી બની ગઈ છે. વેદોએ ક્યારેક ગાયું હતું, યત્ર ગંગા ચ યમુના ચ યત્ર પ્રાચી સરસ્વતી યત્ર સોમેશ્વરો દેવઃ તત્ર મામ અમૃતમ કૃધિ. આ વાતના અંશોને માણીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

यूं रचाई गयूं संगम तीर्थ। हिरण ने अचानक सांभर्यूं आ स्वर्गीय संगमनुं दृश्य, तो एना ज भाग्यमां लखायुं छे, बे बहेनपणीओ सरस्वती अने कपिलाने ईर्ष्या करावा पूरतुं नथी, दौड़ हिरण दौड़। बराबर एज समये भगवान सोमनाथना देवालयमां एक भक्त भूख्यो तरस्यो भगवान ने विनवी रह्यो छे। एनी आंखोमां देव दर्शननी तरस छे ने वाणीमां विरहनी वेदना। તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે એઆરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશો, અને જેનું પ્રકરણ 9 હિરણનો કાંઠો બન્યો કાલિંદીનો કાંઠો તેના અંશોને। પ્રભુ ક્યાં છો? કેમ મને દેખાતા નથી? કેમ આ ગર્ભગૃહ મને સૂનું સૂનું લાગે છે? સૌમ્ય તેજસ્વીતા ક્યાં ઓસરી ગઈ છે? પ્રભુ દર્શન દો, કે પછી આ દાસનો કોઈ અપરાધ થઈ ગયો છે? એમ હોય તો સર્વમેતદ ક્ષમસ્વ, તમે તો કરુણા નિધાન છો, આશુતોષ છો, મારા અપરાધને ક્ષમા કરો, પ્રગટ થાઓ, પ્રભુ દર્શન દો। એની આર્ત વાણીમાં ધીમે ધીમે થોડો આવેગ ઉમેરાતો જાય છે। નહીં સાંભળો, નહીં દર્શન આપો તો સાંભળી લો, હું પણ તમારો જ સેવક છું, અહીં જ બેસી રહીશ, પ્રાણ આપી દઈશ, પ્રભુ પ્રાણનાથ પ્રગટો। અચાનક દેવાલયમાં સૌમ્ય પ્રકાશ પથરાવા લાગ્યો, ગંભીર મેઘધ્વનિ વચ્ચે ધીમે ધીમી ઘંટડીઓ સંભળાવા લાગી, ને ભક્તના મસ્તક પર હળવી રીતે લાગણીનો સ્પર્શનો હાથ ફરી રહ્યો। બસ હવે આક્રંદ બંધ કર વત્સ, જો હું આવી ગયો છું। આંખો ખુલી તો સામે સાક્ષાત સોમેશ્વર, શરીરનું રોમે રોમ આનંદ અશ્રુ વહી રહ્યા હોય તેમ અશ્રુઓને વહાવી રહ્યું।

પ્રભુ પ્રભુ એ આક્રંદ પણ આરાધના જ હતી, યદ યદ કર્મ કરોમી તદ તદ અખિલમ શંભો તવરાધનમ. ભગવાન તો અસ્મિતા વદને ભક્તને જોઈ રહ્યા, પ્રભુ પણ તમે હતા ક્યાં? તમે જ કહ્યું આવી ગયો તો ગયા હતા ક્યાં? જો થોડો વધુ વિલંબ થયો હોત તો આ પ્રાણ? ના પ્રભુ, પણ મને કહો ક્યાં હતા? વાતનું અનુસંધાન માણીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશો જેના લેખક છે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર અને તેનું પ્રકરણ 9 હિરણના કાંઠે બન્યો કાલિંદીનો કાંઠો તેના અંશોને ભક્તના તે વાક્ય પછી પ્રભુ જવાબ આપે છે. ભગવાન સોમનાથના મુખેથી એક જ શબ્દ નીકળ્યો, આત્મનિવેદન અને શંકર અલોપ. ભક્ત વધુ મૂંઝાયો. સામે હવે શંકર પણ ન હતા. ઊંચેથી બોલી ઉઠ્યો, એ વળી શું પ્રભુ? ને ગંભીર અવાજ ગુંજી ઉઠ્યો, એ મને ન પૂછ, જા વલ્લભને જઈને પૂછ, એ જરૂર તારી જિજ્ઞાસા પૂરી કરશે. માત્ર મૂર્તિમાંથી શાંત પ્રકાશ આવતો રહ્યો ને દિગ્ભ્રાંત સમો ભક્ત તો ચારે બાજુએ ફાટી આંખે જોયા કરે. જાણે આંખોમાંથી દિશાઓને ફંફોડતો હોય અને અચાનક જ ભાન થયું હોય એમ શિવલિંગ સામે દંડવત થઈ ગયો. જઈશ પ્રભુ, જરૂર જઈશ. જે કથારસનું આ કંઠ પાન કરવા મારો પરમેશ્વર તરસતો હોય ત્યાં તો હું ધસીને જાઉં, મને ત્યાં તમારા પણ દર્શન થશે જ. બોલતો બોલતો ભક્ત બીજા દિવસના અરુણોદયની પ્રતીક્ષા કરવા લાગ્યો. ભૂખ તરસ બધું જ ભૂલાઈ ગયું ને બીજે દિવસે પહોંચ્યો હિરણના કાંઠે. સ્નાનાદિથી પાનથી પાદુકાઓને પ્રણામ કરી મહાપ્રભુજીની કથામાં પહોંચી ગયો. કથા શ્રવણ કરીને સીધો જ વલ્લભાચાર્યના ચરણોમાં જોયું તો બાજુમાં જ સુખાસને બેઠેલા શિવ મંદ મંદ હાસ્ય કરી એને પ્રેરતા રહ્યા. બધા જ પ્રશ્નોના ઉત્તર આપ મેળે મળી ગયા. જિજ્ઞાસા શાંત થઈને બોલ્યો, મને શરણમાં લો આચાર્ય. અરે કૃષ્ણના શરણે જા, બોલ શ્રી કૃષ્ણ ત્વાસામી દાસહ, શ્રી કૃષ્ણ શરણમ મમ. અને ફરી એકવાર હિરણનો કાંઠો કાલિંદીનો કાંઠો બની રહ્યો. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

દેવાલય તજી ક્યાં કોને દર્શન દેવા પધાર્યા હતા તમે પ્રભુ? કોણ છે એ બડભાગ્ય એના લીધે તમે મને વિલંબ કર્યો દર્શન આપવામાં? દર્શન દેવા નહીં, વત્સ, દર્શન કરવા ગયો હતો. માનતો નથી? દેવાધિદેવ, મહાદેવ, સર્વેશ્વર, જગદીશ્વર વળી અન્યના દર્શન કરવા જાય? અસંભવ. જાય વત્સ, જાય. મથુરામાં નંદના ઘરે નાનકડા બાલકૃષ્ણના દર્શને હું દીન થઈને દોડેલો, પણ તને ક્યાંથી ખબર હોય? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે એઆરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશો, જેના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર, અને તેનું પ્રકરણ 9, જેનું નામ છે હિરણનો કાંઠો બન્યો કાલિંદીનો કાંઠો. વિસ્ફારિત આંખે ભક્ત ભગવાન તરફ જોયા જ કરે છે. મનાતું નથી કે દેવ, મારા પ્રભુ એ દર્શને જશે, એ પણ બીજાના. અને આ રહસ્ય પ્રભુ મને તો સમજાતું નથી તેવું તે કહે છે. હજુ તમે સ્પષ્ટ નથી કહેતા કે પછી હું પાત્રતા નથી ધરાવતો. ફરી પ્રસન્ન વદને મુખે શંકર જાણે ઉપહાસ કરતા કહે છે કે અરે ગાંડા ભાઈ, એવું કાંઈ નથી. તો ગયા ક્યાં હતા પ્રભુ તમે, કહો? શિવ શંભુ એક કૃપા દ્રષ્ટિ કરીને અદૃશ્ય થઈને બોલ્યા, નહીં સાંભળ. હું હતો કૃષ્ણના ગોલોક ધામ પાસે હિરણના કાંઠે. ત્યાં આચાર્ય વલ્લભ ભાગવત કથાનું રસપાન કરાવે છે. ત્યાં વાક્ય પૂરું થાય ત્યાં સુધીમાં ભક્ત રોકાઈ ન શક્યો. ભગવાન, આપ સ્વયં? સમસ્ત બ્રહ્માંડ જેના હસ્તમાં છે તે આપ? કથા સાંભળવા? સ્વયં ગિરીશ, સ્વયં વાગીશ્વર વાક શ્રવણાર્થી? અરે ગાંડા, આ તો વલ્લભની વાણી ને ભાગવત તો વેદ વ્યાસનું શુકમુખે આસ્વાદ બનેલું અમૃત ફલ. સાંભળ્યું છે? નિગમ કલ્પતરોગ લીતમ ફલમ શુકમુખાદ મૃત દ્રવ સંયુક્તમ. વેદરૂપી કલ્પવૃક્ષનું પાકેલું ફળ ને શુકના મુખે રખાયા પછી અમૃત રસ જ આપે. મારા કંઠમાં તો વિષ છે, પછી આવો અમૃત રસ મળે તો પ્રશ્ન તો ભક્તની આંખમાં ડોક્યો જ. અર્ધ વાક્ય જ તે બોલી ઉઠ્યો, પણ પ્રભુ, ભાગવતમાં તો વિષ્ણુના અવતારની કથા છે. અટહાસ્ય સાથે શંકર બોલી ઉઠ્યા, અરે ભોળિયા, વિષ્ણુ અને શિવ જુદા છે, એવું વળી તને કોણે શીખવ્યું? ભક્ત બચાવમાં કહે છે, પણ દેવ. તે પછીનો અનુસંધાન માણીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

સૌમ્ય તેજસ્વીની પુસ્તક, જેના લેખક છે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર. કિવદંતીઓ, લોકકથાઓ, પુરાણોમાં જેનો ઉલ્લેખ છે તેને લોકભોગ્ય ભાષામાં, ગુજરાતી ભાષામાં વાર્તા સ્વરૂપે રજૂ કરવાનું ભગીરથ કાર્ય આપણા ગુરુએ કર્યું છે. અને આ પુસ્તકના નવ પ્રકરણની નવ વાર્તાઓ, નવ સ્થળો વિશેની એટલી સુંદર છે કે હવેથી સોમનાથ જવાનું થાય ત્યારે આ સ્થળોની મુલાકાત વખતે આપણને તેની ઐતિહાસિક પ્રીતિ કરાવશે. ચોક્કસથી તમને પણ ગમી રહ્યું છે આ પુસ્તક, અને એને વાંચવા માટે તમારે આ પુસ્તક ઘરે વસાવવું જોઈએ, ભેટ આપવું જોઈએ આપણી અસ્મિતાના પરિચય સમૂહ આ પુસ્તક સૌમ્ય તેજસ્વીની. તમારે ચોક્કસ વસાવવું જોઈએ. તમને અભિપ્રાય મોકલવા માટે મારું ઇજન છે આ કાર્યક્રમ અને બીજા કાર્યક્રમ વિશે. આ માટે 9599-66-88 પર માત્ર વોટ્સએપ કરો કે પછી ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, એક્સ કે ઈમેલ થકી radiopalanpur@gmail.com પર તમારા પ્રતિભાવ તમે તમારા સ્વરમાં રેકોર્ડ કરીને કે પછી ટેક્સ્ટ મેસેજીસ લખીને મોકલી શકો. મોબાઈલ એપ્લિકેશનને તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરો. ગૂગલ અને આઈફોન બંનેમાં ઉપલબ્ધ છે, આઈટ્યુન સ્ટોર અને ગૂગલ પ્લે સ્ટોર પર. આ સાથે રેડિયો ગાર્ડન થકી ઇન્ટરનેટના માધ્યમથી વિશ્વના કોઈપણ ખૂણામાં પાલનપુરની અસ્મિતા, પાલનપુરના અવાજને તમે પહોંચાડો અને સાંભળતા રહો. તમારા અભિપ્રાય અમારા માટે અમૂલ્ય છે. ફરી મળીશું આવતા એપિસોડમાં નવા રૂપ, નવા રંગ સાથે. આ રેડિયો પાલનપુર સતત તમને આનંદિત કરતો રહેશે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન.

અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

સ્વાગત કરું છું. તો આજની આપણી રેસિપી છે મીરી સેવ ખમણી. આઈ એમ શ્યોર તમારા મોઢામાં પાણી આવી ગયું હશે, હે ને? સેવ ખમણીનું નામ આવે એટલે સુરતની ફેમસ સેવ ખમણી યાદ આવી જાય, નહીં? હમણાં તો ઠેર ઠેર ફાસ્ટ ફૂડની શોપ પર સેવ ખમણી જોવા મળતી હોય છે, પરંતુ એવો સ્વાદ ઘરે કેવી રીતે લાવો? પણ ડરશો નહીં, કેમ કે

0: ઉકળાવેલા ખમણ, તેલ, રાઈ, ઝીણું સમારેલું લસણ જોઈશે, ઝીણા સમારેલા લીલા મરચા, હિંગ, પીસેલી સાકર, દાઢમ, સમારેલી કોથમીર, તાજું ખમણેલું નારિયેળ અને ઝીણી સેવ. હવે તમે કહેશો કે આટલી બધી સામગ્રી, તો આપણે સેવ ખમણી એકલી નથી બનાવવાની, અમીરી સેવ ખમણી બનાવવાની છે. એટલે કે અમીરી જેવો થોડો લુક તો આવવો જોઈએ ને, એટલે આ બધું જોઈશે. ગુજરાતીઓ એટલે ખાવાના શોખીન, એટલે તો ગુજરાતી વાનગીઓ દેશ વિદેશ સુધી વખણાય છે. દરેક રાજ્ય અને શહેરને એમની ઓળખ પ્રમાણે વાનગીઓ હોય છે, અને ગુજરાતમાં તો ઠેર ઠેર વાનગીઓના ખજાના જોવા મળે છે. નહીં, એવી જ વાનગી છે સેવ ખમણી. તો સામગ્રી તો આપણે જાણી લીધી, અને આઈ હોપ કે તમે નોટ ડાઉન પણ કરી લીધી હશે. હવે એને બનાવવાની રીત પણ જાણી લઈએ. અમીરી સેવ ખમણી બનાવવા માટે ખમણનો ભૂક્કો કરી વાટકીમાં નાખી દો અને બાજુમાં મૂકી દો. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો, એમાં રાઈ મેળવો. જ્યારે રાઈ બરાબર તતડવા માંડે ને, એટલે એમાં લસણ, હિંગ નાખો અને ધીમા તાપ પર સાંતળો. તૈયાર કરેલો વઘાર, જે ખમણનો ભૂક્કો હતો ને, એના ઉપર નાખી દો, એટલે કે બરાબર મિક્સ કરી દો. હવે એમાં પીસેલી સાકર, દાઢમ, કોથમીર અને નારિયેળને નાખીને ફરીથી મિક્સ કરો. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, ઝીણી સેવ નાખો અને ગરમા ગરમ પીરસો તમારા ગેસ્ટ માટે યા તો પોતાના માટે. તો લો, તમારી અમીરી સેવ ખમણી તૈયાર છે. આઈ હોપ કે તમને આ રેસીપી એકદમ મસ્ત લાગી હશે અને ગમી હશે.
1: અહીંયા લઈએ છીએ એક નાનકડો વિરામ અને પાછા ફરીએ છીએ આ નાનકડા વિરામ પછી.

પાલનપુર, હું છું આરજી અંજલી ને તમારું સ્વાગત કરું છું રસોઈની રંગતમાં. આજે નવી વાનગી લઈને ફરીથી આવી ગઈ છું તમારી સમક્ષ. આજની વાનગી છે બટાકાના કુરકુરે. જેટલું જોરદાર અને ટેસ્ટી નામ છે ને, એટલી જોરદાર વાનગી પણ છે, અને બોલે તો બનાવવામાં પણ એકદમ ઈઝી. તો ચાલો સામગ્રી જોઈ લઈએ. સામગ્રીમાં છે બાફેલા બટાકા, સમારેલા ફુદીના પાન, ઝીણા સમારેલા લીલા મરચા, 1 કિલો જીરું પાવડર, લીંબુનો રસ, મીઠું સ્વાદ અનુસાર, મેંદો, ભૂક્કો કરેલા પૌઆ તેમજ તળવા માટેનું તેલ. આઈ હોપ તમે સામગ્રી નોટ ડાઉન કરી લીધી હશે, છતાં પણ હું ફરી એકવાર સામગ્રી બોલી લઉં છું. બાફેલા બટાકા, સમારેલા ફુદીનાના પાન, ઝીણા સમારેલા લીલા મરચા, 1 કિલો જીરું પાવડર, લીંબુનો રસ, મીઠું સ્વાદ અનુસાર, મેંદો, ભૂક્કો કરેલા પૌઆ તેમજ તળવા માટે તેલ. હવે નામ કુરકુરે પરથી ખબર પડી જાય કે જે બી બનશે એ એકદમ ક્રિસ્પી હશે. શું કહેવું તમારું છે ને? અને આ વાનગી પર ક્રિસ્પી તેમજ ટેસ્ટી બનવાની છે. તો ચાલો હવે બનાવવાની રીત પણ જાણી લઈએ. તો બનાવવાની રીત આ પ્રમાણે છે. સૌથી પહેલાં બાફેલા બટાકાને મસળી લો. પછી મસળેલા બટાકા, ફુદીનો, લીલા મરચા, જીરું પાવડર, લીંબુનો રસ તેમજ મીઠું ભેળવી સારી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણના બરાબર ભાગ કરી દો અને દરેક ભાગને હાથની મદદથી ગોળ દડા જેવો આકાર આપી દો. આવી જ રીતે બાઉલ્સ બનાવીને સાઈડમાં મૂકતા જાઓ. હવે મેંદામાં થોડું પાણી ભેળવો અને હલાવો. જાડું પેસ્ટ બને ત્યાં સુધી એને હલાવતા રહો. હવે બનાવેલા બોલ્સને મેદાની બનાવેલી પેસ્ટમાં ડૂબાડી ભૂક્કો કરેલા પૌઆમાં ફેરવો, જેથી તેના પર એક સરખું આવરણ ચડી જાય. હવે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. બનાવેલા બોલ્સને ગરમ તેલમાં નાખો. બોલ્સ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળતા રહો. પછી તેને ટીશ્યુ પેપર પર સૂકા થવા મૂકો, જેથી વધારાનું તેલ ટીશ્યુ પેપર પર શોષાઈ જશે. તો તૈયાર છે આપણા ક્રિસ્પી બટાકા કુરકુરે. તેને સ્વીટ અથવા તીખા સોસ સાથે તમે પીરસી શકો છો. આઈ હોપ તમે ઘરે આ રેસીપી જરૂરથી ટ્રાય કરશો અને એના રિવ્યૂઝને ફીડબેક અમને મોકલી આપશો ફેસબુક પર યા અમારા વોટ્સએપ નંબર પર. અમારો વોટ્સએપ નંબર છે 9512996688. ફરી એકવાર નોંધી લો, 9512996688. તો નેક્સ્ટ ટાઈમ ફરીથી મળશું નવી રેસીપી સાથે, ઓન્લી ઓન રસોઈની રંગત, આજે અંજલિની સાથે. તો મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: અને એની આખી પ્રોસેસ, કારણ કે એ પહેલું એટલે શરૂઆતમાં થોડાક થયા છે, સાવ નથી એવું નથી, પણ આ લેવલનું ગ્રાઇન્ડિયોર વાળું નાટક જેમાં હિન્દુ સંસ્કૃતિની વાત હોય, હિન્દુ ધર્મની વાત હોય, અને તારું નામ રામ છે ને રાજા ધીરાજ કામ કૃષ્ણનો છે, તો એના વિશે વાત કરો.
1: રાજા ધીરાજ છે ને, મેં જો એક કચ્છ એક્સપ્રેસ ન લખ્યું હોત તો મારી પાસે રાજા ધીરાજ ના આવ્યું હોત ક્યારે. એનું કારણ એ છે કે કચ્છ એક્સપ્રેસમાં કામ કરવાથી પાર્થિવ ગોહિલને, એ અમે લોકો જોડે કામ કરતા હતા, તો એને એક ખ્યાલ હતો કે આ અને આ પણ

0: આવડે છે અને માયથોલોજી માં પણ રસ છે.
1: અને આમ તો તારી સતત એવી ઈચ્છા હતી ને કે માનસી માટે કંઈક લખું. માનસી તારી ખૂબ
0: બિલકુલ ગમતી
1: ગુલાલ સિરિયલ થી પ્રિય અભિનેત્રી.
0: હું એને આજે પણ કહું કે ગુલાલ સિરિયલ થી રંગો મેં એક રંગ એક લડકી કા નામ ગુલાલ પ્રકાશ કાપડે લખી તો નાખી લાઈન, પણ એ લાઈન ને જીવી છે જે રીતે. હું એના પ્રોમો માનસી માં બોલું તો માનસી એમ કે વિધવા થઈ છે, ગુલાલ નો કેરેક્ટર છે વિધવા થઈ છે, અને એનો જે મેન મોટો દિયર છે એને તે આ હત્યા કરાવી છે એના ભાઈ ની, કેમ કે એને આ ભાભી ગુલાલ બહુ ગમે છે. એમ છે કે હવે આ દિયર વટુ જે પ્રથા છે એના હિસાબે આ ભાભી હવે મને મળી જવાની છે. લાખું ગામ અને કેવી સારકાસ, મનોજ જોશી, રાગીણી, કેવા કેવા જોરદાર એક્ટરો બધા એ સિરિયલમાં હતા. તો બધા બેઠા છે પંચ ભરીને અને કહી રહ્યો છે પંચ કે ગુલાલ કે બોલે કે પરંપરા કે અનુસાર તુમકો દિયર બેટા તો કરના પડેગા બેટા, તો હમારે ગાંવ કી બહુ કભી વિધવા નહીં રહેતી, તો પરંપરા કો આગે બઢાઓ. એટલે પેલો સુશાંત જે એક્ટર સુશાંત એ જે મોટો દિયર છે એના મોજડી પહેરી છે એ આમ ઊભો થાય ને આમ મૂછા મરડે છે, અને પેલી માનસી આમ એની સામે એક લુક આપે અને બાજુમાં મોજડી છે, મોજડી પહેરાવે એટલે વહુ બની ગઈ. તો એને મોજડી ઉપર હાથ ઉપાડ્યો અને ઊભી થઈ, અને ઊભી થઈ એટલે સુશાંતે આમ કરીને મોજડી ઉતારીને પછી આમ પહેરવા માટે તૈયાર થયો કે હવે આવી મારી ભાભી જેના માટે હું આખી જિંદગી રાહ જોઈને બેઠો છું. પણ સુશાંતની બિલકુલ ટોળાની બાજુમાં સૌથી નાનો દિયર 8 વર્ષનો ઊભો છે. એટલે માનસી આવે સીધી અને સુશાંતને ક્રોસ કરી સીધી નાના દિયરના પગમાં મોજડી મૂકે, આખું ગામ ચોકી જાય. રાજા ધીરાજ ના કારણે હું ને પાર્થિવભાઈ સતત કોન્ટેક્ટમાં આવેલા કચ્છ એક્સપ્રેસના કારણે. જયારે છે ને રાજા ધીરાજ નાટક થવાનું હતું ને, તો ત્યારે એને ડિરેક્ટર શ્રુતિ શર્મા એ ઓનબોર્ડ આવેલા. શ્રુતિ એ ઓલરેડી અલાદીન, ફ્રોઝન આ બધા મોટા
1: મેગા પ્લેસ
0: ડિરેક્ટ કરેલા એને, અને બ્યુટી એન્ડ બીસ્ટ પણ એને કરેલું. તો જ્યારે એને ઓનબોર્ડ લાવ્યા ત્યારે શ્રુતિ એવું કીધું કે મને છે ને એવો રાઇટર જોઈએ છે કે જે સ્ટેજના ક્રાફ્ટને સમજે અને જે પહેલાં તો સ્ટેજને સમજતો હોવો જોઈએ. એટલે આ લોકોએ વિરલભાઈ, વિરલરાજ અને પાર્થિવ ગોહિલ લોકોએ કેટલાક રાઇટરના ઓપ્શન આપ્યા, અને લિટરલી ઇટ વોઝ અ ઓડિશન. એમ ઓડિશન રાઇટર્સ ઓડિશન હતું મારા માટે. જીવનમાં પહેલી વાર હતું કે રાઇટર્સ ઓડિશન હતું. અને મને એ લોકોએ પાર્થિવભાઈને વિરલભાઈ ફોન કર્યો કે ભાઈ એક નાટક અમે લોકો કરી રહ્યા છે રાજા ધીરાજ અને આ કૃષ્ણ ભગવાનના જીવન ઉપર છે, તો અમારી ડિરેક્ટર છે શ્રુતિ અને રામ એવું છે કે ડિરેક્ટર શ્રુતિ છે ને એ ઓડિશન સ્ક્રિપ્ટ માંગી રહી છે, શી વિલ ડિસાઇડ કે કામ કરવું છે કે નથી કરવું આર્ય સાથે. અને હું તને શબ્દો જોડાવ કહી કે તારા સિવાય પણ બીજા ઘણા લેખકોનો અમે સંપર્ક કર્યો છે, એને પણ પોતાની સ્ક્રિપ્ટ આપી છે, હવે આગળના બધા ડિસિઝન શ્રુતિ લેશે. હા, ડિરેક્ટરનો કોલ રહ્યો, કંઈ વાંધો નહીં. કીધું બે પાના લખીને આપને વિરલભાઈ પાર્થિવભાઈ, કીધું ઠીક છે. એટલે મેં એને 4-5 પાના આપણે તો ખૂબ માગ્યું ને દઈ દો દરિયો, એ તો ટીવીના કારણે એ હતું કે માગેથી વધારે જ આપું. તો 4-5 પાનાની બી સ્ક્રિપ્ટ એક આખી લખીને મોકલી 2-3 દ્રશ્યો કૃષ્ણના. અને વિધિન 3 દિવસમાં મને શ્રુતિનો ફોન આવ્યો, નંબર તો મારે સેવ નહોતો, અને કીધું કે હાય ધીસ ઇઝ શ્રુતિ શર્મા, તમારી સ્ક્રિપ્ટ વાંચી અને અમે તમારા વાળા ડ્રાફ્ટ પર આગળ વધીએ છીએ, કે તો કોંગ્રેચ્યુલેશન તમે ઓન બોર્ડ છો આમ તેમ. અને આઈ વોઝ વેરી હેપી. અને પછી શ્રુતિ, ખાલી શ્રુતિ નામ આખું નહોતું ખબર. પછી મેં એને પૂછ્યું કે અમુક આખું નામ તમારું શું, મેં મારા નંબર સેવ કરો છે, મેં આમ હોશિયારી મારી થોડીક. તો એને કીધું કે શ્રુતિ શર્મા. અમે તો ઓકે, જોવા માટે જતા હતા અલાદીન નાટક, અને કે એક ટિકિટ એક્સ્ટ્રા છે અમારી સાથે, તું આવ. અને હું એ લોકો સાથે અલાદીન મેં મારા જીવનમાં જોયેલું પહેલું ગ્રાન્ડ પ્લે હતું પહેલું. અને અલાદીન જયારે નાટક પત્યું પછી ઓપેરા આખું પહેલું, અને એ પછી નાટકમાં ડિરેક્ટર સાથે ડિરેક્ટર આવે તો એ ઘૂંઘરાળા વાળવાળી શ્રુતિ આમ આવી નામ ઝૂકી ઝૂકીને વેલકમ કરતી. ત્યારે મેં આને પ્રશાંતને કહ્યું, મેં તો અવડા મોટા નાટકની જવાબદારી આવડીમથી નાપી, એમ ફોપારા જેવડી છોકરી છે. મેં કીધું આવડો મોટો નાટક

0: રોહિત બહુ હસ્યા છે, રોહિત કહી દેશે. તો પછી એ મને યાદ હતું, તો મેં સ્ટોકતા સ્ટોકતા જોયું કે અરે આ તો અલાદીન વાળી છે, આ તો ઓલી જ છે જે બાંટકી. મેં બાપરે હોપારી આમાં છે, મેં કીધું રાજાધિરાજ કરવાની છે હવે. પણ યસ, પછી ઓનબોર્ડ અમારા જે પ્રોડ્યુસર છે ધનરાજ નથવાણી, એમને મળવાનું થયું અને પહેલો એક આખો ડ્રાફ્ટ લખીને ગયા. આખું નાટક મેં અને શ્રુતિ મળ્યા અને એક નાટક તૈયાર કર્યું ને આખું સ્ક્રીન પ્લે લખીને ગયા. પહેલું નરેશન અને ધનરાજ નથવાણીના બંગલામાં બેઠા બધા મતલબ, અને મેં આમ પેલું મારી અંદરની માયા સારાભાઈ જગાડી હતી કે મારે અંદરની
1: માયા સારાભાઈ,
0: મારી અંદરની મોનિશાને મેં દબાવી હતી કે મારે બિલકુલ ક્લાસિક બિહેવ કરવાનું છે, કેમ કે હું નથવાણી જ ના ઘરમાં છું એમ. બિલકુલ આમ ક્લાસિક બિહેવ સાથે બેઠો હતો, કમર ટટ્ટાર રાખીને, પાણી કેવાનું તો અડધું જ પાણી પીવાનું, ચા પીવાનું હોય તો રકાબી ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે નથવાણી જ ના ઘરમાં છો તમે. તો આમ રકાબી આમ અવાજ ના આવે તો
1: રકાબી મુનિમ છે ભાઈ,
0: એટલે તો રકાબી નો અવાજ ના આવે તો રકાબી મૂકવું અને આમ ઉભો આમ અને કારણ વગર આમ સ્માઈલ કરતો રહો એમ. તો આવું જ મેં રાખ્યું હતું બધું સેટઅપ કરીને. આવ્યા ધનરાજ નથવાણી અને સરે આખી સ્ક્રિપ્ટ સાંભળી, રિજેક્ટ રિજેક્ટ કે મને નથી વિઝ્યુઅલ દેખાતા, આમાં કઈ બહુ જામ્યું નહીં મને એમ. પછી ઉમંગી પાર્થિવભાઈની સાથે, ઉમંગી મજુમદાર, તો ઉમંગીની ગાડી ઉમંગી ગયું મારું આમ લેટર, ઉમંગી મારું પતું કટ. મેં કીધું હું તો ગયો આમાંથી, તો ઉમંગી ના ના તો નેગેટિવ ના વિચારે રામ, કંઈક કંઈક તોડ નીકળશે એમ. પછી પાછા અઠવાડિયા પછી હું ની શ્રુતિ ફરી ભેગા થયા, ફરી સેકન્ડ ડ્રાફ્ટ પણ આવ્યો, એ ડ્રાફ્ટ આખો અપ્રૂવ થઈ ગયો. અને હા, પછી વિરલભાઈ ને પાર્થિવભાઈ સાથે ડિસ્કસ કરતા ગયા, લોકો જોડાતા ગયા, મને અરે આમાં તો ઉમંગ કુમાર છે, અરે આમાં તો નીતા લુલા છે, અરે આમાં તો સચિન જીગર છે, અરે આમાં તો પ્રસન્ન જોશી એડ થયા છે, અરે આ તો આ આ આ આ. તો એ મારા માટે. અને બીજું આખી વાતમાં છે ને સંજયભાઈ, રિસર્ચ માટે એ જે એમને વ્રજ મોકલ્યા, દ્વારકા મોકલ્યા, નાથવરા મોકલ્યા, ત્યારે એક પ્રોડ્યુસર
1: જ કૃષ્ણ ભૂમિમાં
0: એક પ્રોડ્યુસર આટલો સિરિયસ પોતાની પ્રોડક્ટને લઈને. અને ત્યારે ધીમે ધીમે રિયલાઇઝ થયું કે અમે જે કરી રહ્યા છીએ ને કામ, એ બહુ મોટું કામ છે અને માણસ બહુ મોટા વિઝનથી ભૂમિ નથવાણી ધનરાજ નથવાણી કરી રહ્યા છે. એવું આમ રિયલાઇઝ થયું કે ભાઈ આ જવાબદારીવાળું છે એમ. અને તો પછી એ આખી જર્નીમાં હું બહુ પામ્યો લેખક તરીકે એ અનુભવ, શ્રુતિ સાથે, વિરલભાઈ સાથે, પાર્થિવભાઈ સાથે અને રોહિત, રોહિત ચૌધરી અમારો જે સ્ટેજ પર રાઇટર હતો. તો એમાં છે ને સરવાળે તો મારે એક્ચ્યુઅલી પેમેન્ટ એ લોકોને આપવું પડે એવું એવી ઘટના હતી. પણ યસ, રાજાધિરાજનો અનુભવ, મારા બે બા બાપુને, હું મારા બા બાપુ અને ભાઈ ભાભી પહેલી વાર મુંબઈ આવ્યા એના આના પ્રીમિયર માટે. અને મારા બાપુ એવું કીધું હતું કે હું આવું મુંબઈ એક જ શરતે, તું ધમાનું ઘર મને દેખાડીશ એમ. ધર્મેન્દ્ર,
1: અચ્છા,
0: હા,
1: ધમાનું ફેન ઓફ ધર્મેન્દ્ર.
0: અરે, અને આપણે ધમાનું અને ધમાન ધર્મેન્દ્રના ફેન છે એટલા માટે શનિ દેવલ ગમે છે કે આપણા ધમાન દીકરો, એટલે એને શનિ દેવલ ગમે છે. તો મારા બાપુજી શરતે આવ્યા હતા કે ધમાનું ઘર દેખાડજો તું એ વાળો. અને મારે હા દેખાડ્યું મારા બાપુને ધમા ધર્મેન્દ્રનું ઘર. અને પછી એ રાજાધિરાજ જોયું અને મારી બા અને બા બાપુ એટલા ખુશ ખુશ ખુશ ખુશ. તમને જેસ્ટર કહું નથવાણીનું કે મેં ઇન્ટરવલમાં એને મેં એવું કહી રાખ્યું કે મારા બા બાપુ આજ ગામડે આવી રહ્યા છે ને, મુંબઈથી પહેલી વાર આવ્યું. અમે 250 લોકોનું ક્રૂ છે રાજાધિરાજ સંજયભાઈ, અને એ દિવસે પ્રીમિયર શો એટલે શહેરના દરેક નામાંકિત અને બધા હુઝું બધા આવેલા. એની વચ્ચે મારે તો આગલા દિવસે વાત થઈ હતી, એ લોકો પતિ પત્ની યાદ રાખ્યું હતું કે આજ મારા બા બાપુ આવવાના છે. તો ઇન્ટરવ્યુમાં મને હાથ પકડી કહેશે કે તારા બા બાપુ આવવાના હતા ગામડેથી, તમે આવ્યા છે ને કે ક્યાં, ચાલ મને લઈ જા. એ ધનરાજ નથવાણી, ભૂમિ નથવાણી મારા બા બાપુ સુધી આવ્યા. અને મારા બા બાપુને સંજયભાઈ કાંઈ ખબર નથી કોણ નથવાણી કોણ અંબાણી
1: કયું
0: આખું. તો હા, મારી બાને ખબર છે ઇન્સ્ટાગ્રામ રીલના કારણે હવે નીતા અંબાણી કોણ છે, રીલ બધી ફરા કરે ને કે આ નીતા અંબાણી 50 લાખ નો સાડલો ફેંકી દીધો ને આવું રીલમાં આવે ને. તો આ લોકોએ મારા બા બાપુને એમ કીધું કે તમે તમારો દીકરો અમને આપી દીધો ને એટલે મેં તમને આભાર માનીશ તમારો. તો એ જે જેસ્ટર મને આજીવન યાદ રહેશે કે આવું એમને કહેવાની કઈ જરૂર હતી
1: નહીં.
0: પણ એ જે મારા બા બાપુને એમ ધરપત થઈ કે આ મુંબઈ શહેરમાં જે છોકરો આવ્યો છે ને એ ખોટી જગ્યાએ નથી આવ્યો એમ. એ જે તો આવા બધે આવા બધા જેસ્ચર છે ને તમને બહુ યાદ રહી જતા હોય છે.
1: લાખ દેહાતીઓ મેં નિંદા હૈ શહેરે બમ્બઈ મગર ચો નિંદા હૈ.
0: બિલકુલ બિલકુલ,
1: મુંબઈની મજા છે
0: બિલકુલ. તો આ મારો રાજાધિરાજનો. અને પછી દુબઈ, રાજાધિરાજ પ્લે સાથે દુબઈ ગયો, દિલ્હી ગયો, હવે એનું યાત્રા વર્ઝન અમદાવાદમાં જાન્યુઆરીથી આવી રહ્યું છે.
1: અરે વાહ,
0: હવે આખા ભારતમાં એનું યાત્રા વર્ઝન ફરવાનું છે. તો આ પ્લેમાં છે ને હું, મને મારો પોતાનો નવેસાથી પરિચય થયો, મારા સ્ટેજ પ્લેન

0: ક્રાફ્ટને વધારે નિખારવાની મને જગ્યા મળી. આ બધા લોકોને જોઈ જોઈને થયું કે હજી આપણે એટલું એટલું શીખવાનું બાકી છે. તો એ બધું રાતે ધીરજમાં હું ખૂબ પામ્યો છું. અને સંજયભાઈ, સૌથી મોટું તમને સન્માન, તમને માન, તમને તો મળે પણ તમને માન દરેક જગ્યાએ. એ લોકો તમને જે રીતે આગળ કરે અને તમારી વેલ્યુ કામ નહીં કરે, તો તમને છે ને થોડોક તમારો કોન્ફિડન્સ થોડોક એવી રીતે મોટો થાય કે ખોટી દિશામાં આગળ નથી વધી રહ્યા આપણે. એટલે એ રીતે રાજા ધીરજનો બહુ મોટો ફાળો છે મારા જીવનમાં.
1: રાજા ધીરજ પછી એ કક્ષાનું, એ સાઈઝનું નવું કંઈ પ્લાન ચાલી રહ્યું છે?
0: ચાલી રહ્યું છે. હોપફુલી તમને એ ગુડ ન્યૂઝ, હોપફુલી હું 26 એન્ડ સુધીમાં તો આપી શકીશ એવું છે. એ જ લેવલનું, એ જ કક્ષાનું એક મોટું ગ્રાન્ડ પ્લે. બીજું
1: તારી સાથેનો પરિચય બાદ સદભાગ્ય એવું રહ્યું છે કે તારા તરફથી હંમેશા ગુડ ન્યૂઝ જ આવે છે.
0: બીજા કશા ગુડ ન્યૂઝ આપી શકો એમ છું નહીં તમને, એટલે આ ગુડ ન્યૂઝ થી કામ ચલાવજો તમે. અત્યારે આ ગુડ ન્યૂઝ માં આપણે રાજી રહીએ. પણ ફિલ્મ માં મારી પહેલી હિન્દી ફિલ્મ જે મેં પ્રકાશ કાપડી સાથે લખી, શ્રી રાધા રમણમ, હાર્દિક ગજ્જર એના ડિરેક્ટર છે. એ ફિલ્મ હવે ફેબ્રુઆરીમાં રિલીઝ થવાની છે. અમિત
1: ત્રિપાઠી પ્રોડ્યુસ કરે છે.
0: યસ, અમિત ત્રિપાઠી પ્રેઝન્ટર છે જનાર. તો એ શ્રી રાધા રમણમ ફિલ્મ છે, એ ફેબ્રુઆરીમાં રિલીઝ થઈ રહી છે.
1: કમિંગ ફેબ્રુઆરી.
0: યસ.
1: અચ્છા, શૂટ થઈ ગઈ છે?
0: શૂટ થઈ ગઈ, એડિટિંગ બધું, ડબિંગ બધું પૂરું.
1: અરે વાહ.
0: તો એ હવે ફેબ્રુઆરી આસપાસ રિલીઝ થવા જઈ રહી છે.
1: કોણ છે સ્ટાર કાસ્ટ?
0: બધા ફ્રેશર, બધા, એક જૂનો નથી. એટલે ફ્રેશ સ્ટાર કાસ્ટ સાથે લોકો આવી રહ્યા છે. બીજી એક હાર્દિક સાથે જ મારી તાનારી ફિલ્મ ચાલતી હતી, એ મારી પૂરી થવામાં છે.
1: તાનારી રીતે ઓલા હિસ્ટોરિકલ કેરેક્ટર,
0: હિસ્ટોરિકલ કેરેક્ટર
1: વિસનગરવા.
0: યસ યસ, એ મારી પૂરી થવા આવી છે. અને તમારા હિન્દીના બે મોટા પ્રોજેક્ટ છે હવે નેક્સ્ટ કમિંગ નેક્સ્ટ યરમાં આવી રહ્યા છે. બાકીના બીજા અમુક પ્રોજેક્ટ કર્યા છે, પણ પહેલાં જે એનડીએના વકીલ કાગળો છે એના આધારે બોલી શકાય એમ નથી. પણ હા, એક બીજી હિન્દી ફિલ્મ મેં એનિમેશન સાઇન કરી છે, જે એનિમેશન ફિલ્મ છે.
1: અરે વાહ.
0: તો એ એક હિન્દી ફિલ્મ કરી રહ્યો છું. એ એક સિરીઝ સાથે વાતચીત ચાલી રહી છે. ઓલ સેટ રહ્યું તો કદાચ ફેબ્રુઆરી સુધીમાં એ પણ સાઈન કરીશ.
1: ઓકે.
0: પણ યસ, અને આ બધાની વચ્ચે ગુજરાતી ફિલ્મ તો છે જ, જે મારે કાયમ કરવી છે.
1: આ બધાની વચ્ચે તે મને વર્ષો પહેલાં આપેલું એક પ્રોમિસ પાછું યાદ દેવડાવું છું. જીવન ગીતો.
0: અરે,
1: રામ પાસે ગુજરાતી પરંપરાના અદ્ભુત ગીતો, આમ કંઠસ્થ છે રામને. બાળક એટલે મા બાપ કન્સીવ કરે થોટ તરીકે, વિચાર તરીકે, ગર્ભબીજની પહેલા વિચાર બીજ રોપાય ત્યાંથી લઈ અને જીવ શરીરમાંથી છૂટે અને છેલ્લે આત્મા પરમાત્મામાં ભળે ત્યાં સુધીની અદ્ભુત ગીત પરંપરા આખા વિશ્વમાં મારી દ્રષ્ટિએ કદાચ ગુજરાતની સૌથી શ્રેષ્ઠ રહી છે. રામે ખૂબ રિસર્ચ કર્યું છે. મને રામનું ખૂબ ખૂબ ખૂબ ખૂબ ગમતું એ કામ છે. એ હમણાં જરાક આ બધા પ્રોઝના કામમાં વધારે લાગ્યો છે, એટલે વચ્ચે વચ્ચે પોએટિક કામ થોડુંક આડે હાથે મુકાઈ ગયું હોય, સ્વાભાવિક છે. પણ એ ગીતોની થોડીક ઝલક રામ મારે સાંભળવી છે.
0: હું એના શો આમ છે ને, એટલે હું એના શોઝ હું કરું છું અલગ અલગ જગ્યાએ. મને જ્યારે અમુક સિલેક્ટિવ કહે છે કે તમે લોકગીતો વિશે વાત કરવા આવો એમ, ભાવનગર પાસે જવાનું.
1: હું પર્ટીક્યુલર જીવન ગીતો,
0: હું સમજી ગયો તમે તમે જીવન ગીતોની વાત કરો છો, એટલે એમાંથી હું લોકગીતોને તારવી અને એની વાત કરતો રહું છું જ્યાં જવાનો મોકો મળે છે ત્યાં. અને મારે છે મારા મનમાં એક પ્રોજેક્ટ કે મારે જીવન ગીતોને એક શો ડિઝાઇન કરવો છે. અને આ બધા અલગ અલગ અવસ્થાના, મૃત્યુના ગીતો, લગ્નના ગીતો, જન્મના ગીતો, છઠ્ઠીના ગીતો, ધાન રોપતા હોય ત્યારના ગીતો, દાણા રોપ ધાન વાઢતા હોય ત્યારના ગીતો, કાપણીના ગીતો, નીંદણના ગીતો, એ બધા જે અલગ અલગ અવસ્થાના ગીતો છે એનું એક મારા મનમાં છે કે
1: થોડીક ઝલક સંભળાવ થોડાક.
0: જેમ કે આપણે વહેલી સવારે જાન જોડવાની છે પરરાજાને જગાડવા માટે, તો
1: મોમેન્ટના ગીતો છે રામ પાસે.
0: તો એ વરરાજાને જગાડવા માટે બધી સ્ત્રીઓ કે ગાઈ રહી છે કે સૂરજ ઉગ્યો રે કે વડિયાની ફણસે કે વાણ લાજો ને વાયા રે,

રે. અને પછી વરરાજો ગાડામાં બેસે, કન્યાને પરણવા માટે જાય છે, ત્યારે કહે છે કે ઉ ગમણા બારના ચોક મારે રસિયા મંડપ રો પાવ્યા. અને પછી જ્યારે જાન નીકળી જાય પાદર છોડીને, અને જ્યારે પહોંચે છે ત્યારે કહે છે કે મોર તારી સોનાની ચાચ મોર તારી રૂપાની પાક એવા સોનાની ચાચ રે મોરલો મોતી ચણવા જાય કે મોર જાજે ઉગમણે દેશ મોર જાજે આ થમણે દેશ એવા વળતા જાજે રે વેવાયુને માંડવે માણારા. અને પછી એ જાન જ્યારે ઓખે ત્યારે ઓખવા માટે આવે કે ઓ ખણ પોખણ દશ દાડા દાડમી પરણ.

0: દિને શબાય પધાર્યા જો,
1: વાહ વાહ.
0: તો આ એક એક એક એક વિધિના તમારા આપણે ગીતો છે દરેક એક વિધિ સાથે, અને એ મૃત્યુ સુધી
1: તમારા. મને એક વસ્તુ કે કે એટ ધ એન્ડ ઓફ લાઈફ વોટ વિલ યુ લવ ટુ બી નોન એઝ. ગીતકાર રામ લોક સાહિત્યને સતત ખોજતો રહેતો, લોક જીવનને સતત ફંફોસીને એમાંથી લોક ગીતો શોધતો રહેતો રામ, કે પેલા લેખકથી લઈને સ્ક્રીન લેખક સુધી વચ્ચે વચ્ચે અટવાતો રહેતો રામ.
0: મને છે ને મૃત્યુ સુધી ફેયરલેસ એન્ડ એક્સપ્રેસિવ રામ
1: વિચ યુ આર,
0: કે હા, કે કોઈ પણ ફોર્મ હોય એમાં વ્યક્ત થવા માટે રામે બીજી વાર વિચાર ન કરવો પડે. અને એ કહેતો જ રહે પોતાની વાત. હું હંમેશા એક વાક્ય બોલું છું, કથા સદૈવ મંગલમ, અને એ આમ બહુ ટ્રેડમાર્ક વાક્ય, મને એ મારું હંમેશા બહુ ગમતું વાક્ય છે, કે અંતે તો કથા બધાનું મંગલ કરે છે, જો એ મંગલ નથી કરતી તો એ કથા નથી. એટલે કથા સદૈવ મંગલમ, એ વાત સાથે મારે સતત કહેતા રહેવું છે. પછી એ ગીત હોય, એ કથા હોય, એ સિનેમા હોય, એ નાટક હોય, એ ટેલિવિઝન હોય, કે પુસ્તક હોય, કારણ કે જગતને કથાઓની બહુ જરૂર છે, એવી કથાઓ જે જગતને બાંધી રાખે અને પીડાને પંપાળી પીડામાં રૂજ આપે, ઘાવને તાજા ન કરે. તો સાહિત્ય પાસે એ ક્ષમતા છે, સાહિત્યનું કામ જ એ છે, સર્વાણી સંવાદ કરવાનું. તો મને સંવાદમાં બહુ રસ છે, તો મને એ રામ તરીકે ઓળખવું વધારે ગમશે, કે હી વોઝ અ ફિયરલેસ ગાય એન્ડ એક્સપ્રેસિવ ગાય. એ વાતમાં મને બહુ રસ છે.
1: તને ગમતા પદ્ય પ્રકારમાં, ગીત પ્રકારમાં મને મને જ્યાં સુધી માહિતી છે અથવા તને જે રીતે જાણું છું એ પ્રમાણે સૌથી પ્રિય પ્રકાર તને જે ગમે છે એ છે મહર્ષિઓ.
0: બિલકુલ.
1: એના ઉપર આવું એ પહેલાં એક સવાલ છે કે બધી સમજણ ક્યાંથી આવે છે આટલી બધી? છે તો હજી પેલી શ્રુતિની જેમ ઝીણકો ને
0: સોપારે. પેલું તો છે ને સમજણ એ શું છે સંજયભાઈ? સમજણ એ મૂળે તો ઉછીનો લીધેલો અજવાસ છે.
1: ક્યાં બાત હે યાર,
0: એ તમારું નથી.
1: આ જ સવાલ છે મારો, એ આ ક્યાંથી આવે છે?
0: એટલે તમારી પછી ને વડીલો, વડીલોની કૃપા હોય ને તમારી ઉપર. અને બીજું, અત્યારની પેઢીને હું ખાસ મારા મિત્રોને કહું છું કે તમારી પાસે તમારા ગઢિયાઓ છે ને તો ડાયલોગ કરી લો એની પાસે. તમારી આગળની એને જોયેલી એ લાઈફ છે જે તમને નથી મળવાની. આજે હું મારા દાદા સાથે વાત કરતો હતો, મને 100 વર્ષ પહેલાનું જીવન જે મેં જોયું નથી પણ દાદાની આંખે હું જોવાનો છું. એ કેટલું મોટું કલેક્શન છે પણ એ સમજતા આપણને વાર લાગી.
1: મને પેલી 21 પેઢીના નામમાંથી જેટલા યાદ હોય એટલા.
0: હા હા
1: બોલ.
0: યસ, તો હું ચાલુ કરું મારા

0: ભાઈના દીકરાથી, અનિરુદ્ધ, કરણભાઈ, કનુભાઈ, કેસરભાઈ, મઘાભાઈ, માનસિંગભાઈ, હાદાભાઈ, દુદાભાઈ, કાળુભાઈ, દેવદાસભાઈ, મીઠાભાઈ, ધનાભાઈ, સાંગાભાઈ, સાદાભાઈ, કેદારભાઈ અને રઘુભાઈ.
1: વાહ, તો બ્રેથલેસ જેવું છે.
0: તો વડીલો છે ને, વડીલો એ તમને હાથ મૂકતા હોય માથે, અને એ સાથે એની એનર્જી, એક ઓરા તમારા પાસ, તમને પણ એને પણ ન ખબર હોય કે કરી રહ્યા છે. મને જે મળેલી સમજણ છે, મારા વડીલો પાસેથી, મારા પરિવારજનો પાસેથી મળેલી સમજણ છે એ, અને હું કમાણો છું એ હું એની પાસેથી કમાણો છું. વારસા મળી નથી, પણ એ લોકોએ મને આપી દીધી છે ઓટોમેટિક. તો મને લાગે છે કે આ ત્યાંથી આવતી હોય છે મોટા ભાગે. પછી પુસ્તકો, પછી ઉત્તમ લોકો, ઉત્તમ તીર્થ સ્થાનો, ઉત્તમ જગ્યાઓ, એ બધું સેકન્ડરી આવે છે. પણ પેલા પાત્રતા તમારી છે ને, એ તમારા ઘરના લોકો તૈયાર કરતા હોય છે. ઘડો, કેમ કે પાણી ભરવું છે મારી પાસે, પણ ઘડાનું તળિયું જો કાચો છે તો ટીપે ટીપે બધું ઢોળાઈ જશે. તો તમારા ઘરના લોકો છે ને, એ બાળપણમાં એ તમારું ઘડાનું તળિયું બહુ કડક બનાવતા હોય છે.
1: બિલકુલ, તારો ગમતું પ્રિય પ્રકાર મરસ્યુ, અને એમાં મારે ખાસ સાંભળવું છે અભિમન્યુનું મરસ્યુ.
0: એટલે મરસિયાના જે અલગ અલગ પ્રકારો છે, મૂળ તો મરસિયા ગવાતું જ એટલા માટે કે જેના ઘરે સ્વજનો ગુજરી ગયા છે એને એટલો આઘાત લાગ્યો છે કે એને આંસુ સુકાઈ જાય છે, છાતી ઉપર બધું ગંઠાઈ જાય છે. તો મરસિયાનું કામ એ છે કે એ મરસિયા થકી, મરસિયો છે ને, એ મીણ ઓગાળવાનું કામ કરે છે, એ પીડાને ઓગાળે છે, અને જે ગુજરી ગયા છે સ્વજન એની મીઠી મીઠી વાતોથી તમને ખાળે છે, અને ધીમે ધીમે પછી તમારે આંસુ નીતરે છે તો તમારું હૃદય બચી જાય છે. સાયકોલોજીનું કામ, ઇટ્સ અ ટ્રીટમેન્ટ. તો મરસિયાને બહુ મોટી આપણે, અને ન માત્ર ગુજરાત, મારવાડની પણ બહુ મોટી પરંપરા છે, રૂદાલી આખી બહુ મોટી પરંપરા છે. તો મરસિયામાં દીકરીના મરસિયા, બાપના મરસિયા, પતિના મરસિયા, પત્નીના મરસિયા, અલગ અલગ અલગ અલગ મરસિયા છે. આપણે ત્યાં સીતાના મરસિયા છે, રામના મરસિયા છે, કૃષ્ણના મરસિયા છે, અભિમન્યુના મરસિયા છે. મારે જે તમને કેવું છે ને, એ કૃષ્ણનું મરસ્યું કેવું છે.
1: અરે વાહ,
0: કૃષ્ણનું એ બહુ જ ઓછા લોકોને ખબર છે. કૃષ્ણનું મરસ્યું, ગોકુળ તે ગામની ગોવા લણ
1: રહીને સંભળા
0: કે આ તો ગાવા છે નહીં,
1: થોડું જેમ ગવાય આપણે ત્યાં જ શો એન્ડ કરવાનો છે.
0: ગોકુળ તે ગામની, અહીંયા છે છાતી પીટવાની રીધમ છે. ગોકુળ તે ગામની ગોવા લણ રે ભાંગી તારે અમર ચૂડી મારા વાલમાં, અબડાણું રાતુ ગવાન મારા વાલમાં, હાય કાનુડા હાય હાય. તો કે છે કે ગોકુળ તે ગામની ગોવા લણ રે ભાંગી તારી અમર ચૂડી મારા વાલમાં, એટલે કેટલાનો સ્વામી છે. દુવાર ક્યાં ગામની ભરવા ડણ રે અભડાણું રાતુ ગવન મારા વાલમાં, મેવાડ ગામની મેળતી રે મીરા સુધી પહોંચ્યો, મેવાડ ગામની મેળતી રે તારી ટીલડીએ વાગ્યા તીર મારા વાલમાં.
1: વાહલી,
0: ને જમનાના જળ ખારા ઝેર થયા, ગ્રહણ લાગે ઘરણ લાગે, એટલે ગ્રહણ
1: ઘરણ લાગે,
0: ઘરણ લાગે મથુરા માર્ગ મારા વાલમાં. કે ગ્રહણ ખાલી ચાંદા ને સૂરજ નથી લાગતું, મથુરાના માર્ગ ને લાગ્યું. કે જમનાના જળ ખારા ઝેર થયા, ગરણ લાગે મથુરા માર્ગ મારા વાલમાં, રાધાને છાની કોઈ રાખો મારા વાલમ, ઓલી રાધાને છાની કોઈ રાખો મારા વાલમ, ડૂબશે મારા ચૌદ ભુવન. એટલું રોવાની છે કે ચૌદ ભુવન ડૂબી જવાના છે. ગાયુના દૂધ નિમાણા થયા, કદમની માથે પડી વીજળી રે વાલમાં. અને જે કે છે માધવપુર નો આ રેફરન્સ જુઓ, માધવપુર નો માંડવો નંદવાણો માજમ રાત મારા વાલમાં, માધવપુર નો માંડવો નંદવાણો માજમ રાત મારા વાલમાં, રાણી રૂકમણીને ઉગ્યા હિબકા, રાણી રૂકમણીને ઉગ્યા હિબકા, પૂનમે ઓઢા અંધકાર મારા વાલમાં. ગોકુળ તે ગામની ગોવાલણ રે ભાંગી તારી અમર ચૂડી મારા વાલમાં. એટલે આ કૃષ્ણનું મરસ્યું છાંતી કુર્તી કુર્તી ગાય શકે,
1: પરંપરાનું
0: મરસ્યું. તો આ બધા મરસ્યા આપણી બહુ મોટી પ્રથા છે, અને લોકો એટલે ગાતા નથી, કેમ કે અપશુકન માનતા હોય છે મોટા ભાગે. પણ એ પુરુષ મરે ત્યારે એની છાંતી કુર્તા હાય કાગડા હાય હાય, અને સ્ત્રી મરે તો છાંતી કુર્તા કુર્તા હાય બેનડી હાય હાય.

0: એ પરંપરામાં આખી આપણે ત્યાં આપણે ત્યાં ઢોરના મરસ્યા છે.
1: ઓહો,
0: બળદ માટે?
1: હા, નથી સાંભળ્યા.
0: બળદ માટે, કારણ કે બળદ આપણા માટે બહુ મોટું
1: જીવ, એટલે આપણો ઘરનો પરિવારનો સદસ્ય.
0: એટલે જે ગામડા ગામમાં જે દીકરીઓ સાસરે જાય અને ભાઈ ન હોય ને, એ બળદને રાખડી બાંધે. કેમ કે એને છે કે તું મારા બાપનું પેટ તું ભરવાનો છે. અને એ એટલે જ્યારે ખેતરમાં જાય ને, તો કે બળદ માટે કહે છે, વાવણી કરે ને ત્યારે કે વાવુ વાવુ રે રાતી જુવાર, સોનાના ડુંડા ઉગશે, તમને ખમ્મા કરું મારા વીર, સોનાના ડુંડા ઉગશે. કેટલો આશાવાદ છે, કેટલો મોટો આશાવાદ છે. અને બળદને કહે છે તને ઓવારણા લઉં છું એમ. તો બળદના મરસ્યા છે, ભેંસુના
1: બળદનું સંભળા.
0: ભેંસુના બળદના કહે છે કે ઘમર ઘમર વાગ્યા ઘૂઘરા રે વાલમાં, ઘમર ઘમર વાગ્યા ઘૂઘરા રે વાલમાં, ગવરીના દૂધ રે અબડાણા મારા વાલમાં. બળદ દૂધ ધાવેલો છે. ગવરીના દૂધ અબડાણા મારા વાલમાં, હાય વીરલા હાય હાય, હાય વીરલા હાય હાય, માજમતે રાતનો ખીલો ભંગાડો, માજમતે રાતનો ખીલો ભંગાડો, વાવણીએ ઉગ્યા લીલા નાગ મારા વાલમાં, વાવણીએ ઉગ્યા લીલા નાગ મારા વાલમાં, ગુણપતિ દાદા રે, કારણ કે ગણેશની સાથે બળદની પૂજા કરે, ગુણપતિ દાદા રે મોકલો મારો વીર રે, ગુણપતિ દાદા રે મે કહેલો મારો વીર રે, ખમ્મા એની લખ ચોરાસીઓ ને રે. હવે જન્મ ન દેતા એને પાછો,
1: અહીંયા મોક્ષ,
0: અહીંયા એના ખમ્મા એની લખ ચોરાસીઓ ને રે, હાય વીરલા હાય હાય. આ બળદ નું મરસ્યું. તો એ આપણે, એટલે આપણે તો કેટલી મોટી પરંપરા છે કે આપણે આપણે કૂતરાની ખાંભીઓ ખોળીએ છીએ.
1: હા,
0: કૂતરાઓની ખાંભીઓ હોય જ્યાં, એ સંસ્કૃતિની તો કેવી મોટી. તો સંજયભાઈ, બહુ મોટી સંસ્કૃતિ અને પ્રકૃતિ છે. ઉત્તરમાં કચ્છમાં દુલારાય કાગે આ જે કામ કર્યું છે, અને દુલારાય કારાણીએ, દુલારાય કારાણી અને અહીંયા સૌરાષ્ટ્રમાં મેઘાણીએ આ કામ કર્યું છે. અને આ કલેક્ટિવ કામ બહુ અગત્યનું છે. છોટુભાઈએ દક્ષિણ ગુજરાતમાંથી કાગળ લખ્યો હતો મેઘાણીને, કે દુલારાય કારાણીએ કચ્છને આખું વીણી નાખ્યું, કચ્છની ખાંભીઓની કથા કીધી, કચ્છના લોકગીતો કીધા, મેઘાણીએ સૌરાષ્ટ્રને વીણી નાખ્યું, મારું દક્ષિણ ગુજરાત હજી અભડાયું નથી, બાકી છે, બોટાયું નથી એમ. તો મેઘાણી તમે આવો ને દક્ષિણ ગુજરાતના લોકગીતો, લગ્ન ગીતો ને ખાંભીઓની કથા કરો. તો મેઘાણીએ છોટુભાઈને કાગળ લખીને કીધું કે આ તારીખે આ વારે હું આવું છું, તમને સ્ટેશન લેવા આવજો. એ કાગળ લખ્યો, એના સાતમા દિવસે મેઘાણીને અટેક આવ્યો અને મેઘાણી ગુજરી ગયા. પરિણામ સ્વરૂપ આજે પણ તમે ગુજરાતની કોઈ પણ લાઇબ્રેરીમાં જાઓ, તમે દક્ષિણ ગુજરાતના લોકગીતો, દક્ષિણ ગુજરાતની ખાંભીઓની કથા, દક્ષિણની પરંપરા
1: નથી,
0: બાકી સમૃદ્ધ પરંપરા હતી. પરંપરા કઈ નહોતી એવું નહોતું એમ, પણ જે છૂટી ગયું સંજયભાઈ એ તો છૂટી ગયું.
1: મને લાગે છે કે જે છૂટી ગયું છે ને, ત્યાંથી પકડવાનું કામ તે આદર્યું છે.
0: થેન્ક યુ, હું જરા પરોક્ષ રીતે હળવો થયો એના માટે. થેન્ક યુ,
1: થેન્ક યુ સો મચ, થેન્ક યુ રામ, થેન્ક યુ.
2: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો